નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે છે

વૈશાખ વદ દસમ વિક્રમ સંવંત 2082 તદનુસાર 12 મે ઈસવીસન 2024 આજે છે મંગળવાર. અત્યારે સવારના 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરીએ. આપનો આજનો દિન મંગળ રહે તેવી શુભકામના સાથે પ્રસારણનો આરંભ કરીએ મંગળ સ્વરથી.

એમ પ્રથમ કટારીએ પરીક્ષા કીધી અને બીજી લઈ ગયા જો ને બાણ રે એમ ત્રીજી મારા ત્રણ ભુવન માં ને ચોથી વિધાણા પ્રાણ એમ પ્રાણ વિધાણા ને

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આજે સાંભળીએ ભાગ 186.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, આજે સાંભળ્યો ભાગ 186. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. પાક પોષણમાં જૈવિક ખાતરની ભૂમિકા આ વિષય પર ભાગ પહેલો સાંભળીએ. રજૂઆત ઉસ્માન ગની સેરસિયા.
1: આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું પાક પોષણ માટે જૈવિક ખાતર, એટલે કે આપણે જેને કલ્ચર કહીએ છીએ, એની ભૂમિકાનું. મિત્રો, આપણે બધા આપણા પાકના પોષણ માટે, એના ખોરાક માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર બધા સૂક્ષ્મ તત્વો વારંવાર વાપરીએ છીએ. ક્યારેક એવો પ્રશ્ન પણ થાય છે ખેડૂત મિત્રો કે આપણે 1962 લગભગ એનપીકે ડીએપી વાપરીએ છીએ, તો તમે ક્યારેય ફોસ્ફરસનું પરિણામ જોયું છે? મોટાભાગના ખેડૂતો ના કહેશે. નાઇટ્રોજનનું તો આપણે જોયું છે કે યુરિયા આપીએ તો 2-3 દિવસમાં મસ્ત ગ્રીનરી આવી જાય, એકદમ લીલોછમ પાક દેખાય, પણ ફોસ્ફરસનું પરિણામ કોઈએ જોયું નથી. મિત્રો, તાજેતરનો રિપોર્ટ એવું કહે છે કે આપણે જેટલું ફોસ્ફરસ જમીનમાં આપીએ એમાંથી 60-80% જેટલું તો જમીનમાં ફિક્સ થાય છે. તો આપણે કેટલો ખર્ચ કરીએ છીએ ફોસ્ફરસ પાછળ? હવે એવું નથી કરવાનું. હવે આપણે કરવાનું છે જમીનમાં ઘણા વર્ષોથી આપેલા ફોસ્ફરસને લભ્ય બનાવવાનું, અને એ લભ્ય બનાવવા માટેનું જે ઉપાય છે એ છે આપણા કલ્ચરો, એ છે આપણા જૈવિક ખાતરો. એમાં પછી તમે ટ્રાયકોડર્મા આપો, એઝોટોબેક્ટર આપો, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝર બેક્ટેરિયા આપો, પોટાશને લભ્ય બનાવતા આપણે બેક્ટેરિયા આપીએ, એ બધાની ભૂમિકા છે જમીનમાં રહી જમીનમાં પડેલા તત્વોને કાં તો એ લભ્ય બનાવે છે, કાં તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે છે, એટલે હેરાફેરીનું કામ કરે છે. અને ખાસ કરીને જે એઝોટોબેક્ટર જેવા કે એઝોસ્પિરિન જેવા બેક્ટેરિયા છે, એને તો આપણે જમીનમાં આપીએ ને મિત્રો, તો આપણા દરેક છોડમાં નાઇટ્રોજનનું કારખાનું બને છે, અને એનું કામ છે હવામાંથી નાઇટ્રોજન લઈને છોડને આપવાનું. આ કામ આપણે ભૂલવાનું નથી, કારણ કે આવનારા સમયમાં એવું પણ બનશે કે નાઇટ્રોજન આપણે કેમિકલના સ્વરૂપમાં જે વાપરીએ છીએ સરકાર કદાચ બંધ બી કરી શકે, અથવા તો આપણી પોતાની નૈતિક ફરજ એવી આવે કે આપણે બંધ કરવાનો અવસર આવે, તો આવા સમયે આપણે થોડા જૈવિક ખાતર તરફ આગળ વધીએ અને ખાતરની ભૂમિકાને સમજીએ. તો એઝોટોબેક્ટર વાપરવાનું છે, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝર બેક્ટેરિયા વાપરવાના છે, અને પોટાશ મોબિલાઇઝર બેક્ટેરિયા વાપરવાના છે. ઘણા બધા ખેડૂતો એવું કહે કે આપણી પાસે તો આપણી જમીનમાં લેબોરેટરી આપણે કરાવી, પૂથકરણ કરાવ્યું, તો પોટાશ ખૂબ જ છે, પણ છતાંય ખામી દેખાય છે. મિત્રો, ખામી એટલા માટે દેખાય છે કે આમ આપણી ભાષામાં કહું ને તો આપણા જેવું આળસુ તત્વ છે, અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. એને ફેરવવા માટે બેક્ટેરિયાની જરૂરિયાત પડે છે, અને એ બેક્ટેરિયા આપણે જમીનમાં આપવા પડે એવું છે, કારણ કે અત્યાર સુધી આપણે એ બેક્ટેરિયા ઉપર ધ્યાન જ નથી આપ્યું. તો ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ઝીંક આ ચાર

0: તત્વોના એકદમ અવેલેબલ ફોર્મમાં અત્યારે આપણી પાસે બેક્ટેરિયા છે. દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે આ ખાતરો વાપરવાના છે, પણ પહેલાં ખાતરની જેમ નહીં કે આપણે ઉનાળે ગમે ત્યારે વાપરી દઈએ તો એ હાલે, એવું નહીં મિત્રો, એને વાપરવાના છે. ખૂબ જ સારો વરસાદ થાય, જમીનમાં ભેજ હોય, આપણો પાક વાવવાની તૈયારી હોય અથવા તો વાવી દીધો હોય, પછી આપણે તરત જ આપવાના છે. મિત્રો, આ જ વાત ઉપર આપણે આવતીકાલે પાછા વાત કરીશું. ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આજની કૃષિ માહિતીમાં આટલું બસ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. વિષય હતો પાક પોષણમાં જૈવિક ખાતરની ભૂમિકા. આ વિષય પર આજે આપે સાંભળ્યો ભાગ પહેલો. રજૂઆત કરી રહ્યા હતા ડૉક્ટર ઉસ્માન ગની સિરસિયા. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ તેમજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને બોટાદના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા જણાવાઈ છે. આ ઉપરાંત માછીમાર ભાઈઓ માટે મહત્વના કોઈ જ સમાચાર આપવામાં આવતા નથી. આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:30 સાંભળશો હવેલી સંગીતનો કાર્યક્રમ જેમાં આજે ભરત ધીણોજાનો સ્વર. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ જેમાં આજે માહિતી મેળવશો આત્મગોપન વિશેની રજૂઆત કરી રહ્યા છે હિરલ માકડ. સવારે 8:30 નીરખને ગગનમાં કાર્યક્રમમાં ભજનોનો કલાકાર રહેશે વશરામ બાવળિયા. 8:50 ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત જયમલ પરમાર સંપાદિત લોકવાર્તાઓ આ વિષય પર વક્તા ડોક્ટર મનોજ રાવલને સાંભળશો. 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. નવ વાગ્યા 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ આજે સાંભળશો ભાગ 10. 10:30 કાર્યક્રમ વયવંદના અંતર્ગત સેવાનિવૃત્તિ બળવંતભાઈ ગોડા સાથેની મુલાકાત સાંભળશો નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. મિત્રો, સવારે 11:00 અમારા અમદાવાદ કેન્દ્ર પર પ્રસારિત કાર્યક્રમ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની તારીખ 11/5/2026 રોજ વડોદરા મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ રજૂ કરીશું. પ્રસ્તુતિ રહેશે આકાશવાણી વડોદરા કેન્દ્રની. બપોરે 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, બપોરે 1:30 જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 સાંભળશો

0: श्रुति नॉन फिल्मी गीतों। શ્રોતા મિત્રો, અમારી સાંધ્યાકાલીન સભામાં સાંજે 5:10 સાંભળશો વિવિધ ભારતીય કાર્યક્રમ છાયા ગીત। 6 સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં આજે સાંભળશો કવિ ડોક્ટર બેચરભાઈ પટેલની રચનાઓ। 6:30 યુવાણી, આજે ભુજ કેન્દ્રનું પ્રદાન, અને 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, આજે વડોદરા કેન્દ્રનું પ્રદાન। મિત્રો, આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સપ્રસારિત કરીશું। રાત્રે 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, અને રાત્રે 9:15 અમદાવાદ કેન્દ્ર પરથી સમાચાર દર્પણ। શ્રોતાઓ, રાત્રે 9:30 અમારા વિવિધ ભારતીય કાર્યક્રમો અંતર્ગત સાંભળશો 9:30 આજ કે ફનકાર, જેમાં આજે વાત થશે અભિનેતા મહેપાલની। રાત્રે 10 છાયા ગીત, અને 10:30 ઢલતી જાય રાત। તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા। બરાબર 6:55 સંસ્કૃત ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ હિન્દી ભાષામાં સમાચાર, અને ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું। ત્યારબાદ 7:10 પ્રાદેશિક ભાષામાં સમાચાર અમારા અમદાવાદ કેન્દ્ર પરથી।
1: ઈયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચિકા રિચા ઝા। અથ વાર્તા। પશ્ચિમ એશિયાયાઃ સંઘર્ષઃ દશકસ્ય બૃહત્તમેષુ સંકટેષુ અન્યતમઃ ઇતિ વર્ણયન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સંસાધનેષુ ભારઃ ન્યૂનીકર્તુમ નાગરિકાણામ આહ્વાનમ અકરોત્। પ્રધાનમંત્રી હ્યઃ ગુજરાતસ્ય વડોદરાનગરે સરદારધામ છાત્રાવાસસ્ય ઉદ્ઘાટનાનંતરં જનસભાં સંબોધયન આસીત।
2: पिछले कुछ वर्षों में दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही है। पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां, और अब पश्चिम एशिया में बढ़ता तनाव। अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी, तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है। ऐसे समय में દેશ કો જન ભાગીદારી કી શક્તિ કી બહોત બડી આવશ્યકતા આ જરૂરત હૈ કે હમ સબ મિલકર અપના દાયિત્વ નિભાએ દેશ કે સંસાધનો પર પડને વાલે બોજ કો કમ કરે।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોક્તવાન યત કેન્દ્ર પ્રશાસનસ્ય નિરંતર પ્રયાસહિ ભારતમ પશ્ચિમ એશિયા સંઘર્ષેણ ઉત્પન્નસ્ય ઉર્જા સંકટસ્ય પ્રભાવી રીત્યા પ્રબંધનં કરોતિ। प्रधानमंत्री अवदत् यत् देशस्य जनेभ्यः अस्याः स्थितेः न्यूनतमः प्रभावः भवेत् इति सुनिश्चेतुं प्रशासनं निरन्तरं प्रयतमानः अस्ति इति। असौ एतदपि कथितवान् यत् आगामि एकवर्षं यावत् तैलेन्धनानां संयमित उपयोगः करणीयः, तेन अनपेक्षित विदेशयात्राभ्यः दूरीकरणं, स्वर्णक्रयणे नियन्त्रणं તથા સ્થાનીય વસ્તુનામ પ્રાધાન્ય સ્વીકર્તું વિશેષ આગ્રહ કૃત, યેના દેશસ્ય અર્થવ્યવસ્થા સુદૃઢા સ્યાત્। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાસરાત આરભ્ય સંયુક્તારબામીરાત, નીદરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટલી ઇત્યેતેષાં દેશાનાં 6 યાત્રાયાં પ્રસ્થાસ્યતિ। સ્વીય 5 યાત્રાયાં પ્રથમે ચરણે શ્રી મોદી શુક્રવાસરે સંયુક્તારબામીરાતમ સંપ્રાપ્સ્યતિ, યત્ર અસૌ રાષ્ટ્રપતિના શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન ઇત્યનેન સહ મેલનં કરિષ્યતિ। દ્વૌ નેતારૌ દ્વિપાક્ષિક વિષયેષુ વિશેષતયા ઉર્જા સહયોગે સહૈવ પારસ્પરિક હિતસ્ય ક્ષેત્રીયાંતારાષ્ટ્રીય વિષયેષુ વિચાર વિનિમયં કરિષ્યતઃ। સ્વીય યાત્રાયાઃ દ્વિતીય ચરણે પ્રધાનમંત્રી શુક્રવાસરે નીદરલેન્ડ દેશં સંપ્રાપ્સ્યતિ। 17 વર્ષે स्वान्तिम यात्रायाः अनन्तरं

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં નિર્માણ પામેલા સરદારધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું. 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સરદારધામમાં 2000 છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય માટે લોન્ચિંગ પેડ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
1: સમાજ મે પ્રગતિ કા સબસે બડા આધાર હોતા હૈ ઉસકી આધી આબાદી કી ભાગીદારી. ગુજરાત ને ઇસે 2 દશક પહેલે હી સમજ લિયા થા और इस दिशा में मजबूती से कदम भी उठाए. साथियों, आज गुजरात मॉडल की वही सफलता देश में दोहराई जा रही है. देश भर की महिलाओं को आश्वस्त करूंगा, महिलाओं के लिए सभी क्षेत्रों में संभावनाओं के द्वार खुले. ये केवल सरकारी नहीं बल्कि समाज की भी जिम्मेदारी है.
0: ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે. મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રમતગમતથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સિદ્ધિઓ યુવા શક્તિનું પ્રતિબિંબ દર્શાવી રહી છે.
1: અમારે ગુજરાત કે યુવાઓ મેં ઉદ્યમ કી સ્વાભાવિક શક્તિ હોતી હૈ. આજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ઇન યુવાઓ કે સપને સાકાર કર રહા હૈ. छोटे शहरों से बड़े बड़े स्टार्टअप सामने आ रहे हैं. स्टार्टअप में महिलाओं की भागीदारी भी लगातार बढ़ रही है. पहले जिन सेक्टर्स को रिस्की माना जाता था वो अब युवाओं की पहली पसंद बन रहे हैं.
0: શ્રી મોદીએ ગુજરાતના વિકાસ મોડેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, એડવાન્સ એન્જિનિયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે, ત્યારે વડોદરા પણ મેન્યુફેક્ચરિંગ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવરત્ન એવોર્ડ અપાતા શ્રી મોદીએ કહ્યું કે ઘર આંગણે જ અને

0: પરિવારના લોકો દ્વારા સન્માન થયું એ આનંદદાયક છે. આ એવોર્ડ બાદ મારી જવાબદારી વધુ બની જાય છે. સરદાર સાહેબના અધૂરા સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી મારા ઉપર આવી છે અને હું તેને નિભાવી રહ્યો છું. વડોદરામાં નવનિર્મિત સદરધામના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવતો સમાજ છે. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણથી લઈને લોકશાહી સંસ્થાઓ સુધી સમાજનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સરદારધામ જેવી સંસ્થાઓ સમાજશક્તિના માધ્યમથી શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના માર્ગ આગળ વધીને વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
1: આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: પંચમહાલ અને મહીસાગર તેમજ આણંદ જિલ્લામાં ગઈકાલે બનેલી બે અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ગોધરા વડોદરા હાઇવે પર પરવડી ચોકડી નજીક સિમેન્ટ કન્ટેનર ટ્રકે પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના પતિને સામાન્ય ઇજા પહોંચી છે, જ્યારે ગોધરાની મેસરી નદીના ચીકડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે મહીસાગરમાં કોઠંબા તાલુકાના કેલ ગામનો યુવક પાનમ બંધમાં નહાવા ગયો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું છે. અન્ય એક અકસ્માત વીરપુરની ગંધારી ચોકડી પાસે સર્જાયો હતો, જેમાં એક કારની ટક્કરથી દંપતીનું મોત થયું છે. આણંદ જિલ્લાના તારાપુરના ફતેપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશનું પરિવાર મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું હતું, ત્યારે સોમવારે વહેલી સવારે નડેલા અકસ્માતમાં અન્ય 7 લોકોને પણ ઇજા પહોંચી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાની શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 1500થી વધારે કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લિંક આવતી હોય જેના પર વસ્તી બાબતે નોંધણી થતી હોવાનો ઉલ્લેખ હોય છે. જો કે આવી કોઈ જ લિંક તંત્ર દ્વારા હાલ મોકલવામાં નથી આવી રહી. આવી કોઈ જ લિંક ઓપન કરવી નહીં તેવી સાવચેતી રાખવા પણ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.
2: મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના 167 જેટલા શિક્ષક મિત્રો, ગણતરીદાર તથા સુપરવાઇઝરની 3 દિવસની તાલીમનું આયોજન JB Sai ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનર દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારીઓ આવે તેમને સાથ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે. જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ
0: અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત રાજ્ય ઉડ્ડયન, માળખાગત કંપની ગુજસેલ અને શહેરની વિવિધ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો છે. અમદાવાદ સાયબર ગુના શાખાના DCP લવિના સિન્હાએ જણાવ્યું કે ગુજસેલના નિયામકના સત્તાવાર ઇમેલ એકાઉન્ટ પર 25 માર્ચે ધમકીનો ઇમેલ મળ્યો હતો, જે અંગે સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી હતી, ત્યારે આરોપીનું લોકેશન અમદાવાદમાં મળી આવ્યું હતું. વધુ તપાસમાં શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય ભાવેશ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના મોબાઇલ ફોનમાં ઇમેલ સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા હતા. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યાના અહેવાલ છે.

0: આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. આ પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના માધવ તિવારીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન વેટ લિફ્ટિંગના ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. તેમણે જણાવ્યું કે આ ઇવેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમીકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સમય થયો છે 7:20. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમના આરંભમાં આપે સાંભળ્યો અગ્નિપથ ફિલ્મનું આ ગીત. સ્વર હતો અજય ગોગવાલેનો, સંગીત હતું અજય અતુલનું અને ગીતના શબ્દો હતા અમિતાભ ભટ્ટાચાર્યના.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમના અંતમાં આ હતું બસંત બહાર ફિલ્મનું ગીત, સ્વર હતો મન્ના દેનો, સંગીત હતું શંકર જયકિશનનું અને ગીતના શબ્દો હતા શૈલેન્દ્રના. આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ છીએ હવેલી સંગીતનો કાર્યક્રમ, જેમાં આજે સાંભળીએ કલાકાર ભરત ધીણોજાને.

0: આ સાથે જ હવેલી સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ. થોડી જ ક્ષણોમાં બરાબર 7:45 ગુજરાતી ભાષામાં સમાચાર અમારા અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: આકાશવાણી નમસ્કાર, સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધણી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને દાયકાના સૌથી મોટા સંકટોમાંનો એક ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં સરદારધામ છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર દેશના લોકો પર આ પરિસ્થિતિનો ઓછામાં ઓછો પ્રભાવ પડે તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
2: पिछले कुछ वर्षों में दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही है. पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में દેશ કો જન ભાગીદારી કી શક્તિ કી બહોત બડી આવશ્યકતા.
1: પ્રધાનમંત્રીએ લોકોને વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનો અપનાવવા, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી.
2: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टाले.
1: आप प्रसंगे श्री मोदी कहू, સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે, જે સરદાર પટેલના સંકલ્પથી શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટ્ટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અન્નનો પૂરતો ભંડાર છે. તેમણે કહ્યું, દેશમાં અન્ન પુરવઠાની કોઈપણ પ્રકારની અછત નથી. ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે કૃષિ પરિવર્તન દ્વારા આરોગ્ય માટે શ્રેષ્ઠતા વિજ્ઞાન પહેલનો પ્રારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું કે આ પહેલ લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે

0: આ પહેલ આરોગ્ય સંભાળ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળની પહોંચ વધારવાની સાથે નિવારણ, વહેલા નિદાન અને સક્રિય સંભાળના મહત્વ પર ભાર મૂક્યો.
1: हम जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर, अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: ભાજપના નેતા હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય તેમને શપથ લેવડાવશે. તેમની સાથે બે ભાજપના અને તેમના સાથી પક્ષ આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ ફ્રન્ટના એક એક ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શર્માએ જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા રણજીતકુમાર દાસ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર હશે. તેમણે માહિતી આપી કે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગ પણ આજે શપથ લેશે. શપથવિધિ સમારોહ ખાનપારા વેટરનરી કોલેજ મેદાનમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. તમિલનાડુમાં રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. EIDMKના 30 ધારાસભ્યોના એક જૂથે પી વેલુમાનીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને સી વિજયા ભાસ્કરને વ્હીપ તરીકે પસંદ કર્યા છે. આ જૂથે પ્રોટેમ સ્પીકર કરુપૈયાને મળી તેમના હસ્તાક્ષરવાળો પત્ર સોંપ્યો હતો, જ્યારે 17 ધારાસભ્યોના બીજા જૂથે એ પલાની સામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. આ સાથે EIDMKમાં જૂથવાદ સામે આવ્યો છે. દરમિયાન વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આવતીકાલ પહેલા બહુમતી સાબિત કરવાની છે. પ્રવર્તન નિદેશાલય ED એ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી છે. ED ના અધિકારીઓએ જણાવ્યું કે સુજીત બાસુએ TMC સરકાર દરમિયાન નાણાકીય લાભોના બદલામાં મ્યુનિસિપાલિટી હેઠળ વિવિધ પદો માટે લગભગ 150 ઉમેદવારોની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2021-થી 2023 દરમિયાન તમિલનાડુમાં ટ્રાન્સફોર્મર્સની ખરીદીમાં 397 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની CBI તપાસના નિર્દેશ આપવાના મદ્રાસ વડી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની પીઠે આ નિર્ણય આપ્યો હતો. ઈરાનના યુદ્ધ વિરામ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યાના એક દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામ સૌથી નબળી સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે. શ્રી ટ્રમ્પે પત્રકારોને સંબોધતા કહ્યું, નાજુક યુદ્ધ વિરામ જીવન સહાય પર છે. તેમની આ ટિપ્પણીએ રાજદ્વારી તણાવને વધુ ગાઢ બનાવ્યો છે અને આ નિવેદનથી કાયમી શાંતિની સંભાવનાઓ પણ ધૂંધળી પડી છે. જો કે શ્રી ટ્રમ્પે ઈરાનની શરતોને નકારી કાઢી હતી. શાંતિ પ્રસ્તાવના અસ્વીકાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ 4% વધીને પ્રતિ બેરલ $105 વધુ થયા છે. IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવી મેચ જીતી લીધી. આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં દિવસ દરમિયાન વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. આગામી 36 કલાકમાં તે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચારધામ યાત્રાના યાત્રાળુઓને હવામાન આગાહી ચકાસ્યા બાદ જ તેમની યાત્રા કરવાની સલાહ આપી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાણ.
2: આજના મોટાભાગના અખબારોએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, દેશની પ્રગતિ સોમનાથને આભારી છે, મોદીની વંદના. ફૂલછાબની હેડલાઇન છે, સોમનાથ વિનાશમાંથી સર્જનનું પ્રતીક. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, કોરોના સદીનું સૌથી મોટું સંકટ હતું, યુદ્ધ દાયકાના સૌથી મોટા સંકટમાંથી એક, મોદી.

0: દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી નહીં શકે, આ હેડલાઇન છે સંદેશની. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઇન વર્ગો શરૂ થઈ શકે છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે આત્મગોપન. પ્રસ્તુતિ હિરલ માકડ. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે વાત કરવી છે આત્મગોપન વિશે. આત્મગોપન એટલે પ્રાણીઓની સ્વરક્ષણાર્થે પર્યાવરણ સાથે એકરૂપતા. પ્રાણીઓ જુદા જુદા રંગો અથવા જુદા જુદા આકારો ધારણ કરી ને પશ્ચાદભૂમિના પદાર્થોની નકલ કરીને કે પોતાના શરીરમાંથી રંગ છોડીને એમ વિવિધ રીતે સ્વરક્ષણ સાધવા અન્ય પ્રાણીઓથી અદૃશ્ય બનવાનો પ્રયત્ન કરે છે. પ્રાણીઓના આ દેખાવ કે વર્તનને આત્મગોપન કહે છે. માનવી પણ આત્મગોપન દ્વારા રક્ષણ તેમજ આક્રમણ વધુ કાર્યક્ષમ બનાવે છે. યુદ્ધભૂમિમાં ગણવેશ પશ્ચાદભૂમિને અનુરૂપ હોય છે. તે પોતાના સાધનોને પણ પશ્ચાદભૂમિને અનુરૂપ રંગવાળા આવરણોથી આચ્છાદિત બનાવે છે. રંગ ધારણ કરવાથી થતા આત્મગોપનમાં 3 મુખ્ય ઘટકો ધ્યાનમાં લેવા જેવા છે. 1. રંગ ધારણ કરનાર પ્રાણી. 2. જેની સાથે એકરૂપ થવાનું છે તે પશ્ચાદભૂમિ કે પ્રતિકૃતિ. અને 3. છે જેનાથી અદૃશ્ય થવું હોય તે પ્રાણી. પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થવા વિવિધ રંગો કે આકારો ધારણ કરવામાં આવે છે. રંગો ધારણ કરવાનું ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. પ્રાણીઓને વિવિધ આકારો ધારણ કરવા માટે પર્યાવરણની પ્રતિકૃતિરૂપ ડાળી, પાંદડા, ઢેફા, પથ્થરો કે અન્ય પદાર્થો પણ હોઈ શકે અથવા અન્ય પ્રાણી પણ હોઈ શકે. પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થયેલા પ્રાણી અને તેમના ઈંડા સૃષ્ટિમાં ઘણા જોવા મળે છે. દાખલા તરીકે સમુદ્રના આસમાની પર્યાવરણમાં સપાટી પર આવેલા માછલીના ઈંડા અને સૂક્ષ્મજીવો. તેઓ ઓછામાં ઓછા રંજક કણો ધરાવે છે અને પારદર્શક બની અદૃશ્યમાન બને છે. ઝાડ પરથી ખરેલા પર્ણ કે જેમનો રંગ પણ આછો ગુલાબી હોય છે તેના પર સેન્ડગ્રુવ નામનું પક્ષી સરળ ગુલાબી રંગના ઈંડા મૂકે છે. આથી ઈંડા પર્ણો સાથે એકરૂપ થઈ જવાથી દેખાતા નથી. આ ઉપરાંત ઘણા પક્ષીઓ પોતાનો માળો પણ ઈંડા અને બચ્ચાના રંગને અનુરૂપ પદાર્થો ગોઠવીને અથવા ગૂંથીને બનાવે છે. આ ખાસિયતને લીધે ઈંડા અને બચ્ચા આત્મગોપનતા પ્રાપ્ત કરી રક્ષણ મેળવે છે. આ જ કારણસર બીજા કેટલાક પ્રાણીઓ ઈંડાના કદના આકારના અને રંગને અનુરૂપ પથ્થરોને ગોઠવી ને તેની વચ્ચે ઈંડા મૂકે છે. કાચિંડાની કેટલીક જાતો પશ્ચાદભૂમિને એકરૂપ રંગ પરિવર્તન કરીને આત્મગોપન કરે છે. પ્રાણીને ખલેલ પહોંચાડવામાં આવે તો તે રંગ પરિવર્તન કરી પશ્ચાદભૂમિના રંગોને આબેહૂબ મળતા આવે તેવા રંગો ધારણ કરી અદૃશ્ય બને છે. કેટલીકવાર વિવિધ રંગોથી પ્રાણીની બાહ્ય સીમા અને આકાર પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થતા નથી, પરંતુ પ્રાણીનો આકાર અને બાહ્ય સીમા એવી રીતે એકબીજામાં મિશ્રિત થાય છે કે તેને કારણે પ્રાણીને પશ્ચાદભૂમિથી જુદું તારવીને ઓળખી શકાતું નથી. વાઘ અને ચિત્તા પરના ચટ્ટાપટ્ટા તેની બાહ્ય સીમાને છિન્ન ભિન્ન કરે છે, કારણ કે ઝાડીની અંદર પણ ડાળીઓને લીધે ચટ્ટાપટ્ટાવાળી પશ્ચાદભૂમિ હોય છે અને તેથી વાઘ અને ચિત્તાનું સ્થાન અને તેમનો આકાર અદૃશ્ય બને છે. મોરિશ આઇડોલ માછલીના શરીર પર તેમજ લાંબા મીન પક્ષો પર કાળા અને પીળા પટ્ટા આવેલા હોય છે. સમૂહમાં ફરતી માછલીઓ ભક્ષક સમીપ આવતા એકદમ એકબીજીની નજીકમાં ભેગી થાય છે અને તેમના હલનચલનથી અને ભિન્ન રંગથી ભક્ષકને ભૂલભુલાવણીમાં નાખી પોતાનું રક્ષણ કરે છે. ખિસકોલીના શરીર પરના કાળા પટ્ટા ઝાડના પ્રકાંડની પશ્ચાદભૂમિમાં તેમની બાહ્ય સીમા અને આકારને છિન્ન ભિન્ન કરીને પોતે છુપાયેલા રહે છે. ચટ્ટાપટ્ટાવાળા સાપ ખાંચા અને ઘાસમાં ગતિ કરતા હોય ત્યારે દેખાતા નથી. ઝડપથી ગતિ કરતા આવા ચટ્ટાપટ્ટાવાળા પ્રાણીઓનો આકાર અને બાહ્ય સીમા શોધી કાઢવાનું ઘણું મુશ્કેલ બને છે. કેટલાક પ્રાણીઓના શરીરમાં પ્રકાશ

0: કાર્યક્રમ શરૂ કરતા પહેલા કેટલીક જાહેરાત.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી. પસાણો
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

કાર્યક્રમ નિરખને ગગનમાં આજે સાંભળીએ કલાકાર વશરામ બાબડિયાના સ્વરમાં ભજનો. પ્રથમ રચના છે ત્રિકમદાસની.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, KYC અપડેટના મેસેજને અવગણશો નહીં. તરત KYC અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ નિરખને ગગનમાં. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
3: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત જયમલ પરમાર સંપાદિત લોકવાર્તાઓ. આ વિષય પર વક્તા છે ડોક્ટર મનોજ રાવલ.
1: પરમાર જયમલભાઈ પ્રાગજીભાઈ મૂળમાં તો સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક, પરંતુ ચિત્તવૃત્તિમાં વિદ્યા અને કલાપ્રીતિ હોવાને કારણે સાહિત્યની વિવિધ સ્વરૂપલક્ષી ઉપાસના કરી સામાયિક દૈનિકનું સંપાદન, નાટ્યલેખન, નવલકથા લેખન, આકાશ તથા આકાશમાં વિહરનારા પંખી વિશે તેમણે નોંધપાત્ર પુસ્તકો આપ્યા. તેમનો મનોવિહાર આસમાનથી ઊંચો હતો, પરંતુ તેમના દિલમાં ધરતીની અમીરાતને ઊંચું સ્થાન હતું. લોકસાહિત્ય, લોકવિદ્યાનો તેમનો અભ્યાસ અને તેમાં રસ એ વાતની સાક્ષી પૂરે છે કે જો ગુજરાતી લોકસાહિત્યનો વ્યવસ્થિત ઇતિહાસ લખાય તો એક પ્રકરણ જયમલ પરમારને ફાળવવું પડે. તેમણે નશાબંધી અધિકારી તરીકે કામ કર્યું હોવાથી જીવાતા લોકનો પણ પૂરતો પરિચય હતો. તેથી લોકસાહિત્યમાં ટેબલ વર્ક અને ફિલ્ડ વર્ક બંનેમાં તેમની માસ્ટરી હતી. લોકસાહિત્યની શાસ્ત્રીય વિચારણા કરતા તેમણે આપેલા થોડાક પુસ્તકોના નામ જ પ્રમાણી હતો. આપણી લોક સંસ્કૃતિ 1957, આપણા લોકનૃત્યો, ધરતીની અમીરાત 1971, લોકસાહિત્ય અને સંસ્કૃતિ 1977, લોકવાર્તાની રસલાહણ ભાગ 1-2 1982, આ બધા પુસ્તકોનો ઉલ્લેખ કરી શકાય. ખાંભી અને પાડિયા વિશેનું પુસ્તક રાષ્ટ્રભાષામાં પણ અનુવાદ પામ્યું છે. આપણો રસનો વિષય છે જયમલ પરમારે સંપાદિત કરેલી લોકવાર્તાઓ. આ તબક્કે સંપાદક જયમલ પરમારની વિશિષ્ટતા અને મર્યાદા ધ્યાનમાં લેવા માટે લોકવાર્તા વિષયક જૂની માન્યતાઓ, સંપાદકના સમયની લોકવાર્તા વિષયક માન્યતા તથા આજે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં લોકવાર્તાઓ વિશે શું માન્યતા છે તે તપાસવું પડે. સંપાદકની લોકવાર્તા વિષયક કામગીરીમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે તે જોવું રસ પડે તેવું છે. આપણે ત્યાં પ્રાચીન સમયમાં બૌદ્ધ, જૈન તથા વેદ અને પુરાણ કથાઓની પરંપરા હતી જ. સુતજી અને સૌનક તથા વ્યાસ કે અન્ય પુરાણિક દ્વારા કહેવાતી કથાની પરંપરા હતી. મોટે ભાગે ધર્માશ્રયી કથાઓ, ધર્મનો જય, પાપનો ક્ષય, મગરૂબીને માર, વ્યભિચારીની હાર જેવી નીતિમૂલક કથાઓ કે તેના ચરિત્રોના વૃત્તાંતો આવતા. પરંતુ લોક એ તો વિશાળ અર્થની સંજ્ઞા ધરાવતો શબ્દ છે. લોકમાં તો વેદ કે ધર્મ જ નહીં, નાસ્તિક પણ હોઈ શકે, વળી ધર્મ ઉપરાંત અર્થ, કામ, મોક્ષ વગેરે પણ હોઈ શકે. મતલબ કે લોકનો વાર્તા કે કથા પ્રવાહ પણ પ્રાચીન કાળથી સમાંતર રીતે વહેતો આવતો રહ્યો છે. પંચતંત્ર અને હિતોપદેશની વાર્તા અને કથા વિશે એવું કહેવાય છે કે રાજાના ચક્રમ જેવા કુંવરોને ઠીક કરવા કથા વાર્તા પ્રયોજાતી. તો વળી લોકભાષામાં કહેવાતી વાતો દરબાર કે પંડિતો ન સ્વીકારતા તો જંગલમાં પ્રાણીઓ પંખીઓને કથા વાર્તા કહેવામાં આવતી. આપણી વ્રતકથાઓમાં તો એક પરંપરા હતી કે ગાયને ગોંદરે કહેવી, તુલસીને ક્યારે કહેવી, સૂરજની સાખે કહેવી. આ તો ફક્ત વાર્તાનું જનજીવનમાં જે સ્થાન અને માન પૂર્વકાળમાં હતું તેનો અંદાજ માત્ર છે. લોકવાર્તા એ ફક્ત ભારતીય વિરાસત નથી, વૈશ્વિક કક્ષાએ પ્રચલિત સ્વરૂપ છે. ભલે અરેબિયન નાઇટ્સની વાર્તાઓ ભારતમાંથી ગઈ હોય, પરંતુ તેમાં બે પ્રકારના ફેરફાર થતા હોય છે. એક મેમોરાઇઝેશન, જે પ્રકારની વાત કહેવાની હોય તે જ રીતે રહે. બીજું, એક વાર્તા કથકે સાંભળી બીજા કથકે કહ્યું હોય તો એ લિખિત પરંપરામાં ન હોય પણ એમાં પોતાના દેશકાળ અનુસાર ફેરફાર કરે અને વાતને રજૂ કરે, કેટલીક વખત આયાસથી, કેટલીક વખત અનાયાસ. એ ઇમ્પ્રોવાઇઝેશન કથાનું અગત્યનું તત્વ છે. આ લોકવાર્તાની પરંપરા પેઢી દર પેઢી માટે હોય છે, પરંતુ આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે જયમલ પરમારની લોકવાર્તા અંગેની સંપાદન પ્રક્રિયા અંગે વાત કરીએ તો બે બાબતો નોંધવી પડશે. પ્રથમ, કે આ વાર્તા સંપાદન પાછળનો હેતુ શું છે, તથા બીજો, આ વાર્તા સંપાદન કરવાની પદ્ધતિ કઈ છે. પૂર્વે આપણે જોયું કે ધર્મ અને નીતિની કથા તથા વાર્તાઓ એથિક દ્રષ્ટિએ છે અથવા

0: જ્ઞાન આપવા માટે છે, જેમ કે પંચતંત્ર. પરંતુ જયમલભાઈ પરમાર વાર્તાનો હેતુ આનંદ માને છે. જયમલ પરમાર પોતાના લોકવાર્તા સંગ્રહ ધરતીના મોતીની 5મી આવૃત્તિ વેળા પૃષ્ઠ 8 પર નોંધે છે, વાર્તાનું પ્રધાન લક્ષણ આનંદ છે, માટે વાર્તા કથન એક કલા બની ગઈ છે. આમ લોકવાર્તા એ કલાના દરજ્જે પહોંચે છે, તેમાં શાસ્ત્ર રચાય છે તે તો પછીથી, પરંતુ નૈસર્ગિક વસ્તુને કલાનો દરજ્જો પ્રાપ્ત થયો છે તે જયમલ પરમાર નોંધી શકે છે. એટલું ઊંડાણભરી રીતે નિસ્બત લોકવાર્તા સાથે તેઓ ધરાવે છે. શ્રી જયમલ પરમાર 3 તબક્કે લોકવાર્તાનું સંપાદન કરે છે. પ્રથમ પોતાની યુવાની કાળમાં નિરંજન વર્મા સાથેનો સહવાસ અને સહયોગમાં ભારતના વિવિધ પ્રાંતની લોકકથાઓ લોકગ્રંથાવલી ભાગ 1, 2, 3 1944-45 કાઠિયાવાડ, બુંદેલખંડ, ગોડ બંગાળ, પંજાબ, રાજસ્થાન આદિ પ્રદેશની લોકવાર્તાનું સંપાદન આપે છે. બીજો તબક્કો તેઓ ઉર્મી નવરચના સામાયિકના સંપાદક પૈના. એ સામાયિક લોકસાહિત્યને વરેલું હતું, તેમાં પ્રકાશન યોગ્ય વાર્તાઓ પ્રગટ કરવાનું વલણ હતું, તેથી યથાવકાશે પોતા તરફથી વાર્તા આપતા. અહીં જે વાર્તા છે તેમાં સંપાદક તરીકેની સજાગતા દ્રષ્ટિગોચર થાય છે. કોણ છે આ લોકવાર્તા આપનારા? વિવિધ જાતિ, વ્યવસાય, વર્ગ અને વિવિધ વસવાટવાળા આ બધા છે. આપણને એમ લાગે કે આ તો મોટાભાગના ચારણ બારોટ અથવા તો તેમની પાસે ડાયરામાં સાંભળનારા કાઠી દ્વારા અપાતી લોકવાર્તાઓ છે. હકીકતમાં ચારણ બારોટ મીર બ્રાહ્મણમાં એક વર્ગ પ્રોફેશનલ કથકનો છે. ડોક્ટર હસુ યાજ્ઞિકનું માનવું છે કે કલા પોતાના ઉચ્ચતમ શિખરે ત્યારે પહોંચે છે જ્યારે તેમાં પ્રોફેશનાલિઝમ પ્રવેશે. મતલબ કે ચિત્ર, સંગીત, શિલ્પ, સ્થાપત્યમાં આપણે જોઈએ છીએ કે તેમાં પ્રોફેશનલ કલાકારનું જે પ્રદાન રહેલું છે તેમણે કલાને નવા સીમાંકનો આપ્યા છે. એવું જ લોકવાર્તામાં બન્યું છે. પરંતુ જયમલ પરમાર સજાગ સંપાદક છે. હરિલાલ ગૌદાની, નાગજીભાઈ ભટ્ટી, જુગતરામ દવે જેવા શાસ્ત્રના જાણકારોની પાસેથી લોકવાર્તાની માંડણી કરાવી છે. મતલબ કે લોકવાર્તાના વિવિધ વેરિએશન દર્શાવ્યા છે. અહીં સંપાદિત લોકવાર્તાના આલેખક કથક તરીકે છે, પરંતુ શ્રોતા નથી, વાચક છે. એટલે વાર્તાનું પ્રિન્ટેડ સ્વરૂપમાં જે પરફોર્મિંગ આર્ટ હોવી જોઈએ એ નથી. અને લોકવાર્તામાં તત્ક્ષણ રૂપક ક્ષમતાનો અવકાશ છે. અહીં વાર્તા સ્ટોરીના વાતચીતની નિકટતામાં રચાતી હોય છે. અને કેટલીક પુરાકથાઓ, અદ્ભુત કથાઓ આપણને સાંપડે છે. અને આ વાર્તાઓ નેરેશન દ્વારા જે સ્ટ્રક્ચર રચાય છે તેમાં પ્રાણી કથાઓ, વટ, વચન, વેર, પ્રેમ તથા સૌર્યની કથાઓ હોય છે. અને લોકવાર્તાનું એવું છે કે પુરુરવા અને ઉર્વશીનું કથાનક હોય તો એના ઉપરથી કાલિદાસ લખે, અને હોથલ પદમણીની વાર્તા હોય તો એનો લોકકથાનો વાર્તાકાર કથા કહેતો હોય છે. મતલબ કે આ લોકકથાઓની અંદર જે તત્વ હોય છે તે ઓરલ હિસ્ટ્રી ઉપરાંતનું, જે સૌરાષ્ટ્રના પરિવેશમાં મેઘાણીનો પ્રભાવ હતો એ પછીનું જે કામ થયું છે એ છે. દાખલા તરીકે ટાગોરે કહ્યું હતું, ધરતી તરફ પાછા વળો. અને અહીં એ લોકકથાઓના સંપાદનમાં જોવા મળે છે. જયમલ પરમારે આપેલી લોકવાર્તાના કેટલાક નમૂના આજે પણ ગમે તેવા છે. દાખલા તરીકે બળકમદાર બળિયો, ચશ્મા પરી, આગલા અવતારની કથા, સલાટની કરામત, ધરતીની સોળમ પ્રથમ ભાગમાં ચાતુરીની વાતો છે, એની અંદર ચોરીનું છે. આનો મતલબ એમ નથી કે જયમલ પરમારમાં સંપાદક તરીકે મર્યાદાઓ નથી. પ્રથમ તો તેમણે જે કથા આપનારા મળ્યા તેમની મૂળ સોર્સ અંગેની વૈજ્ઞાનિક સમજણનો અભાવ હતો, તેથી શાસ્ત્રીયતા ઓછી લાગે છે અને જે હતું એનાથી ચલાવવું પડ્યું છે. બીજું કે એમને સામાયિક દર મહિને આપવાનું હોવાથી સામગ્રી મઠારવાની વેળા પ્રમાણમાં ઓછી રહેતી, તેથી કેટલીક વખત આ ઉતાવળે કામ થયું તેવું લાગે. પરંતુ આપણે ત્યાં લોકવાર્તાના આશરે 150 જેટલા સંપાદનો છે, તેમાં ગુણવત્તા અને જથ્થાની દ્રષ્ટિએ જયમલ પરમારે એકત્રિત કરેલી લોકવાર્તાઓનું મૂલ્ય કલ્ચરલ સ્ટડીમાં માટે શ્રેષ્ઠ છે. અહીં લોક છે પણ વાર્તા કેટલીક વખત ઓછી બને છે, અને એમાં ઇતિહાસનું કે પ્રસંગ કથાનું કે ઓરલ હિસ્ટ્રીનું પ્રમાણ આવી જતું હોય તેવું લાગે છે. છતાં જયમલ પરમાર લોકવાર્તાના સંપાદક તરીકે આપણી પાસે જે સામગ્રી મૂકી ગયા છે એનો અભ્યાસ થવો હજી બાકી છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જયમલ પરમાર સંપાદિત લોકવાર્તાઓ. આ વિષય પર ડોક્ટર મનોજ રાવલનો વાર્તાલાપ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત

0: The Indian Met Department has forecast heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan, West Bengal and Sikkim today. According to IMD, thunderstorms and hailstorms are likely to prevail over Himachal Pradesh, Ladakh and Jammu and Kashmir for the day. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
2: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
3: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
2: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
3: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
2: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
3: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
2: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
3: તો દરરોજ બપોરે 12:30 વાગ્યે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: डायल कीजिए 870-001-4242।
1: नंबर एक बार फिर नोट करें, 870-001-4242।

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે સમય થયો છે સવારે 9:15. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.

મનોરંજન કાર્યક્રમના આરંભમાં આપે સાંભળ્યો શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમનો યુગલસ્વર ફિલ્મ દબંગ માટે. સંગીત હતું સાજિદ વાજિદનું અને ગીતને શબ્દો મળ્યા જલીસ શેરવાનીના.

બોલ બચ્ચન ફિલ્મમાંથી આપે સાંભળ્યું હિમેશ રેશમિયા અને શ્રેયા ઘોષાલનો સ્વર. શબીર અહેમદના શબ્દોને સંગીત આપ્યું હતું હિમેશ રેશમિયાએ.

0: આઈ હેટ લવ સ્ટોરીઝ આ ફિલ્મમાંથી આપે સાંભળ્યું શ્રેયા ઘોષાલ અને સોના મહાપાત્રાનો સ્વર. વિશાલ શેખરના સંગીતમાં શબ્દો હતા કુમારના. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. કાર્યક્રમના પ્રાયોજક છે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. આજે સાંભળીએ ભાગ 10મો.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: આઈ હેટ લવ સ્ટોરીઝ આ ફિલ્મમાંથી આપે સાંભળ્યું શ્રેયા ઘોષાલ અને સોના મહાપાત્રાનો સ્વર. વિશાલ શેખરના સંગીતમાં શબ્દો હતા કુમારના. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. કાર્યક્રમના પ્રાયોજક છે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. આજે સાંભળીએ ભાગ 10મો.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ અને મારી સાથે છે રોઝી. હજ શૃંખલાની આજની કડીમાં આપણે વાત કરીશું એક ક્ષણની, જ્યારે લાખો કદમ મક્કાથી પાછા વળે છે પરંતુ દિલ ત્યાં જ રોકાઈ જાય છે.
1: નમસ્કાર દોસ્તો, હજની પવિત્ર યાત્રા પોતાના અંતિમ ચરણમાં છે. અરાફાતનું મેદાન પાછળ છૂટી ચૂક્યું છે. મીનાની રાતો હવે યાદોમાં છે. જમરાતની રમી પૂરી થઈ ચૂકી છે, પરંતુ એક સવાલ બાકી છે. શું હજ અહીં જ ખતમ થઈ જાય છે?
0: અથવા તો અસલી હજ તો હવે શરૂ થાય છે, જ્યારે ઇન્સાન પોતાના ઘરે પાછો ફરે છે અને પોતાની અંદરના બદલાવને જીવવાનું શરૂ કરે છે.
2: મક્કાની સવાર આજે તવાફે વિદા છે. 7 ચક્કર લગાવવાના છે, પરંતુ દરેક ચક્કરની સાથે દિલ ભારી થઈ રહ્યું છે. કાબા શરીફ સામે છે, એ જ કાળો ગિલાફ, એ જ રોશન માહોલ, પરંતુ આજે નજર વધારે વાર ઠરી રહી છે.
3: યા રબ, જ્યારે પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે દિલમાં ડર હતો, અને હવે પાછો ફરી રહ્યો છું તો દિલમાં મોહબ્બત છે.
4: બેટા, એવું લાગી રહ્યું છે જાણે કોઈ પોતાનું છૂટું પડી રહ્યું હોય.
3: બહેન, અહીંથી જવું એ જુદા થવું કે છૂટા પડવું નથી, આ ઇમ્તિહાન પરીક્ષા છે. હવે જોવાનું એ છે કે આપણે અહીંની શીખને પોતાના ઘર સુધી લઈ જઈ શકીએ છીએ કે નહીં.
4: જ્યારે આપણે મક્કાથી જેદા તરફ આગળ વધીએ છીએ, બારીની બહાર એ જ પહાડો છે, એ જ રસ્તાઓ દેખાય છે, પણ મનની અંદર એક અજીબ જેવી ખામોશી છે.
3: હા, આવતી વખતે ઉત્સાહ હતો, હવે આત્મમંથન છે. આવતી વખતે ઉમેદો હતી, હવે અહેસાસ છે કે જિંદગી બદલાવી જોઈએ.
0: હજ માત્ર એક આધ્યાત્મિક યાત્રા નથી, આ દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાંની એક છે. લાખો તીર્થયાત્રીઓની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવી એક મોટું દાયિત્વ છે. આને પૂરી મહેનત, લગન અને ઈમાનદારીથી અંજામ સુધી પહોંચાડે છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય.
1: એરપોર્ટ પર કતારો, પાસપોર્ટ તપાસ, બેગેજની ઓળખ, સ્વાસ્થ્ય તપાસ, દરેક કદમ પર અનુશાસન અને સંયમ આવશ્યક છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: આજે કરીમ સાહેબ હજની પવિત્ર યાત્રા પૂરી કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. પરિવાર અને પાડોશીઓ બહુ બેસબરીથી તેમની રાહ જોઈ રહ્યા છે. દરવાજો ખુલે છે અને અવાજ આવે છે, હાજી સાહેબ આવી ગયા.
0: પરંતુ હાજી માત્ર એક ઉપાધિ નથી, આ એક જવાબદારી છે.

0: આવી ગયા. શુક્ર છે અલ્લાહ તમને હજની સાદત આપી.
1: અબ્બા કેવી રહી સફર?
2: સફર તો બહુ મોટી હતી, પણ અસલી સફર તો દિલની અંદર થઈ છે, પોતાની જાતને બદલવાની સફર.
3: કરીમભાઈ, હજ મુબારક.
2: બહુ શુક્રિયા. અલ્લાહ બધાને આ નિમત નસીબ કરે.
3: અરે ભાઈ, હવે તો તમે હાજી બની ગયા. કઈક અમને તો પણ જણાવો, ત્યાંનો અનુભવ કેવો હતો?
2: જ્યારે લાખો લોકો એક સાથે લબ્બેક અલ્લાહુમા લબ્બેક કહે છે, તો લાગે છે કે જાણે આખી દુનિયા એક જ પરિવાર બની ગઈ હોય.
3: આદાબ હાજી સાહેબ, સફરમાં શું શીખ્યા તમે?
2: સફરે મને શીખવ્યું કે ઇન્સાન નાનો છે અને અલ્લાહ મોટો છે, અને એ પણ શીખવ્યું કે દરેક ઇન્સાન બરાબર છે.
3: બહુ સરસ. અલ્લાહ ચાહે તો આ વર્ષે અમે પણ હજ કરીશું. ભારત સરકારે આ સફરને બહુ આસાન કરી દીધી છે.
2: હા, હું તમારા માટે દુઆ કરીશ.
0: હજની સફર ઇન્સાનને અંદરથી બદલી નાખે છે. કરીમ સાહેબ પણ હવે એ પહેલાના જૂના કરીમ સાહેબ નથી રહ્યા.
1: અબ્બુ,
2: હા,
1: તમે બહુ શાંત લાગી રહ્યા છો. પહેલા તો નાની નાની વાતો પર નારાજ થઈ જતા હતા.
2: દીકરી, અરાફાતમાં મેદાનમાં ઊભા રહીને અહેસાસ થયો હતો કે જિંદગી કેટલી નાની છે અને આપણે કેટલી નાની નાની વાતો પર લડીએ છીએ.
4: બેટા, એ જ તો હજનો અસલી સબક છે.
3: કરીમ સાહેબ, પહેલા તો તમે તમારા કામમાં બહુ બિઝી રહેતા હતા, અને હવે જોઈ રહ્યો છું કે તમે લોકોની મદદમાં લાગેલા રહો છો.
2: રફીક, ત્યાં મેં શીખ્યું કે અસલી અમીરી બીજાની મદદ કરવામાં છે.
3: મતલબ હજ માત્ર એક યાત્રા નથી, પરંતુ આ ઇન્સાનને બહેતર ઇન્સાન બનાવવાની ટ્રેનિંગ છે.
2: હા, તે સાચું કહ્યું. હવે હું સમાજની ભલાઈ માટે કામ કરીશ.
5: ભારતમાંથી દર વર્ષે લગભગ 1,75,000થી વધુ તીર્થયાત્રીઓ હજ પર જાય છે. તેમની તૈયારી, ટ્રેનિંગ, સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સુરક્ષિત વાપસી બધું મળીને આ યાત્રાને સફળ બનાવે છે.
0: જો દરેક હાજી પોતાના મહોલ્લામાં અમન અને બરાબરીનો સંદેશ ફેલાવે, તો સમાજ પોતાની જાતે જ બહેતર થઈ જશે.
5: હજ આપણને શીખવે છે સબ્ર, સેવા, સમાનતા અને સાદગી. પરંતુ તેનાથી પણ જરૂરી છે આત્મિક સંતુલન જાળવી રાખવું. હજ પછી અસલી પરીક્ષા શરૂ થાય છે.
6: આપણે બધા 10 લોકો હજથી પાછા ફર્યા છીએ. ચાલો ને એક વાયદો કરીએ.
7: કેવો વાયદો?
6: આપણે ઝઘડા નહીં વધારીએ, જરૂરતમંદોની મદદ કરીશું, બાળકોને સારા સંસ્કાર આપીશું, જેથી હજનો સાચો મકસદ છે તે પૂરો થઈ જશે.
5: હા, જો આપણે બદલાઈશું તો મોલ્લો બદલાશે.
8: અમે વાયદો કરીએ છીએ. ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
5: આજના યુવાનો માટે હજ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ જીવન વ્યવસ્થાપનનો પાઠ પણ છે. સમયની પાબંદી, અનુશાસન, ટીમવર્ક અને સહનશીલતા, આ બધા ગુણો હજ દરમિયાન વિકસિત થાય છે. જો યુવાનો આ મૂલ્યોને અપનાવે, તો તેઓ પોતાના વ્યવસાયિક જીવનમાં પણ સફળ થઈ શકે છે.
0: હજની સફર મક્કામાં સમાપ્ત નથી થતી. તે દરેક દિવસ, દરેક વ્યવહાર અને દરેક નિર્ણયમાં જીવંત રહે છે.
5: જો આપણે સબ્રને અપનાવીએ, સેવાને જીવનનો હિસ્સો બનાવીએ અને બરાબરીને વ્યવહારમાં ઉતારીએ, તો દરેક દિવસ એક નાનકડું હજ બની શકે છે.
0: હજ આપણને એ યાદ અપાવે છે કે ઇન્સાનની અસલી ઓળખ તેના કપડાથી નથી, પરંતુ તેના ચારિત્રથી થતી હોય છે.
5: અને જ્યારે ચારિત્ર્ય મજબૂત હોય છે, તો સમાજ મજબૂત હોય છે, રાષ્ટ્ર મજબૂત હોય છે.
0: આજ સંદેશની સાથે અમને આપો ઇજાઝત. આવતા એપિસોડમાં અલ્પસંખ્યક મંત્રાલયની એક બીજી યોજના વિશે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે તે અલ્પસંખ્યક સમુદાયના જીવનને બદલી રહી છે. ત્યાં સુધી નમસ્કાર.

પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. કાર્યક્રમના પ્રાયોજક હતા મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. પ્રસ્તુત છે મનોરંજન કાર્યક્રમના વધુ ગીતો.

0: કાયપો છે આ ફિલ્મમાંથી આપે સાંભળ્યો શ્રુતિ પાઠક અને દિવ્યા કુમારના સ્વર. સંગીત હતું અમિત ત્રિવેદીનું અને શબ્દો હતા સ્વાનંદ કિરકિરેના. કાર્યક્રમને સાંભળીએ કેટલીક જાહેરાતો.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે

લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હમણાં જ આપે સાંભળ્યું ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાંથી શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીરનો સ્વર. શંકરાય સાંલોયના સંગીતમાં આ હતા શબ્દો પ્રસૂન જોશીના. કાર્યક્રમમાં સાંભળીએ કેટલીક જાહેરાતો.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં, અરે વાહ.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહના સ્વરમાં આપે સાંભળ્યો હેપી ન્યૂ યર ફિલ્મનું ગીત. વિશાલ શેખરના સંગીતમાં શબ્દો હતા ઇરશાદ કામિલના

બાજીરાવ મસ્તાની ફિલ્મમાંથી આ હતું ગીતિકા માંજરેકર, રાશિ રાગા અને કનિકા જોશી તેમજ સાક્ષી સુમનનો સ્વર. સંગીત હતું સંજય લીલા ભંસાલીનું.

બત્તી ગુલ મીટર ચાલુ, આ ફિલ્મમાંથી આપે સાંભળ્યો રાહત ફતેહ અલી ખાનનો સ્વર. સંગીત હતું નુસરત ફતેહ અલી ખાન અને રોચક કોહલીનું. ગીતને શબ્દો મળ્યા મનોજ મુત્તશીરના.

પ્રેમ રતન ધન પાયો આ ફિલ્મ હતી. આપે સાંભળ્યો પલક મુછાલનો સ્વર. સંગીત હતું હિમેશ રેશમિયાનું અને ગીતને શબ્દો મળ્યા ઇરશાદ કામિલના.

રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં સંગીત હતું વિશાલ શેખરનું, અને શબ્દો હતા ઇરશાદ કામિલના. સુલતાન ફિલ્મના આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ કાર્યક્રમ વય વંદના, જેમાં સેવામય નિવૃત્તિ. આ કાર્યક્રમમાં સાંભળશો બળવંતભાઈ ગોડા સાથેની મુલાકાત. કાર્યક્રમ શરૂ કરતા પહેલા કેટલીક જાહેરાતો.

0: એજ આપડા 60 રૂપિયા.
1: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
0: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
1: અને બીજો?
0: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
1: આલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
0: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
6: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ, પિઝા પાર્ટી.
5: યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
6: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ.
5: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
6: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
5: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
6: આપણું ડેઝર્ટ આવી ગયું, બાપુ ચેમ્પિયન હજી આવી નથી.
5: બિલ ભરતા પહેલા તો આવી જશે ને?
6: તું ગર્લ્સ, શું ચાલી રહ્યું છે?
5: બિલ થઈ રહ્યું છે.
6: ચાલ તારું કાર્ડ આપ, પિન આપ.
5: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વયવંદના કાર્યક્રમ સાંભળતા વડીલોને દીપ્તિના વંદન. વડીલો ઉંમર અને અવસ્થા માનવીના જીવન અને મૂલ્યોને અવરોધી શકતી નથી. જેમ ઉંમર વધે તેમ જીવન અન્ય માટે પ્રેરણાદાયી બને છે. આવા જ એક પ્રેરણાદાયી જીવનની મુલાકાતનું પુનઃપ્રસારણ સાંભળીએ. મુલાકાત ભલે ખૂબ જૂની હોય, પરંતુ જીવનનો જુસ્સો અને મળતી પ્રેરણા અવિરત મહત્વની જ હોય છે. સાંભળીએ આ મુલાકાત.
1: સૌ શ્રોતા મિત્રોને રામભાઈ રાબાના નમસ્કાર. દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણે મળીશું શ્રી બળવંતભાઈ ગોડાને. તેઓ સિનિયર સિટીઝન છે અને સમાજ સેવાની પ્રવૃત્તિ સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા છે. તો આવો એમને મળીએ. બળવંતભાઈ નમસ્તે.
2: નમસ્તે
1: બળવંતભાઈ, આપ આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છો, તો આપની સાથે વાતો કરવાનું અમને અને અમારા શ્રોતા મિત્રોને ગમ છે. તો સૌપ્રથમ હું આપને એ પૂછું કે આપ શું પ્રવૃત્તિ કરતા હતા?
2: મારી સામાન્ય પ્રવૃત્તિ એટલે કે વ્યવસાયિક પ્રવૃત્તિ છે એ શિક્ષણ છે. હાઈસ્કૂલના શિક્ષણ સાથે હું જોડાયેલો છું. લોકશાળા ખડસલી એટલે કે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મેં શિક્ષક તરીકેની મારી પૂરી કારકિર્દી પૂરા 34 વર્ષ એક જ સંસ્થામાં વિતાવ્યા છે. શિક્ષણ એ મારા રસનો વિષય છે, મારા જીવમાં છે.
1: હવે બળવંતભાઈ, આપ એક શિક્ષક તરીકે નિવૃત્ત થયા છો, પણ આપનું એનીએ પહેલાંનું જીવન એટલે કે આપનું શિક્ષણ, આપ ક્યાં રહેતા હતા એ સમયનું આપનું વાતાવરણ અને આપે જે શિક્ષક તરીકેની કારકિર્દી સ્વીકારી એની પાછળ કોઈ પ્રેરણા સ્ત્રોત હોય તો એના વિશે થોડી વાત કરશો?
2: ચોક્કસ રામભાઈ, એ મને બહુ જ ગમશે. હું શિક્ષક તરીકે જોડાયો તે પહેલાંનું મારું બાળપણ અને એની વાતો કહું તો મારું જન્મ જૈન પરિવારમાં થયેલો છે. સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં, એકદમ જેને આપણે કહીએ ને કે સામાન્ય પરિવારમાં મારો જન્મ થયો છે. મારા બાપુજી એક નાનકડી એવી દુકાન ચલાવતા, પણ એથી વધારે એ મોટા ભજનીક હતા અને ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. એના સંસ્કારો અને મારી માતા મારા પિતાજી છે, કુટુંબનું એટલું બધું સાર સંભાળ રાખી શકે એવી સ્થિતિમાં નહોતા, અથવા તો એમની એ વૃત્તિ નહોતી. એમને વધારે આધ્યાત્મિક અને ભજન તરફ એમનો ઝોક હતો. તો સંપૂર્ણ જવાબદારી મારા માતાએ નિભાવી અને અમારા 7 ભંડરડા એટલે કે 4 ભાઈઓ અને 3 બહેનોના પરિવારને આખા કુટુંબે સરસ રીતે ઉછેર્યું અને અમે ખૂબ જ આગળ વધ્યા છીએ.
1: હવે આપને ત્યાં શિક્ષણ ક્યાં આપે? સાવરકુંડલામાં જ લીધું અને ખાસ કરીને શિક્ષણ પૂરું થયા પછી આપને આ શિક્ષક બનવાની પ્રેરણા કેવી રીતે મળી?
2: એ હું તમને વાત કરું, મને પણ બહુ જ ગમશે. મેં શિક્ષણ છે એ પ્રાઇમરી શિક્ષણ એટલે કે 6 ધોરણ સુધીનું શિક્ષણ અમારા ગામમાં જ લીધું, પણ મારા બાપુજીની એવી ઈચ્છા હતી કે તમે લોકો ભણી ગણીને આગળ વધો, મારી પોતાની તો શક્તિ નથી, પણ તમે તમારા પગભર ઉપર અથવા તો ગમે તે રીતે આગળ વધો. એ માટે અમને બધા જ ભંડરડાને લગભગ 10 વર્ષની ઉંમરે બહાર મોકલી દીધા. એટલે હું લોકશાળા ખડસલી સાવરકુંડલા તાલુકાનું એક ગામ છે, 1500 માણસોની વસ્તી છે, પણ ત્યાં સરસ મજાની ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે. રહેવા જમવા ખાવા પીવાની બધી સગવડ છે અને સરસ મજાનું શિક્ષણ આપે છે. ત્યાં મેં શિક્ષણ લીધું.
1: અચ્છા, એટલે આપ ઉત્તર બુનિયાદી શાળામાં ભણ્યા?
2: હા જી,
1: બરોબર. અને પછી શિક્ષકની શરૂઆત તમે અહીંયા રાજકોટથી જ કરી કે બહાર પહેલા?
2: ના ના, શિક્ષક તરીકે શિક્ષકની શરૂઆત પણ મારી ખડસલીમાંથી જ થઈ. લોકશાળા ઉત્તર બુનિયાદીમાં અમે, પછી હું આગળ ભણવા ગયો, ગ્રેજ્યુએટ થયો. એમાં મેં લોકભારતી સણોસરામાં ગ્રેજ્યુએશન કર્યું છે. અને જો થોડો સમય હોય તો હું તમને એક મારા જેનેથી મને પ્રેરણા મળી એ ગુરુજીનો એક પ્રસંગ.
1: હા જી, જરૂર જરૂર.
2: ત્યાં ઘણા બધા વિદ્વાન પ્રોફેસરો હતા, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ, નાના દાદા પણ હતા, પણ જેનો

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના.

0: પ્રભાવ પડ્યો છે તે નટવરલાલ પ્રભુચ, નટુભાઈ, નટવરલાલ નટુભાઈ, અમે એને કાકા કહીને બોલાવતા. એવું થયું કે લોકભારતીમાં એવો નિયમ હતો, યુનિવર્સિટીનો નિયમ હતો, કે ચાર વિદ્યાર્થીઓ થાય તો કોઈ પણ વિષયનું સ્પેશિયલાઇઝેશન આપે. હવે અમારો 50 વિદ્યાર્થીઓના ક્લાસમાં હું માત્ર એક જ એવો હતો કે જેને અંગ્રેજી ભણવું હતું, બાકી કોઈ અંગ્રેજી ભણવા તૈયાર નહોતો, કોઈ મુખ્ય વિષય રાખવા તૈયાર નહોતો. તો લોકભારતીએ તો નિયમ પ્રમાણે કહ્યું કે ભાઈ તમને મુખ્ય વિષય અંગ્રેજી મળી શકે નહીં. તો મેં મારા કાકાને વાત કરી, એટલે બુચકાકાને, પ્રોફેસર, અમે એને એક વડીલ તરીકે કાકા કહીને જ બોલાવતા. તો કાકા મને કહે કે લોકભારતીએ તમને ના પાડી છે.
1: હાજી,
0: મેં થોડી ના પાડી છે, હું તને સ્પેશિયલ વિષયનું શિક્ષણ મારા અંગત સમયમાં આપી અને તને ડિગ્રી અપાવીશ. અને એમણે મને એક જ વિદ્યાર્થી અંગત સમયમાં ભણાવીને અંગ્રેજી વિષય છે એમાં તૈયાર કર્યો. પણ રામભાઈ તમને કહું કે એક જણાને ભણાવતા હતા તો પણ 50 વિદ્યાર્થીઓનો ક્લાસ લેતા હોય એમ ગ્રાઉન્ડમાં બેસી અને મને અંગ્રેજી ભણાવ્યું છે.
1: વાહ.
0: એ પછી કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો ભણાવતા હોય કે જોન ઓફ આર્ક ભણાવતા હોય તો પણ એટલી જ ખુમારીથી મને એણે અંગ્રેજી ભણાવ્યું છે. અને એની મને મારા દિલમાં એની એટલી બધી ઊંડી અસર થઈ કે મારે આવા જ શિક્ષક થવું છે કે જેને નિયમો ન સ્વીકારતા હોય એવી રીતે પણ હું મારા ઘરે બેસીને પણ એને અંગ્રેજીનું શિક્ષણ આપી શકું એવી તમન્ના સાથે મેં આ વ્યવસાય સ્વીકાર્યો છે.
1: હવે આપના શિક્ષણના પાયામાં જ લોકભારતી, સણોસરા જેવી એ વખતની તો ખૂબ જ અદ્ભુત કહેવાય એવી વિદ્યાલય કે જેમાં નૈતિક મૂલ્યો અને શિક્ષણ ને એનું ખૂબ મહત્વ હતું. અને મનુભાઈ પંચોળી દર્શક જેવા એ સત્તા સાથે સંકળાયેલા હતા, ઘણા બધા વિદ્વાનો એ સમયે આપ જ્યારે ભણ્યા હશો ત્યારે.
0: ચોક્કસ.
1: એટલે આપના શિક્ષણના પાયા તો ખૂબ મજબૂત થયા. પછી આપે શિક્ષણ તરીકે, શિક્ષક તરીકેની જે કારકિર્દી સ્વીકારી એમાં આપના શરૂઆતના અનુભવો કેવા રહ્યા? શરૂઆતથી લઈને આપ નિવૃત્ત થયા ત્યાં સુધીમાં ખૂબ મહત્વના હોય એવો કોઈ એકાદ પ્રસંગ?
0: ચોક્કસ. એમાં એવું છે કે તમને ખ્યાલ છે કે ઉત્તર બુનિયાદી વિદ્યાલયોનો પાયો છત્રાવાસ છે. કોઈ પણ વિદ્યાર્થી, અમે અમારી વિદ્યાલયમાં એક પણ વિદ્યાર્થી એવો અમે નહીં દાખલ કરીએ કે જે છાત્રાલય જીવન સ્વીકારે નહીં. એટલે છાત્રાલય જીવન એ અમારો મહત્વનો અંગ થયો છે. છાત્રાલય જીવનને કારણે વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન અને સમજો કે આપણા પોતાના સંતાનો છે એટલી બધી માઇન્યુટલી, એટલી બધું બારીકાઈથી અમે એમનું જતન કરી શકીએ. એ વસ્તુ મને સૌથી વધારે જો આકર્ષિત લાગી હોય તો એ ઉત્તર બુનિયાદી શાળાઓની એ છે. અને એમાં પણ જે વિદ્યાર્થીઓ ભણવા આવે એ વિદ્યાર્થીઓ અમારા સંતાનો છે એ માનીને જ અમે ઉછેરીએ. હું તમને એક ટૂંકમાં એક બે વિદ્યાર્થીઓનો દાખલો આપું કે અમારે ત્યાં અંગ્રેજી વિષય તો હું શીખવતો હતો પણ ગણિત અને વિજ્ઞાન એ શીખવવાની એટલી બધી સુવિધા નહોતી. તો અમારા સાયન્સ ટીચર હતા પણ 11માં ઓલ્ડ SSC વખતે 11માં ધોરણમાં એલ્જીબ્રા અને જ્યોમેટ્રી ભણાવવાની પૂરી વ્યવસ્થા નહોતી. તો મારા સાયન્સ ટીચરના સહયોગથી મેં એવા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા કે જે પોતાની કારકિર્દી સાયન્સનો અભ્યાસ કરી હતી, અમારી આર્ટ્સની સ્કૂલ છતાં સાયન્સનો અભ્યાસ મેં પૂરો કરાવી અને એ લોકોની કારકિર્દી સુધારી. એમાંના બે વિદ્યાર્થીઓ રાજકોટમાં સેવા આપી ગયા છે. એક બિપિન ત્રિવેદી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એ અહીંયા ઓફિસર હતો, અને એક LC બોરડ, લલ્લુ બોરડ, એ ગ્રામીણ વિકાસ બેંકનો મેનેજર અહીંયાથી, એ મારા પહેલા વહેલા વિદ્યાર્થીઓ છે અને એનું મને બહુ ગર્વ છે.
1: હવે આપ નિવૃત્ત ક્યારે થયા?
0: હું 2000 સાલમાં નિવૃત્ત થયો.
1: એટલે નિવૃત્ત થયા એને પણ ખાસો સમય,
0: 14 વર્ષ વ્યાય ગયા.
1: અને એટલે અત્યારે આપની ઉંમર કેટલી હશે?
0: 73, 73મું રનિંગ.
1: 73 વર્ષની આપની ઉંમર છે પણ આપનું આરોગ્ય ભગવાનની દયાથી સારું છે. તો આરોગ્ય અંગે આપ શું સાવધાની રાખો છો?
0: એમાં એવું છે કે આરોગ્યમાં, આરોગ્યને વધારે નુકસાન કરતા પરિબળોમાં આપણે કહીએ તો આપણી જીવનશૈલી છે. આપણે જો જીવન વ્યવસ્થિત રીતે ન જીવીએ, આપણી ખાણીપીણીમાં આપણે ખ્યાલ ન રાખીએ, આપણી નિયમિતતા આપણે ન જાળવીએ અને કેવળ સ્વાદ અને ભોગને કારણે જો આપણે આપણી લાઈફસ્ટાઈલને આગળ વધારતા જઈએ તો એ પડી ભાંગવાનું છે. મારા જીવનમાં હું કદી, લગભગ સમજો ને કે 5 વાગ્યાથી મોડો ઉઠ્યો નથી.

0: અને હું મારા વિદ્યાર્થી કાળમાં પણ હું આરજીટી કોલેજમાં ભણતો હતો, માંગરોળ જીબીટીસીમાં ભણતો હતો, તો મારો નિયમ કે 5 વાગે ઉઠી જવાનું, 10 વાગ્યાથી મોડું કોઈ દી સુવાનું નહીં, 10 વાગે સુઈ જવાનું એટલે સુઈ જવાનું બસ.
1: એટલે જીવનમાં નિયમિતતા છે
0: એ બહુ મહત્વની,
1: ખૂબ જરૂરી છે, અને એને તમે બરાબર અપનાવી છે.
0: અને ખાણીપીણી ખોરાક
1: આ ઉપરાંત થોડીક, એકવાર આપણે વાત કરતા હતા ત્યારે આપણે જણાવ્યું હતું કે થોડુંક માનસિક ધ્યાન, આપણા વિચારો, આપણી પ્રવૃત્તિ એ પણ આરોગ્ય ઉપર અસર કરે છે. એના વિશે
0: રામભાઈ હું તમને એ કહી શકું કે અહીંયા આવ્યા પછીથી 2000 ની સાલમાં આપણે અહીંયા બાજુમાં ધમ્મકોટ એટલે કે વિપસ્યના કેન્દ્ર છે, એ વિપસ્યના કેન્દ્રમાં હું અહીંયા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં થોડું માનસ સેવાઓ આપતો હતો. સેનિટેશન પ્રોગ્રામમાં ગામડે ગામડે ઘરે ઘરે શૌચાલયો બનાવી દેવાના એ મારી જવાબદારી હતી. પણ સાંજે 5-5:30 વાગે જેવો ઓફિસેથી છૂટું એટલે હું સીધો ધમ્મકોટ વયો જાઉં, અને ત્યાં જે કંઈ બધા સાધકો હોય એમને કંઈ દવાની જરૂરત હોય, એમને કંઈ બીજી કોઈ જરૂરિયાત હોય, અને ત્યાં કેન્દ્રમાં કંઈ જરૂરિયાત હોય તો એ બધી સેવાઓ હું રાત દરમિયાન ત્યાં કરતો અને સવારે પાછો ઓફિસે વયા આવું. એટલે ધ્યાન મનની શાંતિ માટે એ પણ એટલું જ જરૂરી છે જેટલો આપણો આહાર વિહાર અને ખોરાક. એ વસ્તુ પણ તમારી વાત સાચી છે કે એ મોટું પરિબળ છે.
1: હવે આપના આરોગ્ય વિશે અને આપની નોકરીની પ્રવૃત્તિ અંગેની વાત તો કરી, પણ આપે જણાવ્યું કે આપ 2000માં નિવૃત્ત થયા, તો 2000થી અત્યાર સુધી આપ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો, અને એ કામગીરી દરમિયાન આપની પ્રવૃત્તિ કેવી રહી છે?
0: બહુ જ વિવિધ પ્રવૃત્તિઓ મેં કરી છે. 2000માં હું નિવૃત્ત થયો, પછીના એક જ વર્ષમાં એટલે કે એ 2001માં સૌથી પહેલાં આવેલા કચ્છનો ભૂકંપનો આંચકો, આપણા સૌરાષ્ટ્રમાં બધે હતો પણ કચ્છને સૌથી વધારે અસર થઈ હતી. તો એ ભૂકંપ વખતે કચ્છમાં મણિભાઈ સંઘવીએ સ્થાપેલી સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘ નીલ પર, ત્યાં લગભગ બધા મકાનો પડી ગયેલા અને બહુ જાનહાની નહોતી થઈ પણ ભૌતિક ઘણું બધું નુકસાન, અને પ્રજામાં એટલી બધી હતાશા આવી ગઈ હતી કે આ બધું કેમ ઊભું થશે, કેમ આપણે આગળનું જીવન જીવશું. તો એ સંજોગોમાં ત્યાંના જે સંચાલક છે રમેશભાઈ સંઘવી, એ મારા મિત્ર, એટલે એણે મને કહ્યું કે તમે અહીંયા સેવા આપી શકો તો સારું. તો હું અઠવાડિયામાં 5 દિવસ ત્યાં જતો. અહીંયા રાજકોટ મારું મુકામ, મારા છોકરાઓ બધા અહીંયા સેટ થયા છે એટલે મુકામ, 5 દિવસ હું ત્યાં જાઉં, 2 દિવસ અહીંયા આવું. તો એ આંતરરાષ્ટ્રીય ઘણી બધી સંસ્થાઓએ કચ્છને બેઠું કરવામાં ભાગ લીધો છે, ઘણી બધી સંસ્થાઓ, હજારો લાખો કરોડો રૂપિયાનું કામ છે એ કચ્છમાં એ લોકોએ કર્યું છે. એમાંની એક સંસ્થા મોવી મોંદો, એ ઇટાલીની સંસ્થા હતી, એટલે સ્થાનિક સંચાલકો તો હતા અને 10 કરોડ રૂપિયાનું એ લોકોનું બજેટ હતું. હવે આ સ્થાનિક સંસ્થાઓમાં એવી કોઈ વ્યક્તિ નહોતી કે ઇટાલિયન લોકોની પાસે આખા પ્રોજેક્ટનું એને માર્ગદર્શન આપી શકે, એને કોઈ સંચાલન માટે ગાઈડ કરી શકે, ક્યાં વાપરવા, કેમ વાપરવા, શું કરવું, જેથી કરીને આપણી પ્રજાને વધારેમાં વધારે લાભ મળે. એને માટે હું ત્યાં રહેતો, અને એ જે કચ્છના બધા એટલે કે મોવી મોંદોના જે સંચાલકો હતા એ બધા અમદાવાદ રહેતા, એટલે એ અમદાવાદથી આવે સોમવારે, હું અહીંયાથી જાઉં અને અમે આખા કચ્છના વિસ્તારમાં એ વિસ્તારમાં ગ્રામ ઉત્થાન માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. અને એમાં મારું અંગ્રેજી સારું, મુખ્ય વિષય અંગ્રેજી, એટલે એ લોકો અંગ્રેજી સિવાય જાણે નહીં, અને ગામડાની પ્રજાની હારે આવો કોઈ વ્યક્તિ ન હોય તો શું કામ થાય, કંઈ જ ન થાય. તો એ સંજોગોમાં મીડિયા તરીકેની ભૂમિકા મેં પહેલી વહેલી ત્યાં શરૂ કરી 2001માં.
1: અને ખરેખર આપે જે અંગ્રેજીનું શિક્ષણ લીધું હતું,
0: હા, એ સાર્થક,
1: એને આપે ખરેખર ખૂબ સરસ રીતે જરૂરિયાતના સમયે માનવ સેવા માટે ખૂબ સારી રીતે ઉપયોગમાં લીધું, ખૂબ સારી વાત છે. હમણાં આપે આપના પરિવાર વિશે વાત કરી, તો આપના પરિવારમાં આપ કોણ કોણ છો અત્યારે?
0: મારા 2 દીકરા છે, મારા વાઈફ છે, 2 દીકરા છે, એનો પરિવાર છે, એના પરણેલા છે બધા. મારી 1 દીકરી છે, બંને પુત્રો છે મારા, એ અહીંયા પોતપોતાનો ધંધો કરે છે, વ્યવસાય કરે છે, અને મારી દીકરી છે એ અંગ્રેજી શિક્ષક છે, એણે બાપાનો વારસો લીધો છે.

0: રહેલો છે.
1: અને વાંકાનેર હાઈસ્કૂલમાં એ અંગ્રેજી શિક્ષક તરીકે સેવા કરે છે.
0: સરસ. હવે આપણે ફરી પાછા આપની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાઈ જઈ, હાલ આપ કેવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા?
1: અત્યારે મુખ્ય હું બે પ્રકારની સેવા કરું છું. એક સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, જેમાં દેવેન્દ્રભાઈ અને હિંમતભાઈ ગોડા અને એ લોકો સંચાલક તરીકે છે, એમના દ્વારા અમે કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. ઈ ટ્રસ્ટ, ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ ફંડ, એ અમે એક સરસ મજાની પુસ્તકાલય ચલાવીએ છીએ, જે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ઉપર લોકસેવક સ્વર્ગસ્થ શ્રી ઢેબરભાઈના સ્મારક ઉપર આવેલી છે, એના નામ ઉપરની જ છે. એ પુસ્તકાલય ચલાવીએ છીએ. ત્યાંને ત્યાં દર સોમવારે અમે એક હોમિયોપેથિક કેન્દ્ર, સારવાર કેન્દ્ર ચલાવીએ છીએ. એમાં આપણા જ્યાં ખ્યાતનામ ડૉક્ટર એનજે મેઘાણી સાહેબ એ નિયમિત સેવા આપે છે, અને એ દ્વારા અમે હોમિયોપેથિકનો થોડો પ્રચાર થાય અને લોકોને આ એક સારી સુવિધા મળી રહે એના માટેનો તમામ ખર્ચ એ અમારું ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ઉનાળાના દિવસોમાં 100 પરિવારોને અમે છાશનું વિનામૂલ્ય વિતરણ કરીએ છીએ. એ છાશ છે એ ગ્રામ સ્વરાજ મંડળ આપે છે, થોડીક સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ આપે છે, કેટલીક અંગત વ્યક્તિઓ પોતાના ખિસ્સા ખર્ચી કે કોઈ રીતે કરીને આપે છે. અને એમ કરીને આટલી મોંઘી આજે છાશ છે, એ છતાં 100 પરિવારોને અમે સરસ રીતે આપીએ છીએ.
0: અને ખરેખર એક સમયે તો છાશ મફત મળતી હતી અને જરૂરિયાતમંદ લોકોને ખાસ દેવામાં આવતી હતી, પણ આજના જમાનામાં તો છાશ મળવી પણ ખરેખર ખૂબ મુશ્કેલ બની છે. એ સમયે આ એમ કહે કે સૌરાષ્ટ્રમાં તો પૃથ્વી પરનું અમૃત ગણાય એવી વસ્તુ છાશ, એની વિતરણ કરવું એ ખરેખર ખૂબ ઉપયોગી પ્રવૃત્તિ છે. આ ઉપરાંત બીજી કોઈ પ્રવૃત્તિ?
1: બીજી, હા, એ હું તમને કહેવા જતો હતો કે એક જિનેન્દ્ર ફાઉન્ડેશન યુકે નામની એક સંસ્થા છે, એમાં કિશોરભાઈ શાહ કરીને એના કોઓર્ડિનેટર છે, અને ઇન્ટરનેશનલ સંસ્થા છે, ચેરિટી સંસ્થા છે. એ 90 વર્ષના, જેને આપણે કે 90 વર્ષના જુવાન છે, હું આપ એ સમજણપૂર્વક શબ્દ વાપરું છું. કિશોરભાઈ શાહ અત્યારે અહીંયા રાજકોટમાં જ રહે છે, આવતા જતા યુકે જાય છે, અમેરિકા જાય છે, અને એમનું રેસિડેન્ટ વગેરે ત્યાંનું છે, યુકેનું છે. તો એ કિશોરભાઈ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, એમાં જિનેન્દ્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, જિનેન્દ્ર ફાઉન્ડેશન યુકે, અને બ્લાઇન્ડ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એ યુએસએની સંસ્થા છે. એ બધાના મારું અંગ્રેજી જ્ઞાન ઠીક હોવાને કારણે એના કોઓર્ડિનેટર તરીકે મને અહીંયા મૂક્યો છે, અને એનું સંચાલન હું અહીંયાથી કરું છું. ખૂબ મોટી સંસ્થા, ખૂબ મોટી, કરોડો રૂપિયાનું દાન એ બહારથી લાવી અને આપણી બધી સંસ્થાઓને અહીંયા ભારતમાં પૂરું પાડે છે.
0: અને ખાસ કરીને કયા હેતુ માટે એ દાન વાપરવામાં આવે છે?
1: એનો બ્લાઇન્ડ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય છે, એ યુએસએમાં રહેતા આપણા અમરેલીના એક ડૉક્ટર મનુ વોરા કરીને છે, એ અમેરિકામાં ખૂબ મોટું દાન ભેગું કરે છે, અને એના વર્ષે દાડે 300-400 જેટલા ફ્રી આઈ કેમ્પ કરવાના હોય છે. એટલે નેત્ર યજ્ઞનો, અંધ છે, અંધ સંસ્થાનું મંડળ છે,
0: અંધત્વ નિવારણ માટેની
1: પ્રવૃત્તિ, એને માટેની પ્રવૃત્તિઓ છે એ કરે છે. એટલે એ છે બ્લાઇન્ડ ફાઉન્ડેશનનું, આ એક અંધત્વનું કામ છે. ભારતમાં જેટલા જેટલા રામકૃષ્ણ આશ્રમો છે, આપણું રાજકોટ સહિત ઘણી બધી જગ્યાઓ, ચંદીગઢમાં છે, આમાં ઘણા બધા, એ બધા જ આઈ કેરનું કામ કરે છે, નેત્ર યજ્ઞનું કામ કરે છે. એ બધી સંસ્થાઓને આ બ્લાઇન્ડ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ મેડિકલ વાન લઈ આપ્યા છે. બધી ઓવરઓલ 85 મેડિકલ વાન એ બ્લાઇન્ડ ફાઉન્ડેશને આપ્યા છે આખા ભારતમાં. અને એની શરત એટલી જ કે ફક્ત દર વર્ષે તમારે 5 આંખોના કેમ્પ, આઈ કેમ્પ, નેત્રયજ્ઞ ફ્રી કરી આપવાના, અને દર 5 વર્ષે તમને રિપ્લેસ કરી આપશું વાહન.
0: વાહ,
1: એ પ્રવૃત્તિ સાથે હું જોડાયેલો છું. બ્લાઇન્ડ ફાઉન્ડેશનનું આ કામ, જિનેન્દ્ર ફાઉન્ડેશન યુકેનું છે, એની બહુ જ વેરાયટી છે, પક્ષી ચણથી માંડીને કૂતરાને રોટલા આપવા, જે લોકો અશક્ત છે એ લોકોને અનાજની કીટનું વિતરણ કરવું, અને ખાસ કરીને બહેનોને પગભર બનાવવા માટે, બહેનો સોભર થાય, પોતાના પગ ઉપર ઉભા રહીને કુટુંબને મદદ કરે, એ આશયથી જુદી જુદી જગ્યાઓએ તાલીમ

0: વર્ગો શરૂ કર્યા છે. એમાં એક નમૂનેદાર તાલીમ વર્ગ જો આપને સમય હોય ક્યારેક અને આપ જઈ શકો તો ઉપલેટામાં ઊભું કર્યું છે. સાત જાતની તાલીમો આપે છે, કોલેસ્ટ્રોલની, કોમ્પ્યુટરની આપે છે, સીવણની આપે છે, ભરત, ગૂંથણ, પેઇન્ટિંગ, કલરિંગ, અનેક જાતની તાલીમો ત્યાં આપે છે. અને એ છે કેન્દ્રને 100% ગ્રાન્ટ જિનેન્દ્ર ફાઉન્ડેશન આપે છે, એણે જ ઊભું કર્યું છે. એ બધી પ્રવૃત્તિઓ સાથે હું જોડાયેલો છું, એનું કામ મને ઘણું રહે છે.
1: આપ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો અને આપની મુખ્ય પ્રવૃત્તિ જ પહેલેથી જ આપણા શિક્ષણ સાથે તે સેવા અને સ્વશ્રય અને પરિશ્રમ આપના શિક્ષણના પાયામાં રહેલા છે. ઉત્તર બુનિયાદી શાળામાં ખાસ ભણ્યા છો એટલે ખાસ વધારે, પણ હવે આપણી પાસે સમયની પણ થોડીક મર્યાદા છે એટલે હવે આપણે એક પ્રશ્ન પૂછી લઉં આપને કે આપની આખી દિનચર્યા કેવી છે અને આ ઉંમરે આપ આટલી બધી પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા રહો છો તો આપને થાક લાગે છે કે કેવી રીતે આપ સમયનું કામનું બધું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો?
0: રામભાઈ, તમને એકદમ નવાઈ લાગશે કે જ્યારે હું મારા સતત અવિરત કામ ભરી જિંદગીમાંથી હું નિવૃત્ત થયો 2000ની સાલમાં, એ જ વર્ષે મને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવે એને કલેપ્સ જ થઈ ગયું હતું, પૂરું થઈ ગયું હતું. અને આ મારી બીજી જિંદગી છે. આભાર માનું ડૉક્ટર સોલંકી સાહેબનો અહીંયા રાજકોટમાં, કે એના ક્લિનિકમાં અમે બેઠા હતા અને મને એટેક આવ્યો, પૂરું થઈ ગયું, મારું હૃદય બંધ થઈ ગયું. એમણે ચાલુ કરી દીધું મહામુસીબતે, તરત જ મેં બાયપાસ કરાવ્યું. અને બાયપાસ કરાવી, બાયપાસ પણ ત્રિવેન્દ્રમમાં કરાવવું પડ્યું. ત્રિવેન્દ્રમ અહીંયાથી મેં પ્લેનમાં ગયા અને ત્યાં મેં બાયપાસ કરાવ્યું. અને હું પછીથી મેં એવો સંકલ્પ કર્યો કે આ હવે મારી નવી જિંદગી છે, નહીં તો પૂરું થઈ ગયું હતું. એક 33 સેકન્ડ હૃદય બંધ રહ્યું એટલે ક્યાં વાત જાય, પણ પછી મેં સંકલ્પ કર્યો કે આ મારી નવી જિંદગી છે અને હવે એ નવી જિંદગી ભગવાન મને જ્યાં સુધી જીવાડશે ત્યાં સુધી મારે જીવવાની છે. એટલે હું રોજે 5:30-6 વાગે ઉઠી જાઉં છું, થોડીક કસરત વગેરે કરી લઉં છું. મારા સેવાના કાર્યોમાં મારે જે સ્થળે જવાનું હોય ત્યાં મોટે ભાગે હાલતો જાઉં છું. તમને નવાઈ લાગશે કે આપે મને અહીંયા સ્ટુડિયોમાં બોલાવ્યો તો મારા ઘરે 11 મનોરપોટથી અહીંયા પણ હું ચાલતો આવ્યો છું. અને રોજે હું 8-10 કિલોમીટર ચાલું છું અને એ મારી તંદુરસ્તીની ગુરુ ચાવી છે. એને કારણે જ, અને બીજું કે ખોરાકમાં લગભગ બહારનું ખોરાક હું ટાળું છું, મીઠાઈઓ વગેરે લેતો નથી. મારા હેલ્થની ચેકઅપ દર વર્ષે એકવાર હું સારા, અત્યારે રાજેશભાઈને બતાવું છું, રાજેશ તલીને બતાવું છું, એના ગાઈડન્સ પ્રમાણે ચાલું છું. અને બીજી મારે આરોગ્યને કોઈ નુકસાન કરે એવા ઉજાગરા છે કે આ છે તે છે લગભગ એવોઈડ કરું છું. આ મારા આરોગ્યની ગુરજાવી છે.
1: બળવંતભાઈ, આપે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહી અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા, કાર્યક્રમ વય વંદના, સેવામય નિવૃત્તિમાં બળવંતભાઈ ગોડા સાથેની મુલાકાત આપે સાંભળી. નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. હવે પછીના કાર્યક્રમો માટે જોડાઈએ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વૈશ્વિક નબળાઈના પગલે કડાકો, સેન્સેક્સમાં 800 અને નિફટીમાં 190 અંકનો ઘટાડો. કચ્છના અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓને દરિયામાં તણાઈને આવેલી બે બિનવારસી વસ્તુઓ, ઓટોમેટેડ ઇન્ફોર્મેશન ડિવાઇસ અને ડ્રોનનું તૂટેલું પાંખિયું મળ્યું. એસીબીએ અમરેલી જિલ્લાના મુખ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનો 13મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. દ્વારકા જિલ્લાને મળી વધુ એક લાંબા અંતરની ટ્રેન સેવા. પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરૂપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ.

અમદાવાદમાં એએમટીએસની બસોમાં એઆઈ આધારિત કેમેરા પાયલોટ પ્રોજેક્ટ તરીકે લગાડવામાં આવ્યા. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ખાણ મંત્રાલય આજે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ચૂનાના પથ્થરના બ્લોક્સની હરાજીના બીજા તબક્કાની શરૂઆત કરશે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી, જ્યારે 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો અહેવાલ પ્રસ્તુત છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા સરદારધામ લોકાર્પણ સમારોહને આવરી લેતો રેડિયો અહેવાલ. તારીખ 11મી મેના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વડોદરા ખાતે સરદારધામ 3નો લોકાર્પણ સમારોહ ઉજવાઈ ગયો. કુલ 2000 દીકરા દીકરીઓ માટે મધ્ય ગુજરાત વડોદરા ખાતે રૂપિયા 150 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ સરદારધામ 3નું લોકાર્પણ થયું. આ લોકાર્પણની સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન પણ યોજાઈ ગયું. તેઓશ્રીને અત્રેથી સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સરદારધામના લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી, સાંસદ સભ્યો, સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજના આગેવાનો, આમંત્રિતો તથા અન્ય મહાનુભાવો સાથે આશરે 3000 આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પારંપરિક રીતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચનમાં પાટીદાર અગ્રણીશ્રીએ જણાવ્યું કે
2: શ્રી ગજજીભાઈ સુતરિયાને હું આપણા સૌ વતી વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન રજૂ કરશો.
3: દોસ્તો કો હમારી દોસ્તી મુબારક, ઓર યુવા શક્તિ કો સરદાર ધામ 3 આશિયાના મુબારક, ઓર ભારત કે યશસ્વી તેજસ્વી પરાક્રમી તપસ્વી પ્રધાનમંત્રીજી કો સોનાર બાંગલા કા જીત મુબારક. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્વપ્નદ્રષ્ટા, નવા ભારતના નિર્માતા આજના સરદાર ધામ 3 ડોક્ટર દુષ્યંત દક્ષા પટેલ સરદાર ધામ 3ના લોકાર્પણ કરતા આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી, એવા ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 1240 સરદાર ધામના ટ્રસ્ટીઓ વતી એવમ સમસ્ત પાટીદાર સમાજની 9 સંસ્થા વતી હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા ખરા હૃદયના ઉમળકા સાથે હૃદયથી સ્વાગત કરું છું મોદી સાહેબજી. વિશેષ કરીને વિદેશમાં ભારતનું ગૌરવ વધારવું આટલી 9 બાબતોને કેન્દ્રમાં રાખીને સાહેબને સન્માનની જરૂર નથી, પણ આ દેશને જરૂર છે કે એટલે સરદાર રત્ન ગૌરવ એવોર્ડથી સાહેબ આપને સન્માન કરતા અમે ગર્વની લાગણી અનુભવી છે.
1: વડોદરા ખાતે નવનિર્મિત સરદારધામ 3ના ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સરદારધામ સંચાલિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ

0: આવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે તેવો શ્રીએ સમાજના ઉદારદિલ ભામાશાશ્રીઓ દાતાશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓના હૃદયપૂર્વકના આર્થિક યોગદાનને બિરદાવ્યા હતા.
1: જનતા જનાર્દનના મળેલા પ્રચંડ જનસમર્થનના પ્રેરણા સ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપ સૌ વતી સ્વાગત કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સમયે સરદાર સાહેબે જે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને હવે આદરણીય શ્રી મોદી સાહેબ અપાર જનવિશ્વાસથી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી રહ્યા છે. સરદાર સાહેબના સપનાના ભારત માટે વિશ્વ નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે. સરદાર સાહેબના અખંડ ભારતના નિર્ધારને તેમણે ધારા 370 નાબૂદ કરીને પાર પાડ્યો છે. સરદાર સાહેબના જીવન કવનને જન જન સુધી પહોંચાડવા તેમની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય ઉજવણી તેઓ કરાવી રહ્યા છે. સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનો વિશ્વને સતત અહેસાસ આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટેના વડાપ્રધાનશ્રીના આવા સમર્પણ અને અખંડ ભારતને એક અને શ્રેષ્ઠ ભારત બનાવવાના સેવા દાયિત્વને સરદાર ધામે વધાવ્યા છે. આજે આદરણીય વડાપ્રધાનશ્રીનું પહેલા સૌથી પહેલું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી બહુમાન થયું છે એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. આ સન્માન માટે પણ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંસ્કાર અને શિક્ષણની નગરી વડોદરામાં સરદાર ધામના લોકાર્પણ માટે આજે તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. પાટીદાર સમાજ દુનિયાના કોઈ પણ ખૂણે વસ્યો હોય ગુજરાતના ખમીરને ગૌરવ અપાવતો પાણીદાર સમાજ છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે પાટીદાર જાણીતો છે. પથ્થરને પાટું મારી પાણી કાઢવાનું ખમીર સમાજમાં રહેલું છે. માત્ર ખેતી નહીં પણ ઉદ્યોગ ધંધા વેપાર પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. સરદાર સાહેબ સૌને સાથે લઈને ચાલવાની સંસ્કૃતિ અને વારસો પાટીદાર સમાજને આપ્યો છે. આજનો આ સરદાર ધામ લોકાર્પણ અવસર જનશક્તિની તાકાતનું ઉત્તમ ઉદાહરણ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જલશક્તિ જનશક્તિ જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ અને ઉર્જા શક્તિના શક્તિ પંચામૃતથી ગુજરાતના વૈશ્વિક વિકાસની ઇમારત રચી છે. સમાજ અને સંગઠનની શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે સરદાર ધામના આ સંકુલને જોઈને ખ્યાલ આવે. ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે, દીકરીઓ શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે ત્યારે સમાજ નિર્માણમાંથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે સરદાર ધામ જેવા વિશાળ પ્રકલ્પો ઊભા થાય છે. આ માટે સરદાર ધામની સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમ સરદાર ધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશાનો કાર્યક્રમ છે. સરદાર ધામે આજે દરેક સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ 500 કરોડની સરદાર ધામ વિદ્યા સહાય યોજના લોન્ચ કરવાની પણ વાત કરી છે. વડાપ્રધાનશ્રી આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું એવા વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું.
0: ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રસંગે સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી અભિવાદન થયું. આ સમયે તેઓ શ્રી ભાવવિભોર થયા.
2: જે એવોર્ડ સાથે સરદાર સાહેબનું નામ જોડાયું હોય ને ત્યારે જવાબદારી ઘણી વધી જતી હોય છે. એટલે એક પ્રકારે ગગજીભાઈએ બહુ ચાલાકી પૂર્વક આજે મને બાંધી દીધો. ત્યાગ

0: પાછા ના થતા અને કદાચ મારા નસીબમાં લખાયેલું છે કે સરદાર સાહેબના જેટલે જે સપના હતા ને એમણે શરૂ કરેલા જેટલા કામો હતા ને એ બધા પૂરા કરવાનું મારા જ નસીબમાં આવ્યું છે.
1: સરદાર સાહેબની યાદ કરતા તેઓશ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદાર ધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન 2026 અંતર્ગત વિઝન, મિશન અને 5 લક્ષ્ય બિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ છે. સરદારધામ સંકુલ વડોદરા અંદાજે 150 કરોડના ખર્ચે અને લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલ છે, જેમાં કુલ 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે સરદારધામ માત્ર હોસ્ટેલ નથી પણ દેશ અને દેશના યુવાઓનો સર્વાંગી વિકાસ છે.
0: ડોક્ટર દુષ્યંત ઓર દક્ષા પટેલ કોમ્પ્લેક્સ કા લોકાર્પણ, શિક્ષણ સહાય યોજના કા શુભારંભ, નવી પરિયોજનાઓ કા ભૂમિપૂજન, એ સભી કાર્ય ભવિષ્ય મેં રાષ્ટ્ર નિર્માણ કે પ્રભાવી પ્રકલ્પ સાબિત હોંગે. એક તરહ સે યે સંસ્થાન યુવાઓ કે લિયે ભવિષ્ય કે કેરિયર કે લોન્ચિંગ પેડ કા કામ કરેંગે. મેં આપ સભી કો, સમાજ કે સભી લોગો કો ઇસ પુણ્ય કાર્ય કે લિયે બહોત બહોત બધાઈ દેતા હું. સાથીઓ, આજ આપકે બીચ આયા હું તો એક ઓર બાત કી ખુશી હૈ. બંગાળ, અસમ ઓર પુડુચેરી કે નતીજો ને પૂરે દેશ મેં હી ઉત્સાહ કા માહોલ બના દિયા હૈ ઓર ઉસકે સાથ સાથ આપ સબને ભી મિલકર એક ઇતિહાસ બનાયા હૈ. ગુજરાત નિકાય ઓર પંચાયત ચુનાવો કે પરિણામ ભી બહોત શાનદાર રહે ઓર ઇસકી ભી ચર્ચા પૂરે દેશ મેં હો રહી હૈ. સાથીઓ, ગુજરાત કે લોગો ને હમેશા રાજનીતિક સ્થિરતા કો મહત્વ દિયા હૈ. યે યહાં કે લોગો કી રાજનીતિક દૂરદર્શિતા હૈ. વો જાનતે હૈં કે રાજનીતિક સ્થિરતા કા મહાત્મ્ય ક્યા હોતા હૈ ઓર જહાં રાજનીતિક સ્થિરતા હોતી હૈ વહાં અર્થવ્યવસ્થા કી ગતિ ઓર તેજ હો જાતી હૈ. ગુજરાતે યે બાત બહોત પહેલે સમજ લી થી, ઉસકે પરિણામ આજ હમે ગુજરાત કી ગ્રોથ મેં ભી દિખ રહે હૈં ઓર એક કે બાદ એક ચુનાવી નતીજો મેં ભી દિખ રહે હૈં. સાથીઓ, આપ સભી કે બીચ આના, આપકે કાર્યક્રમો કા હિસ્સા બનના મેરે લિયે હમેશા હી બહોત સુખદ હોતા હૈ ઓર લગતા હૈ ઘર મેં આયા હું.
1: આ સંકુલમાં યુવા શક્તિને શિક્ષણ, સંસ્કાર, સંગઠન અને સ્વાવલંબન દ્વારા સશક્ત બનાવવાના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ થકી આધુનિક જીપીએસસી, યુપીએસસી પરીક્ષા કેન્દ્ર, સ્કિલ્ડ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, લાયબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. વડોદરા સ્થિત સરદારધામનો દબદબાભેર ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તારીખ 11 મેના રોજ સંપન્ન થયો. ત્યારબાદ સભાસ્થળેથી પ્રધાનમંત્રી શ્રી વડોદરા ખાતે જનમેદનીના અભિવાદનનો સ્વીકાર કરવા આયોજિત ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શોમાં સામેલ થયા, ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વડોદરા ખાતે આયોજિત સરદારધામ 3 સંકુલના લોકાર્પણ સમારોહને આવરી લેતો રેડિયો અહેવાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પર રેડિયો અહેવાલ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: हेलो हेलो
1: हेलो हेलो कुछ तो बोलो,
0: आपकी बातें आपकी आवाज।
2: हेलो आकाशवाणी,
0: आपकी पसंद आपका अंदाज।
3: हेलो हेलो दिल दिल से कनेक्ट करना, येलो येलो ये बातें डायरेक्ट करना।
0: फोन इन कार्यक्रम। हेलो हेलो
4: આકાશવાણી નું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે।
5: નમસ્કાર શ્રોતા મિત્રો, પ્રસારણની પાંખે આપની સાથે સંવાદનો સેતુ રચવા માટે હાજર છે આપની દોસ્ત નેહા, આપના મનપસંદ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો સાથે। આ કાર્યક્રમ અંતર્ગત અમે આપની શ્રોતાઓ સાથે ફોન પર કરેલ સંવાદ અને તેમની પસંદગીના ગીતો સંભળાવીશું। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂ કરીએ પ્રથમ ફોન કોલ સાથે આજના ફોન ઇન કાર્યક્રમની સફર। હેલો
6: હેલો હેલો હેલો
5: હાજી, આપ કોણ બોલો છો?
6: શંકરલાલ રાહવાણી અમદાવાદ બોલ રહા હું।
5: આપ ક્યા કામ કરતે હો?
6: હમ રિટાયર બેન હૈ, હા ઘર કા કામ કરતા રહેતા હું। વસંતીલાલ સૂર્યવંતી મધ્યપદ મનસુખ ભાવેશ ઠાકોર વધાણી ઠાકોર ધીરજ રબારી અનિલભાઈ દેસાઈ દેવલના અબ્દુલભાઈ સમોસેવાલા ભાવનગર।
5: આપકે ફ્રેન્ડ કા નામ ભી આપને બોલ દિયા હૈ તો વો ભી હૈ આપકો સુનને કો મિલેગા। શંકરલાલ જી, આપકો કોન સા ગાના સુનના હૈ?
6: આજ મેરો ગાના સુનને કા હૈ ચલો બુલાવા આયા હૈ માતા ને બુલાયા હૈ।
5: હા જી, અવતાર ફિલ્મ કા સુનવાતે હૈ શંકરલાલ જી આપકી પસંદ કા યે ગાના।
6: હેલો આવજો
5: આવજો।

0: હેલો,
1: હેલો.
0: હા જી,
1: રાપર ચાલુ વાળા ગામ સુપરથી મનજીભાઈ બોલો. બેન કેમ છો? મજામાં?
0: બસ મજામાં. મનજીભાઈ તમે શું કરો છો?
1: બેન મજૂરી કામ કરો.
0: કયા કામમાં મજૂરી કરો છો તમે?
1: બાંધકામમાં.
0: જી,
1: મેં કીધું હાલો અમદાવાદ વીર ભારતી નું રેકોર્ડિંગ છે તો ટ્રાય કરી ફોન લાગી જાય.
0: જી જી, તમે ફોન કર્યો અમને ખુબ ગમ્યું, અને તમારા જેવા શ્રોતા હોય ત્યારે અમને ચોક્કસ આપની પસંદગીના ગીતો વગાડવાનું પણ આનંદ હોય.
1: લઈ શકું બેન?
0: મિત્રના નામ લેવા છે? જી જી, બોલો બોલો.
1: ખાંડથી કરમશીભાઈ માલી છે, ભુજથી વિકલાબેન પંડ્યા છે, પછી પાટણથી વર્ધનભાઈ ઠાકોર છે, વિજાપતિ મહેબુભાઈ, અલી મહમદભાઈ, જુમાભાઈ, પછી આડેસરથી રાજસિંહભાઈ, પછી દેલાથી દલ્લાભાઈ.
0: જી મંજીભાઈ, સંભળાવીએ આપની પસંદગીનું ગરમ મસાલા ફિલ્મનું આ ગીત.

0: રઘુભાઈ છે, પ્રતિકભાઈ છે
1: જી,
0: મારો ભાઈબંધ ખાસ મિત્ર છે દક્ષ છે, પછી બીજો મિત્ર છે અમારા પુષ્પકભાઈ નામ છે, અને વડીલ છે તલાજી નામ છે. આ તમામ ની પસંદગી સાંભળ્યું છે અમારે.
1: જી, કયું છે આપની પસંદગી નું ગીત?
0: લવ લેટર ફિલ્મ નું ગીત છે ને, પેલું જબસે મિલે ને, લતા મંગેશકર નો સ્વર છે. બરોબર,
1: કાનજીભાઈ સંભળાવીએ આપની પસંદગી નું આ ગીત.

0: તો શ્રોતા મિત્રો, ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત કરીએ છીએ. જો આપ પણ અમારી સાથે આ ફોન ઇન કાર્યક્રમમાં જોડાવા ઇચ્છો છો તો સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન ફોન નંબર 079-2754-2672 અને 079-2754-1942 પર ફોન કરી અમારી સાથે જોડાઈ શકો છો. તો ફરી મળીશું નવી વાતો અને આપના મનપસંદ ગીતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ બિનફિલ્મી ગીતો. અભિજીત સાવંતને સાંભળશો ગીત સમીર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: પ્રતિક ગાંધીને સાંભળશો, રચના અનિલ જિંગારની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સુચિત્રાને સાંભળશો રચના અરુણરાજની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વૈશ્વિક નબળાઈના પગલે કડાકો, સેન્સેક્સમાં 790 અને નિફટીમાં 215 અંકનો ઘટાડો. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટેની પહેલી મેરિટ યાદી જાહેર. ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ માટે 2518 વિદ્યાર્થીઓનો સમાવેશ. 40,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શીખ યોદ્ધા બાબા બંદાસિંહ બહાદુરજીના સિરહિંદ ફતેહ દિવસના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મદરેસામાં આગ લાગવાથી એક કિશોરનું મોત, 3 અન્ય લોકો દાઝ્યા. મહેસાણાના મોટી દાવ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત. અરવલ્લી જિલ્લામાં આગામી વસ્તી ગણતરી સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે 150થી વધુ કર્મચારીઓની તાલીમ શરૂ કરવામાં આવી. ગાંધીનગરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો ભવ્ય પ્રારંભ. ભારતની વેઇટલિફ્ટર કોમલ કોહરે 48 કિલો કેટેગરીમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. ફિફા વર્લ્ડ કપ 2026 માટે આર્જેન્ટિનાની પ્રારંભિક ટીમ જાહેર, લિયોનેલ મેસ્સી સામેલ. કાઠમંડુથી પરત ફરી રહેલા ભારતીય તીર્થયાત્રીઓનું વાહન દુર્ઘટનાગ્રસ્ત, 9 લોકો ઇજાગ્રસ્ત થયા. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી. અને બલુચિસ્તાનમાં 12 મજૂરોની સામૂહિક હત્યાથી કોસ્ટગાર્ડ વિરુદ્ધ રોષ. હવે પછી આ બપોરે

0: વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. નમસ્કાર, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમ સુર સંગાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ ખાસ અંકમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રતિભાશાળી ગાયક, આકાશવાણીના ટોપ ગ્રેડ આર્ટિસ્ટ, પોતાની અનોખી ગાયકી અને ગહન રાગદારી માટે જાણીતા ડોક્ટર વિરાજ અમર. તેમની ગાયકીમાં પરંપરાનું ગાંભીર્ય અને આધુનિક અભિવ્યક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે, જે શ્રોતાઓને એક અનોખા સંગીતમય પ્રવાસ પર લઈ જશે. ચાલો શરૂઆત કરીએ આ સુંદર સંગીત સંવાદની, જ્યાં વાત થશે ગુરુ શિષ્ય પરંપરા, રાગોના ઊંડાણ અને આકાશવાણી સાથેના તેમના અમૂલ્ય સંસ્મરણોની. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં.
1: થેન્ક યુ વેરી મચ ઉત્કર્ષભાઈ, આપ સૌની સમક્ષ આવતા મને ખૂબ આનંદ થાય છે અને મારી આખી જે આ જર્ની છે એ શેર કરવાનો મને આનંદ છે.
0: ડોક્ટર વિરાજ અમર, સૌ પહેલા આપ જણાવશો કે ઘરાના પરંપરાનું પ્રતિનિધિત્વ આપ કરો છો તે તમારા મુખ્ય ગુરુ કોણ હતા અને કયા ઘરાનાનું આપ પ્રતિનિધિત્વ કરો છો?
1: આ ઘરાના પરંપરા એક ખૂબ ગહન શબ્દ છે, કારણ કે જે કલાકારો ઘરાના પરંપરામાંથી નથી આવતા, જેમ કે મારું કોઈ એવું પર્ટિક્યુલર લિનિયેજ નહોતું અને મારા પરિવારમાં સંગીતનું વાતાવરણ હતું પણ કોઈ ગાયક કે કોઈ કલાકાર નહોતું, એટલે એ ઘરાના પરંપરામાં કઈ રીતે પ્રવેશ કરવો એ એક અઘરો વિષય હતો મારા માટે. એટલે અહીંયા તે વખતે જે પ્રચલિત ગુરુ હતા એમની પાસે શીખવાનો મોકો મળ્યો મને અને હું ખૂબ નાની વયથી સંગીત તરફ આકર્ષાઈ હતી. એટલે તે વખતે શ્રીમતી મંજુ મહેતા, જે ખૂબ જાણીતા સિતાર વાદક હતા અને અમારા ઘરની નજીક રહેતા હતા, એટલે મારા માતા પિતા સહજ ભાવે એવું કહ્યું કે તું મંજુબેન પાસે સિતાર શીખ, કારણ કે ધે ધેમસેલ્સ વર નોટ ઇન ટુ ધ એન્ટાયર પરંપરા, એટલે એ લોકોના માટે એક સારા શિક્ષક, એક સારા વ્યક્તિ, એક સારા કલાકાર પાસે પોતાની દીકરીને મૂકવાનું એક આખો પ્રયોજન હતું.
0: સાચી વાત છે.
1: એટલે એ રીતે મારી સંગીતની તાલીમ અને શિક્ષા ચાલુ થઈ સિતાર થકી.
0: અચ્છા.
1: એટલે મેં લગભગ 10-12 વર્ષ તો સિતાર વગાડ્યું, કારણ કે મંજુબેનના ઘરે હું જતી હતી અને મંજુબેનની પાસે સિતાર શીખતી હતી.
0: અચ્છા, ગાયન તરફ કેવી રીતના પછી આપ પડ્યા?
1: એ બી એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ એ વિષય છે, કારણ કે મંજુબેને એવું કહ્યું કે આ મારા

0: મમ્મીને બોલાવીને કહ્યું કે આ છોકરીમાં કદાચ કોઈક વિશેષ ટેલેન્ટ છે, તો એને ગાયન પણ શીખવાડો તો કદાચ એનું વાદન એન્હેન્સ થશે, એ ભાવથી ગાયન ચાલુ કર્યું. અને તે વખતે સૌથી પ્રચલિત ક્લાસ જે કહેવાય તે વિલાસરાવ ખાંડેકરજીનો વર્ગ ચાલતો હતો, સંગીત વર્ગ ચાલતો હતો. વિલાસરાવજીને ત્યાં મેં જવાનું ચાલુ કર્યું.
1: એટલે કઈ ઉંમર હશે?
0: હું 5મા ધોરણમાં હતી તે વખતે વિલાસજી પાસે જવાનું ચાલુ કર્યું. અને મંજુબેન પાસે તો હું 5 વર્ષની હતી ત્યારથી જતી હતી.
1: વિરાજબેન, દરેક ઘરાનાની એક અલગ ગાયન શૈલી હોય છે. તમે તમારા ઘરાનાની ગાયન શૈલી, લય પ્રત્યેનો અભિગમ અને બંદિશનું એક વાક્યમાં કેવી રીતે વર્ણન કરો?
0: એક વાક્યમાં તો નહીં થાય વર્ણન, એટલા પૂરતું કે જેમ મેં કહ્યું તેમ હું વિલાસરાવજી પાસે મેં જવાનું ચાલુ કર્યું. અને પરીક્ષા પદ્ધતિ જે સંગીતમાં છે કે સંગીત વિશારદ કે સંગીત અલંકાર, એ રીતે પરીક્ષા પદ્ધતિમાં પ્રવેશ કર્યો. કારણ કે એઝ આઈ સેડ કે બીજી કોઈ રીત નથી, અને ગુરુ શિષ્ય પરંપરા એટલી બધી પ્રવર્તિત નથી,
1: એટલે સંગીત માટે કોઈ શોર્ટકટ તો છે જ.
0: હા, એટલે આ પરીક્ષા પદ્ધતિમાં મેં પ્રવેશ કર્યો. અને સંગીત વિશારદ અને સંગીત અલંકાર મેં વિલાસરાવજી પાસે કર્યો. સો સંગીત અલંકાર એન્ડ વિશારદ આર ઇક્વિવેલન્ટ ડિગ્રીઝ ટુ બેચલર્સ એન્ડ માસ્ટર્સ. એટલે અને વિલાસરાવજી પોતે કિરાણા ઘરાણા ગાતા હતા, એટલે વિલાસરાવજી પાસે મને કિરાણા ઘરાણાની તાલીમ મળી. અને વિલાસરાવજી પાસે મેં 12 વર્ષ જેવી તાલીમ લીધી, એટલે કિરાણા ઘરાણાના સંસ્કાર મારામાં હતા. એક બીજું એમાંથી બીજી વાત એ નીકળે છે કે અલંકાર સુધી વિલાસરાવજી પાસે હું ગઈ. પછી એક એવા ગુરુ જે વિલાસરાવજી ખુદે મને કહ્યું કે બેટા મારે જે તને આપવાનું હતું મેં બધું આપી દીધું છે, હવે તું બીજા કોઈ પાસે જા. અને તેઓ મને લઈ ગયા. તે વખતે MS યુનિવર્સિટીના ડીન હતા નારાયણરાવ પટવર્ધન. અને નારાયણરાવ પટવર્ધન પાસે એમને મને કહ્યું કે તું આગળની તાલીમ તું લે. અને નારાયણરાવજી ગ્વાલિયર ઘરાણાના પ્રમુખ ગાયક હતા અને MS યુનિવર્સિટીના ડીન હતા. તો તે વખતે અગેન આઈ વેન્ટ ધ એકેડેમિક વે અને નારાયણરાવજી પાસે મેં ડોક્ટરેટ ચાલુ કર્યું, કારણ કે તેઓ MS યુનિવર્સિટીમાં હતા. અને એ ગ્વાલિયર ઘરાણાની અગેન સંસ્કાર આવ્યા પાછા. અને ત્રીજી વાત એ કે એ હું જ્યારે કરતી હતી ત્યારે મારા મનમાં એક કલાકાર તરીકેની જે મૂંઝવણી હતી કે હું આ ડિગ્રીઝ ભેગી કરું છું, અલગ અલગ તાલીમ લઉં છું, પણ મારી અંદરનો જે કલાકાર હતો, જે એક સ્ટાઇલ, આઈ વોઝ લુકિંગ ફોર અ સ્ટાઇલાઇઝડ કાઇન્ડ ઓફ મ્યુઝિક, એનો મને સંતોષ નહોતો થતો. મને થયું કે એક તબક્કે માસ્ટર્સ બી મળી ગયું છે, હવે ડોક્ટરેટ બી મળી જશે, પણ દેન વોટ? એટલે હું એક શૈલી શોધતી હતી, એક ગાયકીની શૈલી હું શોધતી હતી. અને એવામાં બહુ જ કલાકારોને સાંભળતી હતી અને પ્રોગ્રામોમાં કોન્સર્ટ્સમાં જતી હતી, હું ખુદ બી ગાતી વગાડતી હતી, પણ એક મારી પોતાની એક આગવી શૈલી જે હું શોધતી હતી મને નથી જડતી. અને એ દરમિયાન મેં એક નાના અહીંયા સપ્તકના કોન્સર્ટમાં ગાયેલું, એટલે હું તે વખતે પરફોર્મ કરતી હતી ઓલરેડી. એ પ્રોગ્રામમાં મેં ગાયો તો રાગ શ્યામ કલ્યાણ. તો એમાં એવું થયું કે દિગ્ગજ કલાકારો સામે બેઠા હતા, પંડિત જસરાજ, મારા ગુરુ પંડિત રાજન સાજનજી, એ લોકો સામે બેઠા હતા. અને જેવો કાર્યક્રમ પૂરો થયો તેઓ મારા મોટા ગુરુજી પંડિત રાજન મિશ્રા સ્ટેજ પર આવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા અને મને કહ્યું કે અચ્છા કર રહી હો, કભી સીખને કા મન હો તો હમારે પાસ આના. સો દેટ વોઝ લાઈક એન આઈ ઓપનર, કારણ કે મને એમ થયું કે યુનિવર્સ ઇઝ ટેલિંગ મી સમથિંગ. એટલે એ મારા અહોભાગ્ય. અને તે વખતે ઓલરેડી મારા લગ્ન થઈ ગયા હતા અને મેં મારા વરને કહ્યું કે મારે તો આ જ કરવું છે હવે, અને હું તો જઈશ ગુરુજી પાસે શીખવા.
1: રાઈટ,
0: સો ધેટ્સ હાઉ આઈ એન્ટર્ડ ધ બનારસ ઘરાના તાલીમ.
1: સો ધીસ વોઝ ધ સ્વિંગિંગ હિયર એન્ડ ધેર એન્ડ ધેન અલ્ટિમેટલી
0: ફાઇનલી આઈ થોટ કે મને તો આવું ગાવું છે અને મને આમની પાસે શીખવું છે.
1: બરાબર છે.
0: એટલે જેમ મેં કહ્યું તેમ કે મારામાં કિરાણા ઘરાણાના સંસ્કાર હતા, ગ્વાલિયરની તાલીમ હતી અને પછી ફાઇનલી આઈ એન્ટર્ડ બનારસ ઘરાના.
1: ખૂબ સરસ. ડોક્ટર વિરાજ, આકાશવાણીના 90 વર્ષના ભવ્ય પ્રવાસમાં તમારું યોગદાન એક ટોપ ગ્રેડ આર્ટિસ્ટ તરીકે રહ્યું છે. આકાશવાણી અમદાવાદ સાથે

0: સાથેના તમારા લાંબા જોડાણને તમે કેવી રીતે યાદ કરો છો અને આ પ્લેટફોર્મ તમારી કળાને કેવી રીતે આકાર આપ્યો એ જણાવશો?
1: સૌપ્રથમ તો હું આકાશવાણી અમદાવાદને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અભિવાદન કરું છું કે કલાકારોનું ખૂબ સરસ રીતે એમને સિંચન કર્યું છે, માવજત કરી છે. જ્યારે મેં અહીંયા અમદાવાદમાં ગાવાનું ચાલુ કર્યું ત્યારે હું એ ગ્રેડ આર્ટિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થયેલી હતી. 10 વર્ષ મેં લગભગ દિલ્હી રેડિયોથી ગાયું, કારણ કે મારી પંડિત રાજન સાજન મિશ્રાજીની સાથેની ગુરુ શિષ્ય પરંપરામાં તાલીમ ચાલુ હતી, એટલે હું દિલ્હી વધારે રહેતી હતી અને ત્યાંથી ગાતી હતી.
0: બિલકુલ. હવે આકાશવાણી અમદાવાદનું તમારું જોડાણ કેવી રીતે શરૂ થયું?
1: એટલે પછી જ્યારે અમદાવાદ વધારે રહેવાનું થયું, હું અમદાવાદની જ છું અને આઈ બિલોંગ ટુ ગુજરાત અમદાવાદ, એટલે પછી ગ્રેડ ટ્રાન્સફર મેં અમદાવાદ કરાવી, કારણ કે હું ગુરુજી પાસે તાલીમ લેતી હતી અને વધારે ત્યાં રહેતી હતી માટે હું ત્યાંથી ગાતી હતી. પછી અહીંયા ટ્રાન્સફર લીધું અને રેગ્યુલરલી અહીંયા મેં પ્રોગ્રામ્સ આપવાનું ચાલુ.
0: તમારો પ્રથમ કાર્યક્રમ તમને યાદ છે આકાશવાણીમાં?
1: પ્રથમ મેં કહ્યું તેમ દિલ્હીમાં કાર્યક્રમ હતો મારો અને એ બિલકુલ યાદ છે, કારણ કે બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો. ગુરુજીએ મને કહ્યું કે એક પણ રીટેક નથી કરવાનો અને 2 કટ્સમાં ગાવાનું થતું હતું, એટલે મને એવું યાદ છે કે સવારનો ચંક હતો, 11 કે 11:30 હતો, જેમાં મેં શુદ્ધ સારંગ ગાયો હતો અને બપોરના ચંકમાં મેં મુલતાની ગાયો હતો. એટલે એ મને યાદ છે. અને જ્યારે 1 કલાકનું રેકોર્ડિંગ હતું, 1.5 કલાકના 2 ચંક્સ હતા અને પંડિત રાજન મિશ્રાજી માય ગુરુ વોઝ વેઇટિંગ આઉટસાઇડ કે હું ફરી બિલકુલ એક રીટેક પણ તને નહીં કરવા દઉં.
0: સરસ વાત કરી તમે. આકાશવાણી તેની 90મી વર્ષગાંઠ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે તમને લાગે છે કે શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવામાં તેની સૌથી મોટી ભૂમિકા શું રહી છે અને ભવિષ્યમાં કલાકારોની નવી પેઢીઓ માટે તે કેવી રીતે પ્રેરણા સ્ત્રોત બની શકે છે?
1: મને એવું લાગે છે કે આકાશવાણીનો બહુ જ મોટો એક કલાકારોના જીવનમાં હિસ્સો હતો, કારણ કે ખૂબ રેગ્યુલરલી પ્રોગ્રામ્સ મળતા હતા, સ્પેશિયલી એ ગ્રેડ આર્ટિસ્ટ, હાયર ગ્રેડ્સના આર્ટિસ્ટને, કે 2 મહિને એકાદ પ્રોગ્રામ મળે. અને પહેલા તો કદાચ એવું પણ થતું હતું કે રાગો પ્લાન્ડ હતા, તમારા કોન્ટ્રાક્ટમાં રાગ લખીને આવતા હતા કે આ રાગની પ્રસ્તુતિ થશે, કે આ રાગની પ્રસ્તુતિ કરવી જોઈએ, કે રિપીટેશન ન થાય એમ કરીને. તો એ રીતે કલાકારો પોતાની જાતને સજ્જ પણ કરતા હતા કે એ તૈયારી થાય, નવા રાગો પ્રસ્તુત થાય. એટલે મારો હંમેશા એક એવો અભિગમ રહ્યો છે કે આકાશવાણીમાં કંઈક નવું જ પ્રસ્તુત થાય, કે નવું તૈયારીવાળું વિચાર થાય અને એક નવી પ્રસ્તુતિ થાય. તો એ રીતે એક રિયાઝ પણ થતો હતો, તો કલાકારો બી એટલા સજ્જ રહેતા હતા.
0: બિલકુલ, સાચી વાત છે.
1: અને બીજું એ કે સ્ટાફ આર્ટિસ્ટો હંમેશા એટલા બધા તૈયાર અને સુગ્ન સ્ટાફ આર્ટિસ્ટો હતા કે એમની સાથે બી પરફોર્મ કરવું અને એક રેપો જે બનતો હતો કલાકારોનું અંદર અંદર, એ બહુ યુનિક હતો.
0: અને આવતી જે પેઢી છે એના માટે આકાશવાણી શું પ્રેરણા સ્ત્રોત બની શકે છે, તમારી દ્રષ્ટિએ શું કહેવા માંગશો?
1: એટલે હવે ખૂબ રેકોર્ડિંગ્સ ઓછા થઈ ગયા છે ઉત્કર્ષભાઈ, એટલે મને એવું લાગે છે કે એના તરફ ઉજાગર થવું જોઈએ, કારણ કે રેડિયો એટલું એક પાવરફુલ માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું, અને શાસ્ત્રીય સંગીતના માટે તો બહુ જ જરૂરી છે, કારણ કે બીજા બધા જે ચેનલ્સ કે રેડિયો છે એમાં સમય 10 મિનિટનો કે 5 મિનિટનો એવો મળતો. મને યાદ છે કે અમારા નેશનલ પ્રોગ્રામના લાઈવ રેકોર્ડિંગ્સ થતા હતા અને 1.5 કલાકના લાઈવ રેકોર્ડિંગ્સ, ઇટ વોઝ લાઈક અ પરફોર્મન્સ. તો એવું માધ્યમ રેડિયો સિવાય બીજું કયું હોય કે તમને 1.5 કલાક 1.5 કલાકના ચંક્સ એક પ્રસ્તુતિ કરવાનો એક જે મોકો મળે, એ રેડિયો સિવાય બીજે ક્યાંય નથી મળતો.
0: તો આ તો થઈ આકાશવાણી અને તમારા જોડાણની, તો ફરી એકવાર તમે મને કહેશો કે ગુરુ પાસેથી તમને મળેલો સૌથી મૂલ્યવાન પાઠ કયો છે અને જે તમે હજુ પણ તમારા શિષ્યોને આગળ શીખવો છો?
1: મારા ગુરુ ખૂબ યુનિક પર્સનાલિટી હતા અને હંમેશા સ્પોન્ટેનિટી પર અને કલાકારના મૂડ પર ખૂબ ભાર આપતા હતા. એટલે આજે મેં કહ્યું તેમ કે પ્રસ્તુતિનો જે મોકો રેડિયોમાં મળતો 1.5 કલાકનો 1.5 કલાકનો, એ કોઈ દિવસે પ્લાન કરવાનો અમને મોકો જ નતા આપતા. એટલે જેમ મેં કહ્યું કે હું રેડિયો દિલ્હીથી ગાતી હતી, તો મારું બપોરે રેકોર્ડિંગ હોય તો મને સવારે કે અરે તું મારા કોન્ટ્રાક્ટ પડાવવા હોય જરા હોવાના રેડિયો.

0: और एक रेकॉर्डिंग कर लो. सो द आइडिया वॉज कि हूँ एक स्पॉन्टेनियस आर्टिस्ट बनू अने एक स्पॉन्टेनिटी तरफ जे प्रोग्राम मा अभिगम होय एवो ज रेकॉर्डिंग मा अभिगम रहे.
1: प्रिपरेशन ने कोई तमने चांस ना होय ने तमे स्पॉन्टेनियस जाओ.
0: सो रेडियो वॉज ड्यूज एज दैट मीडियम ऑफ परफॉर्मेंस विच वॉज वेरी इम्पोर्टंट.
1: डॉक्टर विराज, जयरे तमे कोई राग रजू करो छो त्यारे तमे आलाप बंदिश बोल आलाप तान लयकारी वच्चे केवी रीते संकलन राखो छो ए जणावशो?
0: પહેલામાં પહેલા તો એક તો તાલીમ છે કે કઈ રીતે શીખવવામાં આવ્યું છે, કયા આસ્પેક્ટને કયો કેટલો તમે ઇમ્પોર્ટન્સ આપો છો, એટલે એ પરંપરા એ સંસ્કાર. મેં કહ્યું તેમ કે મારું એક એકલેક્ટિક કાઇન્ડ ઓફ તાલીમ રહી છે. પહેલા કિરાણા ઘરાણા, પછી ગ્વાલિયર ઘરાણા, પછી બનારસ ઘરાણા, અગેન એકેડેમિક અભિગમ પણ રહ્યો ઓન એન્ડ ઓફ, કારણ કે આ હું માસ્ટર્સ આઈ એમ અ બાયોકેમિસ્ટ, એટલે મેં એમએસસી બાયોકેમિસ્ટ્રીમાં કર્યું, શીખવ્યું બી ખરું બાયોકેમિસ્ટ્રી થોડો વખત, પછી ડોક્ટરેટ પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું, પ્લસ આઈ રન હમણાં ગુજરાત યુનિવર્સિટીમાં હું છેલ્લા 13 વર્ષથી ડિપાર્ટમેન્ટ હેડ તરીકે કામ કરી રહી છું. તો એક એકેડેમિક, એક એડમિનિસ્ટ્રેટર પ્લસ એન આર્ટિસ્ટ, એટલે એક જુદો અભિગમ રહ્યો છે સંગીત માટેનો. અને એટલે પ્રસ્તુતિમાં બી એક એ ઝલકે કદાચ એવું બની શકે.
1: શું કોઈ ખાસ રાગ છે જેને તમને પસંદ કર્યો હોય, કે એવો જે રાગ જે તમે દર વખતે ગાઓ અને તમને એવું લાગે કે મારે ફરી ફરી વાર ગાઓ?
0: એવા તો બહુ જ રાગો છે, અને એ મેં કહ્યું તેમ કે મૂડ પ્રમાણે હોય છે, અને એ સમય જે આખી શાસ્ત્રીય સંગીતમાં સમય ચક્રને બહુ ફોલો કરતા હોઈએ છીએ, એટલે સવારના સમયે એક અલગ મૂડ હોય, બપોરના સમયે, સાંજના સમયે અલગ મૂડ હોય.
1: આપણે વાત કરી કે તમારું પહેલું પરફોર્મન્સ આકાશવાણીનું, તો તમને યાદ છે કે તમે શું ગાયું હતું?
0: એ મેં શુદ્ધ સારંગ એક કરીને રાગ છે એ મેં ગાયો હતો.

0: અચ્છા, તમે હમણાં વાત કરી સવારના રાગ, સાંજના રાગ અને તમારા મૂડની વાત કરી, તો સવારના રાગ અને સાંજના રાગ માટે તમારો અવાજ, મન અને શ્વાસ લેવાની રીત કેવી રીતે બદલાતી હશે?
1: એ અગેન મેં કહ્યું તેમ કે તાલીમ અને રિયાઝ. દરેક શાસ્ત્રીય સંગીત કલાકારના માટે સવારનો રિયાઝ એના પર ઇન્સિસ્ટ કરવામાં આવતું હોય છે, એટલા પૂરતો, કારણ કે સવાર એ તમારું ગળું રિલેક્સ્ડ હોય, તમારું મૂડ શાંત હોય, એક ભક્તિરસ, એક સમર્પણનો ભાવ જે સવારના સમયમાં હોય છે, એટલે સવારનો રિયાઝ મૂડની દ્રષ્ટિએ બી, ગળાની દ્રષ્ટિએ બી, એટલે ફિઝિકલી બી યુ આર મોર રિલેક્સ્ડ, યુ આર મોર ઇઝી. એટલે સવારનો રિયાઝ અગત્યનો હોય છે. એટલે સવારે તમે જુઓ તો સવારના રાગોનો જે મૂડ હોય છે હંમેશા શાંત કે ભક્તિ. તમે સવારે ઉઠીને જોર જોરથી કે એગ્રેશનમાં તમે ગાઈ નથી શકતા હોતા, ઉપર તરફ નથી આપણું,
0: સૂર્ય જેમ આગળ વધે,
1: સૂર્ય જેમ ચડે તેમ તેમ તમારું ગળું ખુલતું હોય છે. એટલે સવારના રાગો યુઝવલી નીચેના સપ્તકમાં ગવાય છે કે બેઝમાં ગવાય છે, કે એની જેનો ગ્રોથ હોય છે સવારના રાગોનો એ સ્લો મૂવિંગ હોય છે. બપોરનો જે સમય છે આમ એ વર્જ્ય સમય ગણાય છે સંગીતના માટે,

0: કોઈ ભી દેવી દેવતાને તમે એ સમય એમનું આહવાન નથી કરી શકતા. એટલે બપોરના સમયના રાગો ઓછા છે શાસ્ત્રીય સંગીતમાં. અગેન સંધ્યાકાળ તમે તરફ જાઓ તો દેટ્સ ગૌધૂલીનો સમય જે કહેવાય છે તે. તો તે વખતે એક અનરેસ્ટ કાઇન્ડ ઓફ મૂડ હોય છે સંધ્યાકાળનો સમય.
1: એટલે તે
0: હા, અને ઘર તરફ પાછા જવાનો એક જે મૂડ હોય છે તે. તો તે વખતે વિરહ રસ ના રાગો વધારે ગવાય છે. અને જેમ જેમ રાત પડે તેમ ચંચલતા, આપણા બી એક ટેમ્પરામેન્ટમાં એક ચંચલતા કે જે સાંજ પડે ને આપણને થાય કે ચલો કશેક જઈએ, કે એવો જે એક મૂડ હોય છે. સો ધેટ મૂડ કન્ટિન્યુઝ ટિલ અબાઉટ 9:30-10. અગેન પછી રાતના તમે રાગો જુઓ તો એ અગેન ગાંભીર્ય તરફ જાય છે. તમારો આખો દિવસ પૂરો થાય છે તે વખતે. તો એ રાગનું જે સમય ચક્ર છે, જે તમારા શરીર સાથે જોડાયેલું છે કે તમારી દિનચર્યા સાથે જોડાયેલું છે, એ હંમેશા તમારા કલાકારના જીવનમાં કે પ્રસ્તુતિમાં રિફ્લેક્ટ થાય.
1: ઉદયથી અસ્ત સુધીનો જે આખો
0: જે ટાઈમ સાયકલ છે, જે સૂર્યનું ચક્ર છે, જે તમારા શરીર સાથે જોડાયેલું છે, શાસ્ત્રીય સંગીતમાં એનું ખૂબ અગત્યતા છે.
1: તો શું તમે પોતાની કોઈ બંદિશ કમ્પોઝ કરો છો? બંદિશ પેઢીઓ સુધી આટલી ગુંજતી હોય છે એવું કેમ?
0: મેં હજી કમ્પોઝિશન તરફ બહુ પ્રયાસ નથી કર્યો, કારણ કે મને એવું થાય છે કે જે થઈ ચૂક્યું છે પહેલા તો એ જોવું જોઈએ. કારણ કે એટલું બધું કામ થયું છે, એવા એવા દિગ્ગજ કલાકારોએ એટલું બધું કામ કર્યું છે જે હજી ખબર બી નથી આપણને. એટલે એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, અને આઈ સ્ટીલ લુક અપોન માય સેલ્ફ એઝ અ સ્ટુડન્ટ ઓફ મ્યુઝિક, મને એવું લાગે છે કે હજી તો મારે બધું ઘણું શીખવાનું છે, જાણવાનું છે, એક્સપ્લોર કરવાનું છે. હું મારું તો હજી પછી આવશે, એક્સપ્લોર માં જ કદાચ એટલો બધો સમય જાય છે.
1: તો આજે તરાના, ટપ્પા, ઠુમરી, શું તમને વિવિધ શૈલીઓમાં ગાવાનો આનંદ આવે છે?
0: ખૂબ ખૂબ ખૂબ. અને બનારસ ઘરાણા તો એના માટે જાણીતું છે, કારણ કે બનારસ ઘરાણા હું એમાં છું એટલા માટે નહીં, પણ એ ચૌમુખી ગાયકી ગણાય છે. માત્ર એક જ એ ઘરાણું છે જેમાં ગાયનની તો બધી શૈલીઓ છે જ, પણ ડાન્સ બી છે. તબલાનું પણ એ ઘરાણું છે. તમે ગ્વાલિયર કે કિરાણા કે બધા જોશો તો એ માત્ર ગાયનના ઘરાણા છે, પણ બનારસ ઘરાણું એવું છે જેમાં ચૌમુખી વાત છે. ખયાલ, ઠુમરી, દાદરા, ટપ્પા, ધ્રુપદ, એ બધી શૈલી ગાયનની શૈલીની સાથે સાથે નૃત્યની શૈલી, તાલની શૈલી એ પણ જોડાયેલી છે. માત્ર ગાયન નથી.
1: બરાબર છે. તો તમારા શીખવાના દિવસોની તુલનામાં આજે તમારી દૈનિક પ્રેક્ટિસ કેવી છે?
0: જ્યારે મેં ગુજરાત યુનિવર્સિટીમાં ડિરેક્ટર તરીકેની જોબ સ્વીકારી ત્યારે સૌ પ્રથમ મને ચિંતા, અને મારા ગુરુને ચિંતા એ હતી કે તારા ગાયનનું શું થશે.
1: બિલકુલ. તો તમે સમય આપવો.
0: હા, એટલે અને તે વખતે એક બીજી વાત એ હતી કે મેં ડોક્ટરેટ પણ તે વખતે ચાલુ કર્યું, કારણ કે એ એકેડેમિક ડિમાન્ડ હતી. ઇફ યુ વોન્ટ ટુ બી હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ યુ હેવ ટુ બી હાઈએસ્ટ ડિગ્રી. એટલે તે વખતે ડોક્ટરેટ બી ચાલુ કરવાનો હતો, અને હું ફૂલ ફ્લેજેડ તે વખતે ટ્રાવેલ કરતી હતી, પરફોર્મ કરતી હતી. એટલે મેં ગુરુજીની આજ્ઞા લીધી કે મને આવી ઓફર આવી છે, અને ઇટ વોઝ એન ઓફર, ઇટ વોઝ નોટ ધેટ આઈ ટ્રાઈડ ટુ ડુ ધ જોબ. મને થયું કે અગેન આ યુનિવર્સનો એક સંકેત છે. જ્યારે The vice chancellor himself called me on the phone and he said કે આપણે ડિપાર્ટમેન્ટ ચાલુ કરવું છે બેન, તો તમે જોડાઓ અમારી સાથે.
1: ખૂબ સરસ.
0: એટલે મેં ગુરુજીને પૂછ્યું કે હું આ કરું, તો એમને કહ્યું કે કરકે દેખો, અગર તુમ્હારા ગાના સફર નહીં હો રહા હૈ તભી કરના.
1: બિલકુલ.
0: એટલે દેટ વોઝ માય પ્રાયોરિટી કે હું કોઈ બી રીતે મારું ગાયન જે હમણાં ચાલી રહ્યું છે એનાથી કમ ના થાય, એક જોબની જે જે ડિમાન્ડ છે એના કારણે.
1: એટલે એના તરફ બે ધ્યાન ના થાવ
0: ના. એટલે એ ફોકસ હંમેશા સંગીત કાર તરીકે મારો આખો એક પ્રોગ્રેસ અટકે નહીં એના પર જ ફોકસ રહ્યું હતું મારું.
1: ડોક્ટર વિરાજ, હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયન એક શારીરિક પ્રયાસ છે. તમે હમણાં વાત કરી કે હું ટ્રાવેલ કરું છું, રાઈટ? તો અલગ અલગ આબોહવા, મુસાફરી કરતી વખતે અને વધતી ઉંમર, તમારા અવાજને કેવી રીતે તમે જાળવી રાખો?
0: ડિસિપ્લિન તો એના વગર છૂટકો જ નથી, કારણ કે શરીર તો સાધન છે.
1: બિલકુલ.
0: અને એમાં થોડી પણ ગડબડ થાય તો તરત ગળા પર અસર.

0: અસર થાય છે. ઇવન મૂડ, ઘણી વખત આપણે કોઈ ખરાબ મૂડ આવે કે મન દુભાયેલું હોય તો બી તમારું ગળું બેસી જતું હોય છે, ડૂમો ભરાય ગળામાં,
1: એટલે ખબર પડી જાય.
0: એની ઇમોશનલ ચેન્જ કેન ઓલ્સો કોઝ ડિફેક્ટ ઇન યોર વોઇસ. એટલે એના તરફ ખૂબ સજ્જ રહેવું પડે કે સારા મૂડમાં રહેવું, ખુશી રહેવું, સારું ખાનપાન કરવું, અને અગેન જે ધ્યાન રાખવું પડે ટ્રાવેલિંગમાં એ તો રાખવું જ પડે.
1: બિલકુલ. સુર લય, એક વિદ્યાર્થી તરીકે આમાંથી કયું તમારા માટે માસ્ટર કરવું મુશ્કેલ હતું જ્યારે તમે શીખી રહ્યા હતા?
0: હું એ બંનેને સેપરેટ પેરામીટર્સ તરીકે નથી જોતી, સુરની સાથે જ લય વણાયેલી છે, અને બંને સેપરેટલી એક્ઝિસ્ટ ન થઈ શકે. તમે ખૂબ સુરમાં ગાતા હો પણ બેતાલુ ગાતા હો તો ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એટ ધ સેમ ટાઈમ ખૂબ લયદાર ગાયક હોય પણ બેસુર થતું હોય તો એની ઇમ્પેક્ટ જ નથી. એટલે સુર ને તાલ બંને પેરામીટર્સ સાથે જ જવા જોઈએ એવું હું માનું છું.
1: ડોક્ટર વિરાજ, યુવાન વિદ્યાર્થીઓ માટે કોઈ સલાહ જે તમે આપ જે શીખો છો છોકરાઓને, તો એમના માટે કોઈ ખાસ સલાહ?
0: જો ઉત્કર્ષભાઈ, મને એવું લાગે છે કે ગુરુ શિષ્ય પરંપરા હવે ઓલમોસ્ટ લુપ્ત થઈ ગઈ છે આજના યુગમાં, અને એ પ્રેક્ટિકલ પણ નથી. ન તો એવા ગુરુ રહ્યા, ન તો એવા ચેલા રહ્યા. અને ગુરુના ઘરે જઈ અને વિદ્યા પ્રાપ્ત કરવી કે ત્યાં એમની સાથે રહેવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે હવે. સો નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન વી હેવ ઇઝ આઈધર યુનિવર્સિટી મેથડ ઓર ક્લાસ પરંપરા. ક્લાસ પરંપરામાં શું થાય કે અઠવાડિયામાં તમે એક વખત કે બે વખત ગુરુ પાસે જતા હો. યુનિવર્સિટી મેથડમાં હું જોડાઈ એટલા માટે કારણ કે મને એમ થાય છે કે આજનો વિદ્યાર્થી સૌથી વધારે કોલેજમાં રહે છે, તો સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કે 11 થી 5 જે તે કોલેજનો સમય હોય, એટલા 5 કે 7 કલાક તમે તમારી વિધા સાથે રહી શકો કે તમારા ગુરુ સાથે રહી શકો. સો દેટ ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન ટુ ગુરુ શિષ્ય પરંપરા. પ્લસ આઉટકમ ઓરિયન્ટેડ છે.
1: કે તમને પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આજકાલના ડિજિટલ મીડિયાનો ઉદય થયો છે ને, તો એમાં કોઈ સમાધાન થયું હોય એવું લાગે છે તમને ગુરુ શિષ્ય?
0: ના, હું એ ગુરુ શિષ્ય પરંપરાની સાથેનું એનું કોઈ કમ્પેરિઝન નથી. આઈ થિંક યુનિવર્સિટી મેથડ ઇઝ ધ બેસ્ટ મેથડ કારણ કે એમાં તમને એક સ્ટ્રક્ચર્ડ લર્નિંગ મેથડ મળે છે અને આઉટકમ ઓરિયન્ટેડ, કે તમને 3 વર્ષે કે 4 વર્ષે કે 5 વર્ષે તમારું બાળક શું શીખે છે, જે આજના યુગમાં ખૂબ અગત્યનું છે. કે આઉટકમ ઓરિયન્ટેડ કોઈ વસ્તુ ન હોય ત્યાં સુધી તમે તમારા બાળકને એ તરફ કેમ દોરો.
1: બિલકુલ સાચી વાત છે. ડોક્ટર વિરાજ, આપ આપનો કિંમતી સમય અમારી સાથે સંવાદ દ્વારા પ્રસાર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ. મને ખૂબ મજા આવી મારી જર્ની શેર કરવાની. થેન્ક યુ વેરી મચ.
2: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં સુર સંગાથ શ્રેણીમાં ડોક્ટર વિરાજ અમર શાસ્ત્રીય ગાયકની સાથેની વાતચીત આપે સાંભળી. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
3: હેલો રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
4: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
4: 10 લાખ આપી દો, બચી જશો.
5: સર, આટલા ક્યાંથી?
4: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
5: સર, 2 લાખ?
6: શું થયું પપ્પા?
5: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
6: વિડીયો કોલ થી સાવધાન રહો, તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસ માં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
7: તો પૈસા ગુમાવશો.
8: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
9: નમસ્તે બહેનો. નમસ્તે ધારાબેન.
10: નમસ્તે બહેનો. નમસ્તે જીજ્ઞાબેન.
9: બહેનો, 15મી મે એટલે વિશ્વ પરિવાર દિવસ,
10: અને પરિવારનો આધાર સ્તંભ એટલે આપણે સૌ, એટલે કે એક સ્ત્રી.
9: અને બહેનો, જે ઘર હોય એમાં પતિ પત્ની હોય, બાળકો

0: હોય, વડીલો હોય, એ જે ઘર હોય ને, એ ઘરમાં જે કિલોલ કરતું જે વાતાવરણ હોય ને, એને પરિવાર કહેવાય.
1: અને એક મકાનની એક હસતું રમતું પરિવાર જ્યારે ઘર બનાવે છે ત્યારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ઈંટોના એ માળખાને ઘર બનાવે છે પરિવાર.

0: ईमानदारी नहीं बताओ
1: तो पैसा गुमाओ।
2: RBI कहे छे
0: जानकार बनो, सतर्क रहो।
3: नमस्ते बहनों, नमस्ते धारा बेन।
4: नमस्ते बहनों, नमस्ते जिग्ना बेन।
3: बहनों, 15 मे એટલે વિશ્વ પરિવાર દિવસ,
4: અને પરિવારનો આધાર સ્તંભ એટલે આપણે સૌ, એટલે કે એક સ્ત્રી
3: અને બહેનો, જે ઘર હોય એમાં પતિ પત્ની હોય, બાળકો હોય, વડીલો હોય, એ જે ઘર હોય ને, એ ઘરમાં જે કિલોલ કરતું જે વાતાવરણ હોય ને, એને પરિવાર કહેવાય।
4: અને એક મકાનને એક હસતું રમતું પરિવાર જ્યારે ઘર બનાવે છે ત્યારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ઈંટોના એ માળખાને ઘર બનાવે છે પરિવાર। સુકા ભઠ આયખામાં તર બનાવે છે પરિવાર।
3: બહાર ભલેને હોય ગમે તેટલા તોફાનને આંધી, સુરક્ષિત રાખતું એક સ્તર બનાવે છે પરિવાર।
4: થાકીને જ્યારે પાછા વળીએ દુનિયાના રસ્તા પરથી, થાક ઉતારવાનું સુંદર નગર બનાવે છે પરિવાર।
3: કોઈના હૈયે હરખ તો કોઈના આંસુમાં સહારો, લાગણીઓના વહેણનો સાગર બનાવે છે પરિવાર।
4: દાદાની લાકડી ને મમ્મીના હાથની એ રસોઈ, સંસ્કારોથી મહેકતું અત્તર બનાવે છે પરિવાર।
3: નથી જોઈતી આપણે કોઈ જ જન્નતની આશાઓ, ધરતી પર જ સ્વર્ગનું સરનામું બનાવે છે પરિવાર। તો બહેનો, પરિવાર એટલે પ્રેમનું અવિરત ઝરણું, જ્યાં ભૂલને માફી મળે અને હિંમતને પાંખો।
4: મકાન તો પૈસાથી બની જાય છે સાહેબ, પણ ઘર તો વડીલોના આશીર્વાદ અને પરસ્પરના વિશ્વાસથી જ બને।
3: પરિવાર એટલે લાગણીઓનું વાવેતર, જ્યાં વડીલોના આશીર્વાદનું છત જેવું છત્તર।
4: પરિવાર એટલે કેવો પરિવાર, કે જ્યાં પપ્પાનો પહેલો કડક શિસ્તનો પાઠ શીખ્યા હોઈએ અને મમ્મીના મમતાવાળા વહાલનો ઠાઠ પણ હોય।
3: ભાઈ બહેનના મીઠા ઝઘડા હોય, મસ્તી હોય, તોફાન હોય, તો જ પરિવાર જીવંત લાગે છે।
4: કેમ કે ઘણી વખત બહેનો આપણે વાત કરીએ ને કે આપણા નાના નાના બાળમિત્રો ક્યાંય રમવા જરાવાર ગયા હોય, પોતાના લેસનમાં, પોતાના રૂમમાં, હોમવર્કમાં જો વ્યસ્ત થઈ ગયા હોય, તો આ કિલકિલાટ, મસ્તી અને મજા વગર આપણે કેવું એમ શાંત વાતાવરણ લાગે, એમ લાગે કે જાણે સન્નાટો છવાઈ ગયો છે।
3: અને બહેનો, સુખમાં તો આખી દુનિયા આવીને ઉભી રહે, પણ દુઃખમાં જે ખભે હાથ મૂકે ને, એ જ પરિવાર।
4: કેમ કે જ્યારે ભૂલ પડે છે ને ત્યારે આપણને સાચો રસ્તો આપણો પરિવાર જ બતાવે છે, આપણને સાચું માર્ગદર્શન ત્યાંથી જ મળે છે, ને હારીએ ત્યારે જે ફરી બેઠા કરે છે ને, એ જ આપણો આ પરિવાર।
3: અને જ્યાં સાથે બેસીને જમતા હોઈએ, જીભના ચટાકા લેતા હોઈએ, જૂના દિવસોને જીવંત કરતા હોઈએ, મોબાઈલની દુનિયામાંથી થોડા બહાર નીકળી અને જે એક માળો રચાય ને, એ છે પરિવાર। અને બહેનો, એટલે જ ઈશ્વરની સૌથી સુંદર ભેટ છે આ પરિવારના સંબંધો। એક ધૂળ

0: બહેનો, પરિવાર છે ને એ આપણી તાકાત છે, આપણી ઓળખ છે, અને પરિવારથી આપણે છીએ અને આપણાથી જ પરિવાર છે.
1: અને આ ઘર છે ને એ પરિવારથી બને છે. અને ઘર એટલે માત્ર ઈંટ અને ચૂનાનું મકાન નહીં, પણ જે ઘરમાં વડીલો હોય, સંતાનો હોય, એ ઘર ધબકતું હોય એ પરિવાર.
0: સંબંધોનું સરનામું ને એટલે આપણો પરિવાર.
1: હા, પેઢીઓનું જોડાણ હોય કે જ્યાં નાનાને પ્રેમ મળતો હોય અને મોટાને માન મળતું હોય,
0: જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય, સાથે હસીએ, સાથે જીવીએ અને એક સરસ મજાનું જીવન જીવતા હોઈએ.
1: અને આવું હેપી ફેમિલી છે ને એ જ તો છે પ્રસન્ન પરિવાર. તો બહેનો, આજે આપણે એવો જ એક સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ. પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર.
0: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે કોકિલા અંતાણી.
2: નમસ્તે બહેનો. શબ્દમાં કેટલું સામર્થ્ય હોઈ શકે છે, એક નાનકડા શબ્દમાં કેટલું ઊંડાણ હોઈ શકે છે એનું ઉદાહરણ છે બે નાનકડા શબ્દો, પ્રસન્ન પરિવાર. આમ જુઓ તો સમગ્ર માનવ જીવન આ શબ્દોમાં સમાઈ જાય છે. જો કોઈ ખરા અર્થમાં પ્રસન્ન પરિવારને મળવાની તક સાંપડે તો ધરતી પરના સ્વર્ગનું દર્શન આપોઆપ થઈ જાય. બીજી રીતે કહીએ તો પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનું સ્વર્ગ. પણ દુર્ભાગ્યની વાત છે કે ધરતી પરના સ્વર્ગના દર્શન દુર્લભ ગણાય છે. ખરા અર્થમાં પરિવારોમાં પ્રસન્નતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. આપણા સદભાગ્ય છે કે થોડીક સમજદારીથી પ્રસન્ન પરિવાર રચી શકાય છે અને ધરતી પરના સ્વર્ગનું સર્જન પણ શક્ય છે. એ બધું આપણા હાથમાં જ છે. પ્રસન્નતા શબ્દમાં ઘણું જ ઊંડાણ છે, ઘણી જ ગહેરાઈ છે. એ શબ્દમાં અનેક ભાવાર્થોનો સમાવેશ થઈ જાય છે. ખરા અર્થમાં પ્રસન્નતા એટલે શું? પ્રસન્નતા કોને કહેવી? પ્રસન્નતા એટલે સામાન્ય રીતે ખુશી, આનંદ. પરંતુ ખરેખર પ્રસન્નતાને શોધવા જશો તો બધા જ ભાવાર્થો અધૂરા જણાશે. પ્રસન્નતા શેમાં સમાયેલી છે? ભૌતિક સુખ, સગવડો, સમૃદ્ધિ, આર્થિક સંપન્નતામાં શું પ્રસન્નતા સમાયેલી છે? એનો સચોટ જવાબ છે ના. પુરવાર થઈ ચૂક્યું છે કે માત્ર આર્થિક સદ્ધરતા, ભૌતિક સુખ સગવડો, સમૃદ્ધિ એ પ્રસન્નતાનો પર્યાય નથી. પ્રસન્નતાને સીધો સંબંધ છે મનની સાથે. હળવા ફૂલ નિખાલસ મનને જ સાચા આનંદનો અનુભવ શક્ય છે.

कलेश नहीं, द्वेष नहीं, कोई उच्चाट नहीं, कोई उद्वेग नहीं, तारू मारू नहीं, स्वार्थ नहीं, परस्पर साची लागणी, स्वाभाविक मत मतांतरो के विवादोनु न्यायिक तटस्थ त्वरित निवारण वगैरह अनेक नानी नानी बाबतो प्रसन्नताथी नजीक ले जाई शके छे। प्रसन्न परिवार शब्द में समग्र जीवाता जीवन नो समावेश थई जाय छे। अने आपणे जाणीए छीए के जीवन शैली तो सतत बदलती ज रही छे, बदलती ज रहे छे, अने बदलती रहेवानी, एने रोकी शकाय नहीं। अने जीवन अने जीवन शैली ने अनुरूप ज पारिवारिक जीवन जीवाय छे। संयुक्त परिवार होय के विभक्त परिवार, पण परिवार आखरे परिवार ज छे। परिवारना दरेक सभ्यनो स्वभाव, विचारो, प्रकृति समान होय ए शक्य नथी के जरूरी पण नथी। जरूर रहे छे मात्र समझदारीनी, आवश्यकता रहे छे अनुकूलता साधवानी, आवडतनी एक्यनी आ भावना छे तो परिवार छे, एक्यनी भावना छे तो परिवार सरस छे। परंपराथी पारिवारिक जीवन विषे विचारो थता रह्या होवा जोईए, नहींतर एक जूनी कहेवत आपणने सांभळवा मळी न होत। परंपराथी आपणे सांभळता आव्या छीए के વાસણો હોય તો ખડખડે ખરા, એટલે કે પરિવારોમાં નાના મોટા ઝઘડાઓનો સ્વીકાર તો પરંપરાથી થતો જ આવ્યો છે, પરંતુ આજના અને ભાવિ જીવનોમાં એ સ્થિતિ અનિવાર્ય નથી રહી। વાસણો કદાચ ખડખડતા હશે, પણ આજની પેઢી સજાગ છે, એ નિર્જીવ વાસણો કહેવડાવવા બિલકુલ તૈયાર નથી। પૂરતી સમજદારી હોય તો પરિવારમાં કોઈ વિસંવાદ કે વિવાદનો હવે સ્થાન રહ્યું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે પરિવાર વગર જીવન જીવવું અશક્ય છે। પરિવાર છે તો જ જીવન છે, અને પરિવારને એકમાત્ર લાગણીનો તાંતણ જ બાંધી રાખી શકે છે। જો પરસ્પર સાચી લાગણી નથી તો કશું જ નથી। કુદરતી રીતે સ્વભાવ જુદા જુદા હોય તેથી શું થઈ ગયું? વાણી અને વર્તનને તો સમજદારીથી કાબૂમાં જરૂર રાખી શકાય છે। સાફ અને નિખાલસ મન મહત્વનો ભાગ ભજવે છે। ઘરનું વાતાવરણ અનૌપચારિક અને સ્વાભાવિક જ રહેવું જોઈએ। પરસ્પર લાગણીપૂર્વકનું નિસ્વાર્થ વર્તન જરૂરી છે। વડીલો પ્રત્યે આદરભાવ તો અતિ આવશ્યક છે, મનુષ્ય જીવન છે, ભવસાગરને તરીને પાર ઉતરવાનું છે, એ સરળ તો નથી જ। જીવનમાં અનેક પ્રશ્નો આપત્તિઓ આવી શકે છે, તો એવા સમયે પરિવાર એક બનીને સામનો પણ કરી શકે છે। પ્રસન્ન પરિવાર એટલે ધરતી પરનું સ્વર્ગ, એ તો ખરું, પણ પ્રસન્ન પરિવાર કોને કહેવો? કેવો હોય પ્રસન્ન પરિવાર, અને પરિવાર પ્રસન્ન પરિવાર સી રીતે થઈ શકે, એ બધા પ્રશ્નો છે। પ્રશ્ન પરિવારની પરિકલ્પના આપણે જરૂર કરી શકીએ। એક પરિવાર છે મધ્યમ વર્ગીય પરિવાર, વયસ્ક માતા પિતા છે, પિતા ઉચ્ચ પદેથી નિવૃત્ત થયેલા છે, બે પુત્રો અને એક પુત્રી છે, મોટો પુત્ર પરિણીત છે, પુત્રવધુ શિક્ષિત છે, સારી કંપનીમાં જોબ કરે છે, મોટો પુત્ર પણ જોબ કરે છે, નાનો પુત્ર અને પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે, વયસ્ક પિતા ઘરનો આર્થિક વ્યવહાર સંભાળે છે અને માતા ઘરની તમામ વ્યવસ્થા સંભાળે છે। નાનું પણ ન કહેવાય અને મોટું પણ ન કહેવાય એવું મકાન છે, ત્રણ વાહનો પણ છે, મોટા પુત્રનો પુત્ર શાળાએ જાય છે, એના માટે સ્કૂલ બસની વ્યવસ્થા પણ સરસ થઈ શકી છે। નિત્યક્રમ, ઘરના દરેક સભ્ય વહેલી સવારે જાગીને નાહી ધોઈને તૈયાર થઈ જાય છે, પિતા પૂજાખંડમાં નિત્ય પૂજા કરે છે, ત્યારબાદ પરિવારના બધા જ સભ્યો એક જ ટેબલ પર નાસ્તો કરે છે। એ સમયે વાતાવરણ તદ્દન હળવું બને છે અને પ્રફુલ્લિત પણ હોય છે। ત્યારબાદ સૌ પોતાના કામે બહાર નીકળી જાય છે, આટલો નિત્યક્રમ ગોઠવાયો છે। એના માટે થોડું અનુશાસન પણ જવાબદાર કહેવાય, અનુશાસન પણ પ્રેમપૂર્વક શક્ય છે, આદેશો કડવા લાગતા નથી। વાતાવરણ હળવું અને પ્રફુલ્લિત એટલા માટે છે કે પરસ્પર ઉપયોગી થવાની વૃત્તિ છે, સ્વાર્થ નથી, કડવી વાણી નથી, મનમાં કોઈ ડંખ નથી, દ્વેષ નથી, માટે ઉદ્વેગ પણ નથી કે ઉચ્ચાટ પણ નથી। જ્યારે ઘરમાં દરેક સભ્યોની હાજરી હોય છે ત્યારે ધીમે ધીમે સૌને ગમતું મીઠું સંગીત ચાલુ રહે છે, એના માટે પણ કોઈને કોઈ દુરાગ્રહ નથી હોતો। લંચ અવરમાં નાનો પુત્ર અને પુત્રી તથા પૌત્ર હાજર રહી શકે છે, મોટો પુત્ર અને પુત્રવધુને ઓફિસમાં જ લંચ લેવા પડે છે, ઢળતી સાંજે પિતા ચાલતા ચાલતા લાઇબ્રેરી કે બગીચે

0: જાય છે. માતા સાંજે રસોઈની તૈયારી કરે છે, પુત્રી તેમની મદદમાં હાજર રહે છે. હક્કો અને ફરજોની અહીં ગણતરી થતી નથી. સદભાગ્ય અહમ કોઈને સ્પર્શ્યો નથી. પરસ્પર કોઈ દુભે એવા વેણનું ઉચ્ચારણ પણ અહીં થતું નથી. સાંજે સૌ પોતપોતાના કાર્યક્ષેત્રમાંથી મુક્ત થઈને સૌ સાથે ભોજન લેવા બેસે. ફરી કોઈ ઉચ્ચાટ નહીં, કોઈ ઉદ્વેગ નહીં. દિવસ દરમિયાન બનેલા બનાવો ઘટનાની નિખાલસ ચર્ચા થાય. બધી જ વાતો તદ્દન હળવાશથી થાય. ખળખળાટ હાસ્ય ગુંજતું રહે. થોડીવાર સૌ સાથે બેસીને ટીવી જુએ, ચર્ચા થાય, દલીલબાજી ન થાય. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો સામી વ્યક્તિ પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરે. પરિવારમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો વડીલોનું માર્ગદર્શન અને સલાહ ઉપરાંત મદદ મેળવવામાં બીજી પેઢીને કોઈ સંકોચ પણ ન થાય. કારણ કે આ પરિવારમાં વડીલોને માન સન્માન આપવાની સ્વયં સ્વીકૃત પરંપરા છે. લાગણીના તંતુથી ગૂંથાયેલા આવા પરિવારમાં નિર્દોષ આનંદ, ઉમંગ, ઉલ્લાસ છલકતો રહે છે. અહીં લુચ્ચા માર્મિક સ્મિત નથી. અહીં નિખાલસ અટહાસ્ય હોય છે. અહીં કોઈ ભેદભાવ નથી. કોઈને કોઈ જોડે સરખામણી પણ નથી થતી. કોઈને ઉતારી પાડવાની પણ કોઈ વૃત્તિ દેખાતી નથી. મહિણા ટોળાને આ પરિવારે તિલાંજલિ આપી. ધૂપબત્તીની પાવન સુગંધ સતત વહેતી રહે છે. મધુર સંગીત ગુંજતું રહે છે. ઘરના ચારે ખૂણા આનંદથી છલ્લો છલ છે. કારણ કે પરિવારના પ્રત્યેક સભ્યનું મન તંદુરસ્ત છે. કોઈનું મન રોગી નથી. પ્રત્યેક સભ્યના ચહેરા પર સંતોષની રેખાઓ વર્તાતી રહે છે. લોભ, લાલચ, તૃષ્ણા કે અભાવે ક્યારે દેખા દીધો નથી. માટે જ આ પરિવાર સુખી પરિવાર છે. અહીં પ્રત્યેક દિન એક ઉત્સવ છે. પ્રત્યેક દિન ઉજવાય છે. આ પરિવારમાં સસ્મિત આવકારવાની પ્રણાલી છે. અહીં માત્ર પ્રેમ છે. ધિક્કારના તો અંશથી પણ કોઈ વાકેફ નથી. પૂર્વગ્રહોની પાપ કોઈને ડંખી ગયું નથી. માટે જ અહીં આનંદ છે. નર્યો આનંદ અને પ્રસન્નતા. જરૂર છે પરસ્પર અનુકૂળતાની. પરિકલ્પના મુજબ પ્રસન્ન પરિવાર કંઈક અંશે આવો હોઈ શકે. પરિવારો એકત્રિત થતાં સમાજ બને છે. આપણી પરિકલ્પના મુજબના પ્રસન્ન પરિવારો થતા જાય. પ્રત્યેક પરિવાર જો પ્રસન્ન પરિવાર થવા લાગે તો એ પ્રસન્ન પરિવારો એકત્રિત થતાં આખો સમાજ પ્રસન્ન સમાજ થઈ જાય અને ધરતી પર સ્વર્ગ ઉતરી આવે.
1: પારદર્શક પ્રેમનું પ્રતીક પ્રસન્ન પરિવાર.
2: બહેનો, સરસ મજાનો વાર્તાલાપ હમણાં જ આપે સાંભળ્યો કોકિલા અંતાણી પાસેથી. તો બહેનો, આપણે આપણા પરિવારને પણ પ્રસન્ન રાખવો હોય તો આપણે કેટલીક એવી ટિપ્સ પણ આપણે આપણા જીવનમાં અપનાવવી જોઈએ.
3: ઓહો, જીજ્ઞાબેન વળી પરિવારને પ્રસન્ન રાખવાની ટિપ્સ કઈ?
2: અત્યારે જે ઘર છે, પરિવાર છે, તેમાં બાળકો પણ છે અને વડીલો પણ છે. એટલે બે વચ્ચેનો જે જનરેશન ગેપ છે, એ ગેપને એને પ્રેમમાં કન્વર્ટ કરવો જોઈએ.
3: અને એ પૂરક પરિબળ આપણે એક સ્ત્રીએ હંમેશા બનતી આવી છે, બનતી રહેશે અને અત્યારે પણ બનવાનું જ છે.
2: અને બહેનો, અત્યારે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે એટલે દરેકના હાથમાં મોબાઈલ છે, દરેકના બેડરૂમ અલગ છે. ત્યારે આપણે પરિવારના દરેક સભ્યને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે હંમેશા એવું એક નક્કી કરીએ કે રાતના જ્યારે જમીને પરવારી જઈએ ને, ત્યારે એક કલાક દરેકે સાથે બેસીને દરેકે પોતાના વિચારોની આપલે કરવાની અને આખા દિવસ દરમિયાન જે પણ બન્યું હોય ને એ એકબીજા વચ્ચે શેર કરવાનું. એટલે બહેનો, એક કલાક મોબાઈલને સાઈડ પર મૂકી દો અને પરિવારને મહત્વ આપો.
3: અને જીજ્ઞાબેન, તમે તો જમ્યા પછીની વાત કરો છો ને, પણ હું તો એમ કહું છું કે જમતી વખત ડાઇનિંગ ટેબલ ઉપર તો થાળીની બાજુમાં મોબાઈલ નહીં, નહીં અને નહીં જ, એવો સંકલ્પ તો આપણે સૌએ ચોક્કસથી લેવો જ જોઈએ.
2: બહેનો, ઘરમાં વડીલો છે તો વડીલો પાસે અનુભવનું ભાથું છે, તો વડીલો પાસે બેસવાથી આપણને અનુભવ મળશે અને બાળકો સાથે હશે તો બાળકો પાસેથી આપણને પ્રેમ મળશે. એટલે આપણે બાળકોને પ્રેમ આપવાનો છે અને વડીલો પાસેથી અનુભવનું ભાથું મેળવવાનું છે.
3: અને આમે બાળમિત્રોને જો આપણે ડિજિટલ યુગથી થોડા દૂર રાખવા હોય ને, તો આ પરિવાર છે ને એના માટેનું સૌથી મજબૂત પાસું છે. કે પરિવારમાં જેટલા બાળમિત્રો જકડાયેલા રહેશે ને આપણી સાથે વાતચીતમાં, હસી મજાકમાં, એટલા એ લોકો ડિજિટલ યુગથી દૂર રહેશે.
2: તો આજે આપણે ચોક્કસથી એવું નક્કી કરીએ કે આપણે હંમેશા એક ટાઈમ સાથે બેસીને જમીશું, એક કલાક પરિવાર માટે ફાળવીશું અને દરેક સાથે પ્રેમ અને લાગણીનું આદાન પ્રદાન કરીશું અને એ સાથે જ થઈ

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन आओ। उभारो, नहीं तो घरे आवी जाशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરે ના નામ થી આવનારા સાયબર અપરાધીઓ ના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસ માં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય।
2: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
3: લોહીના સંબંધો નું એક સુંદર ઝાડું છે, મારો પરિવાર મારા માટે સૌથી વાલો છે।
4: ચાર દિવાલો વચ્ચે જ્યારે વહે છે હિતની ધારા, ત્યારે બને છે આ ઘર સ્વર્ગ થી પણ પ્યારું।
3: પપ્પા નો એ ઠપકો અને મમ્મી ની એ મમતા, દાદા દાદી ની વાર્તા માં છુપાયેલી છે એક ક્ષમતા।
4: ભાઈ બહેન ની મસ્તી અને મીઠો એ ઝઘડો, જીવન ના દરેક સંઘર્ષ માં આજ છે મારો ટેકો।
3: દુનિયા ની ભીડ માં જયારે થાકીને ઘરે આવું છું, પરિવાર ના સ્મિત માં જ હું તો શાંતિ પામું છું।
4: ક્યાંક સંપત્તિ મોટી હોય છે તો ક્યાંક નામ મોટું, પણ જ્યાં પ્રેમ નથી ત્યાં બધું જ લાગે ખોટું।
3: હાથમાં હાથ હોય ને સાથે હોય સૌનો સાથ, તો અંધારી રાત પછી પણ સુંદર હોય છે પ્રભાત।
4: સંસ્કારોનું સિંચન જ્યાં થાય છે વારંવાર, એ જ છે મારો જીવંત અને પ્યારો પરિવાર। તો બહેનો, આપણે આપણા પરિવારને પ્રેમ અને સ્નેહના તાંતણે જોડીને રાખીએ, એ જ આશા સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ।
3: ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં આજ માધ્યમથી આજ સમયે। ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીગ્ના બહેન,
4: આવજો બહેનો, આવજો તારા બેન।
5: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું। બપોરના એક થયા છે।
6: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા। राष्ट्रीय परीक्षा एजेंसी NTA ने चिकित्सकीय शिक्षा में दाखिले के लिए 3 मई को आयोजित नीट UG 2026 परीक्षा रद्द करने का फैसला किया है। एक सोशल मीडिया पोस्ट में एजेंसी ने कहा है कि यह फैसला विद्यार्थियों के हित तथा राष्ट्रीय परीक्षा प्रणाली पर टिके विश्वास को ध्यान में रखते हुए लिया गया है। NTA ने बताया है कि सरकार ने पेपर लीक के आरोपों की पूरी जांच के लिए मामला केंद्रीय अन्वेषण ब्यूरो CBI को सौंपने का निर्णय लिया है। NTA ने कहा है कि परीक्षा के लिए नई तिथि अलग से अधिसूचित की जाएगी, पंजीकरण विवरण, उम्मीदवार की जानकारी और मई 2026 के लिए चयनित परीक्षा केंद्र अपरिवर्तित रहेंगे तथा पुनः परीक्षा में उपयोग किए जाएंगे। एजेंसी ने कहा है कि दोबारा परीक्षा के लिए फिर पंजीकरण कराने की जरूरत नहीं होगी और इसके लिए कोई अतिरिक्त परीक्षा शुल्क भी नहीं लिया जाएगा। भारतीय जनता पार्टी के वरिष्ठ नेता हिमंता बिस्व सरमा ने आज लगातार दूसरी बार असम के मुख्यमंत्री के रूप में शपथ ली। राज्यपाल लक्ष्मण प्रसाद आचार्य ने गुवाहाटी में आयोजित शपथ ग्रहण समारोह में डॉ सरमा को पद और गोपनीयता की शपथ दिलाई।
7: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বৰৰ নামত শপথ লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য।

મીનાક્ષી શાહના સ્વરમાં આહતી અવિનાશ વ્યાસની રચના. આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થવા આવી છે. હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર. આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્માએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ડોક્ટર શર્માને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ડોક્ટર શર્માની સાથે 4 ધારાસભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે ડોક્ટર શર્મા

0: આસામમાં સતત બે મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ આપણી નર્સો આપણું ભવિષ્ય રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપતા રજીસ્ટર્ડ નર્સ મિડવાઇફ્સ, સહાયક નર્સ મિડવાઇફ્સ અને મહિલા હેલ્થ વિઝીટર્સને આપવામાં આવે છે. દરેક પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને આરોગ્ય યોદ્ધાઓ દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા માટે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક મેડલ સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપ જાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નર્સ દિવસ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નર્સોને દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીની કરોડરજ્જુ અને આશાનો સ્તંભ ગણાવ્યા છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ આ મહિનાની 3 તારીખે લેવામાં આવેલી નીટ યુજીની પરીક્ષામાં પેપર લીકના કથિત આરોપો બાદ આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના આરોપોની વ્યાપક તપાસ માટે આ મામલાને કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈને મોકલવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું કે તે બ્યુરોને સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા લેવાશે, જેની તારીખની જાણ કરાશે. મે 2026 માટે પસંદ કરાયેલી નોંધણીની વિગતો, ઉમેદવારની માહિતી અને પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે. સંસ્થાએ જણાવ્યું કે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં અને વધારાની પરીક્ષા ફી પણ લેવામાં નહીં આવે. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપ નેતા સત્યેન્દ્ર પ્રતાપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ મહોબા કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકોને સોનું ન ખરીદવાની વિનંતી કરતી શ્રી મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લોધીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ટિપ્પણીથી રાજ્યમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3 ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે જશે. અંતિમ તબક્કામાં શ્રી મોદી 19 તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો.
1: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈ કરશે. રાજ્ય પોલીસની ભલામણ પર કાર્યવાહી કરતા એજન્સીએ આજે સત્તાવાર રીતે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે તેના કોલકાતા ઝોનના સંયુક્ત નિર્દેશકની દેખરેખ હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે એકપક્ષીય અભિગમથી આગળ વધવાનું આહવાન કર્યું છે. તેમણે ઇતિહાસના લોકશાહીકરણ પર આધારિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે આ ક્ષેત્રોમાં ભારતના મૂળભૂત યોગદાનને માન્યતા આપે છે. ડોક્ટર જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ગણિતમાં ભારતના યોગદાન પર એક પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. 3 સદીમાં ભારતમાં

0: વિકસિત દ્વિસંગી પ્રણાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ડિજિટલ યુગનો પાયો હતો અને તેના આધારે વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા તરફ આગળ વધી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગારીટાએ આજે હોન્ડુરાસના સંસ્કૃતિ, કલા અને વારસાના રાજ્ય સચિવ યાસેર હેન્ડલ કારકામો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને હોન્ડુરાસ વચ્ચે કલા, યોગ, સુખાકારી, સિનેમા અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં સહયોગ વધારવા અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ ટી ટ્વેન્ટી વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર આદેશ મુજબ ભૂતપૂર્વ અધિક સચિવ ડોક્ટર એ કે એમ અલી ઉલ્લાહ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં ટીમના મુખ્ય પસંદગીકાર હબીબુલ બશર અને સર્વોચ્ચ અદાલતના વકીલ ફૈઝલ દસ્તગીરનો પણ સમાવેશ થાય છે. સમિતિને 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા કહેવામાં આવ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इस साल 7 फरवरी से 8 मार्च तक भारत और श्रीलंका की संयुक्त मेजबानी में हुई टी20 विश्व कप से बांग्लादेश ने अपना नाम वापस ले लिया था. यह फैसला तब लिया गया जब अंतर्राष्ट्रीय क्रिकेट परिषद आईसीसी ने सुरक्षा चिंताओं के कारण बांग्लादेश के मैच भारत से श्रीलंका स्थानांतरित करने की मांग को ठुकरा दी. विवाद तब शुरू हुआ जब भारतीय क्रिकेट कंट्रोल बोर्ड बीसीसीआई ने कथित तौर पर कट्टरपंथी समूहों से धमकियों के बाद बांग्लादेश के तेज गेंदबाज मुस्ताफिजुर रहमान को आईपीएल से बाहर कर दिया. हालांकि आईसीसी ने कहा कि सुरक्षा व्यवस्था पर्याप्त है, लेकिन इसके बाद अंतरिम सरकार ने बीसीबी को टूर्नामेंट से हटने का निर्देश दिया. नवलसन परमार, ढाका.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે બીજા દિવસે પણ ઘટાડાનું વલણ છે. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ 800 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 220 પોઈન્ટ ઘટ્યો હતો. આઈટી, રિયલ્ટી અને બેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં એસપીના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર. આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

0: 17 मई से लेके 31 मई तक चलेगा। सेल्फ इन्फॉर्मेशन लोगों के लिए इसलिए इम्पोर्टेंट है कि इसमें लोग खुद अपनी माहिती अपने अनुकूलता के अनुसार भर सके, इसकी वजह से जो इन्यूमिनेटर उनके घर आएंगे उनकी बर्डन कम रहेगा, उनके डेटा और एक्यूरेसी बढ़ेगी। आप सबके माध्यम से मेरी लोगों से रिक्वेस्ट है कि सेल्फ इन्फॉर्मेशन का महत्तम उपयोग करें, जिसकी वजह से गवर्नमेंट को बेस्ट माहिती मिले और सच्ची माहिती मिले।
1: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આગામી 1 જૂનથી શહેરના અંદાજે 583 બ્લોકમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે। આ માટે 650 નિરીક્ષકો અને ગણતરીદારોને 3 તબક્કામાં તાલીમ અપાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે સેવા પરમો ધર્મના મંત્ર સાથે આપણા નર્સિંગ ભાઈ બહેનો દર્દીઓની સારવારમાં અવિરત કાર્યરત રહે છે। કોરોના મહામારી હોય કે અન્ય કોઈપણ આપત્તિ, નર્સિસે પોતાના જીવના જોખમે જનતાની સેવા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુજરાત ગુણવત્તાસભર આરોગ્યની દિશામાં આગળ વધી રહ્યું છે, તેમાં આપ સૌનો પરિશ્રમ અને સેવાભાવ અત્યંત મહત્વનો

ઉમેર્યું. મહેસાણામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મોટીદાવ ગામ નજીક રાજમાર્ગ પર અમદાવાદ જતી બસ અને વડોદરા જતી ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, જ્યારે 13 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી. હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં આજે ગરમીનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. કચ્છ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. નવસારીમાં પણ ગત બે દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લૂ લાગવાની સંભાવનાઓને જોતા સિવિલ હોસ્પિટલમાં 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો. લૂની સારવાર માટેની તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, તેમજ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક એલર્ટ મોડ પર છે. દરમિયાન હવામાન વિભાગે લોકોને બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, ગરમીથી બચવા હળવા રંગના કપડાં પહેરવા તેમજ બપોરે બહાર જવાનું થાય તો માથું ઢાંકીને જવાની સલાહ આપી છે. પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા આગામી 19 તારીખે ચૂંટણી બેઠક યોજાશે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધિવત હુકમ બહાર પાડતા બંને નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દીવ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક ભારતી રાવલ. દીવ ખાતે નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન આપવા દીવ બીજેપી મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દીવ જિલ્લામાં બાઇક રેલી, પદયાત્રા તથા મહાસભા કાર્યક્રમ વણાકબારા ખાતે યોજાયો હતો. દીવમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દીવ બીજેપી કાર્યાલય ખાતે બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીમાં જીતની ઉજવણી કરાઈ હતી. જિલ્લાની ગ્રામ પંચાયતો ખાતે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ અંતર્ગત વિશેષ ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ભર પંચાયત અને વિકસિત ભારત પર ગ્રામજનો સાથે ચર્ચા કરાઈ હતી. દીવ ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે સાહિત્યમય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ વધારવા અને સાહિત્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે બાળ સાહિત્યકાર દ્વારા લખાયેલ પુસ્તક હું વાંચું છું તું પણ વાંચ અને આહવાદક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાહિત્યકારોને શાલ ઓઢાડી પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીવમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, સાથે અગ્નિ સેવા સપ્તાહની પણ ઉજવણી કરાઈ હતી, જેમાં શહીદ અગ્નિશામક જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશેષ કાર્યક્રમ ફાયર સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં મુંબઈ ડેનયાર્ડમાં બનેલી ભયંકર દુર્ઘટનામાં બહાદુર અગ્નિશામક જવાનો દ્વારા આપવામાં આવેલ બલિદાનને દર વર્ષની જેમ આ વર્ષે પણ યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. અગ્નિશામક સેવા સપ્તાહ અંતર્ગત દીવની વિવિધ શાળાઓમાં, સરકારી કચેરીઓમાં, નગરપાલિકા વગેરેમાં દીવ ફાયર વિભાગ દ્વારા, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દીવ દ્વારા વિદ્યાર્થીઓને 101 ફાયર ઇમરજન્સી નંબર, કુદરતી આપત્તિ, માનવસર્જિત આપત્તિ વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી આપત્તિ દરમિયાન કેવા પગલાં લેવા તે જણાવવામાં આવ્યું હતું. દીવ પ્રશાસન અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા ભવ્ય ખેલ મહોત્સવ અંતર્ગત કોચિંગ ક્લાસ હાઈ પરફોર્મન્સ તાલીમ યોજાઈ ગઈ, જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, કરાટે, વોલીબોલ, બીચ સોકર, શૂટિંગ, યોગા, સ્વિમિંગ અને દોરડા ખેંચ જેવી રમતો યોજાઈ હતી. દીવ ખાતે સરકારી પ્રાથમિક શાળાના

નંબર 1માં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો, જેમાં મેમરી પાવર કોચ અને ઇસરોના પૂર્વ કર્મચારી દ્વારા વાલીઓને તેમના બાળકોને ભણવા માટે એકાગ્રતા કઈ રીતે વધી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન ટીમે દીવના વણાકબારાના વિવિધ સ્થળોની તથા મચ્છી માર્કેટની મુલાકાત લીધી હતી. તેઓએ માછીમારો સાથે બેઠક પણ યોજી હતી અને માછીમારી દરમિયાન આવતી મુશ્કેલીઓ, તેમની જરૂરિયાતો, માછીમારી દરમિયાન ખર્ચ, ગેરકાયદેસર માછીમારી, માછીમારોને મળતી સરકારી યોજનાઓ વગેરે અંગે જાણકારી મેળવી હતી. ખાસ માછીમારોને ડ્રેસિંગ અને હાર્બર અંગે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દીવ એરપોર્ટ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પટેલને ખેસ પહેરાવી તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દીવનો સમાચારપત્ર, લેખિકા ભારતી રાવલ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં દલપત પઢિયારની રચના.

90 वर्ष। जी हाँ दोस्तों, आज 90 वर्षे पण अड़ीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी ऋचाओ जेटली स्पष्ट छे, तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळखळ वहेता झरणानो नाद જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।

0: 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
2: સાધના સરગમના સ્વરમાં સાંભળશો ઉમાશંકર જોશીની રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની DTH સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ફિલ્મી ગીતો આપ મળી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 5 વાગે હિન્દી ભાષામાં અને 5:05 મિનિટે અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: Pat about in Ahmedabad today at 7:30 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ. રજૂ કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

0: छाया गीत के बाकी गीत इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર

શ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. દિલ સે ના

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927584090.

0: માટે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે

સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: સુગમ સંગીત કાર્યક્રમમાં સૌ પ્રથમ ગીત સાંભળીએ તે પહેલા સાંભળીએ કેટલાક સંદેશાઓ.
1: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન પર 079-232-58-490.
1: આવો સાંભળીએ ડોક્ટર બેચરભાઈ પટેલની રચના નિગમ ઉપાધ્યાય તથા નિધિ ધોળકિયાના યુગલ સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે જણાવી દઈએ આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:30 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં ભુજ કેન્દ્રનું યોગદાન રહેશે. 7:22 મિનિટે સાંભળશો ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, વડોદરા કેન્દ્રનું યોગદાન રહેશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં રાત્રિના 8 વાગે. વિવિધ ભારતી કાર્યક્રમો જેમાં 9:30 વાગે આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા મહીપાલ પર, અને 10 વાગે છાયા ગીત. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી.

આવું જણાવી દઈએ, આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. પ્રાતઃકાલીન સભામાં સવારે 6:10 સાંભળશો અર્ચના. ત્યારબાદ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રીમાર રામચરિત માનસ ગાન 6:35, 6:45 કૃષિ માહિતી, જેમાં પાક પોષણમાં જૈવિક ખાતરની ભૂમિકાનો ભાગ બીજો સાંભળશો. રજૂઆત ડૉક્ટર ઉસ્માન ગની શેરસિયા. ફિલ્મી ભક્તિ સંગીત માણશો 7:20, 7:30 શાસ્ત્રીય સંગીત, જેમાં કલાકાર હરિકાંત સેવક અરુણકાંત સેવકનું ગાયન રાગ ગુણકલી. પર્યાવરણ વિષયક 5, 7:55, જેમાં સૌરાષ્ટ્રની નદીઓ, રજૂઆત આનલ મંકોળી. 8:30 નીરખને ગગનમાં કલાકાર વિષ્ણુપ્રસાદ દવેના કંઠે કેટલાક ભજનો સાંભળશો. અંગ્રેજી વાર્તાલાપ સોશિયલ મીડિયા એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ, રજૂઆત પ્રોફેસર અલ્પેશ જોશી. 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 9:30-9:40 પ્રાયોજિત કાર્યક્રમ, પ્રાયોજક મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. અને ત્યારબાદ મનોરંજન કાર્યક્રમનો શેષ ભાગ માણી શકશો.

10:30 વાગે લોકસંગીતના કાર્યક્રમમાં કલાકાર રમેશ મીઠાભાઈ પરમારના સ્વરમાં લોકગીતો સાંભળશો. ત્યારબાદ 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, સુગમ સંગીત 1:10, 1:15 સાંભળશો જય ભારતી. સાંધ્યકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6 વાગે વિઠ્ઠલદાસ બાપુદ્રાના સ્વરે હવેલી સંગીત સાંભળશો. યુવા દસ્તાના

માનીતો કાર્યક્રમ યુવાણી 6:30 વાગે, 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 8 વાગે, વિવિધ ભારતી કાર્યક્રમો જેમાં 9:30 વાગે આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે પાર્શ્વગાયક બેની દયાલ પર અને 10 વાગે છાયા ગીત. તો આ હતી અમારા આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, સફળતા ક્યારે ઉંમરની મોહતાજ નથી હોતી, તે માત્ર મક્કમ મનોબળ અને સાહસ માંગે છે. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેમણે કારકિર્દીના અડધા પડાવ પર પહોંચ્યા પછી એક સુરક્ષિત નોકરી છોડીને શૂન્યમાંથી સર્જન કરવાનો માર્ગ પસંદ કર્યો. આજે તેઓ માત્ર એક સફળ ઉદ્યોગ સાહસિક જ નહીં, પરંતુ ભારતના દરેક એક યુવાન માટે આઇકન છે, જે પોતાની આંખોમાં નવા સપના અને કંઈક કરી છૂટવાની તમન્ના રાખે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફાલ્ગુની નાયર વિશે. છંદ, ફાલ્ગુનીએ જે રીતે સ્ત્રી શક્તિ અને ભારતીય બજારને એક નવી ઓળખ આપી છે, તે જોતા તને નથી લાગતું કે તેઓ આજના યુથ માટે સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત છે?
1: બિલકુલ. સામાન્ય રીતે આપણે યુથ આઇકોન શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં 20 કે 25 વર્ષનો કોઈ યુવાન ચહેરો આવે, પણ ફાલ્ગુની નાયરે એ સાબિત કર્યું કે યુથ આઇકોન એ માત્ર ઉંમર નથી, પણ એક માઇન્ડસેટ છે. એક સ્થાપિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેની શાનદાર કારકિર્દી છોડીને 50 વર્ષની ઉંમરે નવા સાહસમાં ઝંપલાવવું એ જ દર્શાવે છે કે તેમનામાં આજના યુવાનો જેવી જ ધગશ અને જોખમ લેવાની તૈયારી છે.
0: સાચી વાત છે. ઘણીવાર યુવાનો થોડી નિષ્ફળતા મળે એટલે નાસીપાસ થઈ જતા હોય છે, અથવા તો મોડું થઈ ગયું છે એમ માનીને પ્રયત્ન પણ છોડી દે છે. પણ ફાલ્ગુનીની આ સફર આપણને શીખવે છે કે શરૂઆત કરવા માટે કોઈ સમય મોડો નથી. તેમણે ટેકનોલોજી અને બદલાતા સમયને જે રીતે અપનાવ્યો એ ખરેખર કાબિલે તારીફ છે, ખરું ને?
1: ચોક્કસ. તેમણે માત્ર એક વેપાર શરૂ નથી કર્યો, પણ લોકોની જીવનશૈલી અને ખાસ કરીને મહિલાઓની પસંદગીને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. આજે જ્યારે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે ફાલ્ગુની નાયરનું નામ સૌથી મોખરે આવે છે, કારણ કે તેમણે બતાવ્યું કે જો તમારા આઈડિયામાં દમ હોય અને અમલીકરણમાં પ્રમાણિકતા હોય તો આખું વિશ્વ

0: તમારી નોંધ લે છે.
1: એટલે જ કદાચ આજે તેઓ માત્ર મહિલાઓ માટે જ નહીં પણ દરેક એવા વ્યક્તિ માટે આદર્શ છે જે પોતાની રૂટીન જિંદગીથી બહાર નીકળીને કંઈક અલગ કરવા માંગે છે. આપણે એ પણ જોવું જોઈએ કે તેમના આ સંઘર્ષના દિવસો કેવા હતા.
0: ચોક્કસ, લોકો ઘણીવાર સફળતાના શિખરને જુએ છે પણ એ શિખર સુધી પહોંચવા માટે કરેલા પ્રયત્નો બહુ ઓછા લોકો વિચારતા હોય છે. ફાલ્ગુની જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પૂર્વ અનુભવ ન હતો. શરૂઆતમાં તો એવું પણ બનતું કે ઓર્ડર પેક કરવા માટે તેઓ પોતે જ હેલ્પર્સની સાથે બેસી જતા. આ ગ્રાઉન્ડ ટુ અર્થ એપ્રોચ જ તેમને વિશિષ્ટ બનાવે છે.
1: સાચી વાત છે, યુવાનો માટે આ બહુ જ મોટો બોધપાઠ છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું. અને બીજું, મેં નોંધ્યું છે કે તેમણે ક્યારેય શોર્ટકટ નથી શોધ્યા. તેમણે હંમેશા ગ્રાહકોના વિશ્વાસ પર ભાર મૂક્યો છે. આજે જ્યારે સોશિયલ મીડિયાના જમાનામાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે ત્યારે ફાલ્ગુનીના ધીરજ અને સાતત્ય ખરેખર શીખવા જેવા છે.
0: બિલકુલ, અને વધુ એક મહત્વની વાત એ છે કે તેમણે માત્ર પોતાના નફાનો વિચાર જ નથી કર્યો પણ એક આખું ઇકોસિસ્ટમ તૈયાર કર્યું છે. આજે હજારો સ્ત્રીઓ અને

0: જ્યારે તમે કંઈક નવું કરવા જાઓ છો ત્યારે દુનિયા કદાચ તમારા પર શંકા કરશે, પણ તમારે તમારી જાત પરનો ભરોસો ક્યારેય ડગવા દેવાનો નથી.
1: ચોક્કસ, તેમણે જે રીતે ટેકનોલોજી અને પરંપરાગત વ્યવસાયનું સંતુલન જાળવ્યું છે તે આજના ડિજિટલ યુગના ઉદ્યોગ સાહસિકો માટે એક કેસ સ્ટડી સમાન છે. તેમણે બતાવ્યું કે ગ્રાહકનો સંતોષ એ જ વ્યવસાયનો સાચો પાયો છે.
0: આપણે ફાલ્ગુનીની સફળતાની વાત તો કરી, પણ એક મુદ્દો જે મને સ્પર્શી ગયો તે એ છે કે તેમણે એક વુમન લેડ બિઝનેસ મોડલ ઉભું કર્યું છે. આજે પણ કોર્પોરેટ જગતમાં એવું માનવામાં આવે છે કે અમુક નિર્ણયો પુરુષો જ સારા લઈ શકે, પણ તેમણે આ જડ માનસિકતા તોડી નાખી છે.
1: હા, તેમણે માત્ર બિઝનેસ નથી કર્યો પણ મહિલાઓ માટે આખું એક નવું માર્કેટ ખોલ્યું છે. તેમણે સમજ્યું કે ભારતીય મહિલા પોતાની પસંદગી માટે કેટલી સભાન છે. તેમણે સ્ત્રીઓને માત્ર ગ્રાહક તરીકે નહીં પણ એક શક્તિશાળી નિર્ણયકર્તા તરીકે જોઈ છે. આજે તેમની કંપનીમાં પણ મહિલાઓનું વર્ચસ્વ છે, જે સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.

0: આજના યુવાનોમાં એક ડર હોય છે, કેપિટલ એટલે કે મૂડીનો. ફાલ્ગુનીએ જ્યારે શરૂઆત કરી ત્યારે તેમણે પોતાની બચત લગાવી હતી. યુવાનોને એવું લાગે છે કે લાખો કરોડોનું ફંડ હોય તો જ બિઝનેસ થાય. ફાલ્ગુનીના જીવન પરથી આ કેપિટલના મેનેજમેન્ટ વિશે આપણે શું શીખી શકીએ?
1: ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ફાલ્ગુની કહે છે કે તમારા વ્યવસાયનું મોડેલ એવું હોવું જોઈએ જે નફો કરે, માત્ર ફંડિંગ પર ન નભે. તેમણે શરૂઆતના વર્ષોમાં ખૂબ જ કરકસર અને ચોકસાઈથી કામ લીધું. યુવાનો માટે બોધપાઠ એ છે કે મોટું વિચારવું જરૂરી છે, પણ શરૂઆત નાના પાયે અને મજબૂત ગણતરી સાથે કરવી જોઈએ. આંધળું જોખમ એ સાહસ નથી, પણ સમજદારીપૂર્વકનું જોખમ એ સાચી ઉદ્યમશીલતા છે.
0: એટલે કે માત્ર આઈડિયા હોવો પૂરતો નથી, એનું અમલીકરણ અને નાણાકીય શિસ્ત પણ એટલું જ જરૂરી છે. છંદ, ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકો સફળ થાય પછી પોતાના મૂળિયા ભૂલી જતા હોય છે, પણ ફાલ્ગુનીમાં આજે પણ એ જ વિનમ્રતા જોવા મળે છે.
1: ચોક્કસ, તે જ તો તેમની ખાસિયત છે. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ તેઓ પોતાની ટીમના મંતવ્યોને માન આપે છે. તેઓ માને છે કે લર્નિંગ ક્યારેય અટકવું ન જોઈએ. ભલે તમે સીઈઓ હો, પણ જો તમે માર્કેટના બદલાતા પ્રવાહોને શીખવા માટે તૈયાર ન હો તો તમે ટકી ન શકો. આ લર્નિંગ એટીટ્યુડ જ તેમને 60 વર્ષની ઉંમરે પણ યુથ આઇકોન બનાવે છે.
0: ખરેખર જે શીખતો રહે છે એ જ યુવાન છે. છંદ, આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે તેમણે ફેમિલી અને કરિયર વચ્ચે જે બેલેન્સ રાખ્યું છે, તેમના બાળકો પણ હવે આ સફરમાં તેમની સાથે જોડાયા છે.
1: હા, અને એ દર્શાવે છે કે તેમણે પારિવારિક મૂલ્યોને બિઝનેસ સાથે કેવી રીતે વણી લીધા છે.
0: સાચી વાત છે, અને રસપ્રદ વાત તો એ છે કે એમણે પોતાના સંતાનો પર ક્યારે બિઝનેસ થોપ્યો નહીં. તેમના બાળકો વિદેશમાં ભણીને આવ્યા, અન્ય જગ્યાએ અનુભવ લીધો અને પછી સ્વેચ્છાએ માતાના બિઝનેસમાં જોડાયા. આજના વાલીઓ માટે પણ આ એક શીખ છે કે જો તમે સંતાનોને યોગ્ય વાતાવરણ અને સ્વતંત્રતા આપો તો તેઓ તમારી વિરાસતને વધુ ઊંચાઈએ લઈ જઈ શકે છે.
1: ચોક્કસ, અને એમાં પણ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ફાલ્ગુનીએ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે મજબૂત દિવાલ જાળવી છે. તેઓ માને છે કે કામના સમયે કામ અને પરિવારના સમયે પરિવાર. આજના યુગમાં જ્યારે બર્નઆઉટ અને વર્ક લાઈફ બેલેન્સની વાતો ખૂબ થઈ રહી છે, ત્યારે ફાલ્ગુનીનું આ સંતુલન ખરેખર અનુકરણીય છે.
0: તે એક વાત નોંધી, ફાલ્ગુનીએ ક્યારે ગ્લેમર પાછળ દોડવાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપ્યું છે. સામાન્ય રીતે બ્યુટી અને ફેશન ઇન્ડસ્ટ્રી એટલે કે ચડકાટ અને દેખાડો, પણ તેમણે ડેટા એનાલિટિક્સ અને ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કર્યો છે એ તો એક એન્જિનિયરને પણ વિચારતા કરી દે તેવો છે.
1: બિલકુલ, તેમની સફળતાનું રહસ્ય જ એ છે કે તેમણે ગ્રાહકોની સાયકોલોજી સમજી. તેમણે જોયું કે ભારતીય મહિલાઓને માત્ર પ્રોડક્ટ નથી જોઈતી, તેમને સાચી સલાહ જોઈએ છીએ. એટલે જ તેમણે પોતાના પ્લેટફોર્મ ઉપર એજ્યુકેશનલ કન્ટેન્ટ અને નિષ્ણાતોના મંતવ્યોને સ્થાન આપ્યું. આ વિઝનરી સ્ટેપ હતો. ગ્રાહકને પહેલા શિક્ષિત કરો અને પછી વેચાણ કરો.
0: ખૂબ સરસ અવલોકન. એટલે કે તેમણે વિશ્વાસ વેચ્યો છે માત્ર સામાન નહીં. અને કદાચ એટલે જ આજે જ્યારે કોઈ યુવતી ઓનલાઈન ખરીદીનો વિચાર કરે ત્યારે તેના મનમાં સૌથી પહેલું નામ ફાલ્ગુનીએ બનાવેલા આ પ્લેટફોર્મનું જ આવે.
1: અને આ જ વિશ્વાસના લીધે આજે તેમની કંપની શેરબજારમાં પણ એક માઇલસ્ટોન સાબિત થઈ છે. એક મહિલા સંચાલિત કંપની જ્યારે સ્ટોક માર્કેટમાં આટલી મોટી ધૂમ મચાવે ત્યારે તે આખા દેશની અર્થવ્યવસ્થા અને સ્ત્રીઓના આત્મવિશ્વાસ માટે ગર્વની ક્ષણ બની જાય છે.
0: ચોક્કસ, આ સંવાદ દરમિયાન મને વારંવાર એક વિચાર આવે છે કે ફાલ્ગુની નાયરની આ સફર એ માત્ર એક વ્યક્તિની સફર નથી, પણ બદલાતા ભારતની તસવીર છે. એક એવું ભારત જ્યાં સપના જોવા માટે જેન્ડર કે ઉંમરનું કોઈ બંધન નથી.
1: હા, અને હજી એક પાસું જે આપણને જોવું જોઈએ તે છે એમની નિર્ણાયક શક્તિ.
0: સાચી વાત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની આરામદાયક દુનિયા છોડી ત્યારે ઘણાએ તેમને કહ્યું હતું કે આ ઉંમરે આવું જોખમ લેવું એ મૂર્ખામી છે, પણ તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો. આજના યુવાનો જે વારંવાર કન્ફ્યુઝ થઈ જાય

0: છે તેમને એમાંથી શું શીખવા મળે?
1: યુવાનો માટે સૌથી મોટો પાઠ એ છે કે તમારા ડેટા પર વિશ્વાસ રાખો, પણ તમારા અંતરાત્માને ક્યારેય નકારો નહીં. ફાલ્ગુનીએ માર્કેટનો અભ્યાસ કર્યો હતો. તેમને ખબર હતી કે ભારતમાં ઓનલાઈન ખરીદીનો વ્યાપ વધવાનો છે. નિર્ણય લેવો એ માત્ર હિંમતની વાત નથી, પણ પૂરેપૂરી તૈયારી સાથે લીધેલું પગલું છે. યુવાનો ઘણીવાર ઉતાવળમાં નિર્ણય લે છે, જ્યારે ફાલ્ગુનીએ ધીરજપૂર્વક યોગ્ય સમયની રાહ જોઈ.
2: શ્રોતા મિત્રો, સમય થઈ ગયો છે એક ગીતનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો. આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: હજી એક વાત મને જે ખૂબ જ પ્રભાવિત કરે છે, તેમનું ફ્યુચરિસ્ટિક વિઝન. તેમણે ત્યારે ઈ કોમર્સમાં ઝંપલાવ્યું જ્યારે લોકો હજી ઓનલાઈન પેમેન્ટ કરતા ડરતા હતા. તેમણે ટેકનોલોજીને હથિયાર બનાવ્યું. આજે આપણે જોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તેઓ કેટલો સુંદર ઉપયોગ કરી રહ્યા છે.
6: બિલકુલ, તેઓ હંમેશા સમય કરતાં 2 ડગલા આગળ વિચારે છે. તેમણે ફક્ત ઓનલાઈન પર જ ધ્યાન નથી આપ્યું, પણ હવે તેઓ ઓફલાઈન સ્ટોર્સ પણ ખોલી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ જાણે છે કે ભારતીય ગ્રાહકો વસ્તુ જોઈ તપાસીને જ ખરીદી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈનનું આ જે મિશ્રણ તેમણે બનાવ્યું છે તે તેમની બિઝનેસ સ્કિલ્સ દર્શાવે છે.
5: ખરેખર અદ્ભુત. આપણે ફાલ્ગુની વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, પણ એક વાત તો નક્કી છે, તેમની સફર એ વાતની સાબિતી છે કે જો તમારી પાસે વિઝન હોય અને એ વિઝનને અમલમાં મૂકવાની જીદ હોય તો નસીબ પણ તમારી મહેનત સામે નમી જાય છે.
6: મને લાગે છે કે ફાલ્ગુનીની સફળતાનો સૌથી મોટો શ્રેય તેમની પારદર્શિતાને જાય છે. ગ્રાહકો સાથે હોય કે રોકાણકારો સાથે હોય, તેમણે હંમેશા પારદર્શક સંબંધો જાળવ્યા છે. આજના સ્ટાર્ટઅપ યુગમાં જ્યાં ઘણીવાર આંકડાઓની માયાજાળ રચવામાં આવે છે, ત્યાં ફાલ્ગુની નાયર એક શુદ્ધ અને સાત્વિક બિઝનેસ એથિક્સનું ઉદાહરણ પૂરું પાડે છે.
5: છંદ, આપણો આ સંવાદ હવે એક એવા મોડ પર આવી ગયો છે જ્યાં આપણે કહી શકીએ કે ફાલ્ગુની નાયર માત્ર એક વ્યક્તિ નથી, પણ એક આખી વિચારધારા છે જે દરેક ઉંમરની વ્યક્તિને કહે છે કે હિંમત કર, તારું આકાશ હજી બાકી છે.
6: બિલકુલ, હવે આપણે એ જોવું જોઈએ કે આવનારી પેઢી માટે તેમણે કયા નવા રસ્તા ખોલ્યા છે.
5: આવનારી પેઢી માટે તેમણે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે, ખાસ કરીને એ નાના ગામડાની છોકરીઓ માટે જેમના સપના મોટા છે પણ સાધન મર્યાદિત છે. ફાલ્ગુનીએ સાબિત કર્યું કે જો તમારી પાસે ઇન્ટરનેટ અને એક સારો વિચાર હોય તો તમે વિદેશો સાથે પણ સ્પર્ધા કરી શકો છો. શું તને લાગે છે કે હવે પછીના વર્ષોમાં આપણને ભારતમાંથી આવા વધુ ફાલ્ગુની નાયર જોવા મળશે?
6: ચોક્કસ, અને એની શરૂઆત થઈ ચૂકી છે. ફાલ્ગુનીની સફળતાએ રોકાણકારોનો દૃષ્ટિકોણ પણ બદલ્યો છે. હવે ઇન્વેસ્ટર્સ અનુભવી અને મક્કમ મહિલા ઉદ્યોગ સાહસિકો ઉપર પણ દાવ લગાવતા થયા છે. તેમણે એક આખી નવી પેઢી તૈયાર કરી છે જે જોબ સિકર મટીને જોબ ક્રિએટર બનવા માગે છે.
5: અને એ જ તો આપણા દેશની સાચી પ્રગતિ છે. મને એક વાત યાદ આવે છે કે ફાલ્ગુની હંમેશા કહે છે, નિષ્ફળતાથી ડરવાની કોઈ જરૂર નથી, એ તો સફળતાના રસ્તે આવતો એક નાનકડો વિરામ છે. આજના યુવાનો જે ડિપ્રેશન અને સ્ટ્રેસનો ભોગ બને છે તેમના માટે આ કેટલો મોટો મંત્ર છે.
6: ખૂબ જ મોટો. ફાલ્ગુની પોતે પણ

0: અનેક પડકારોમાંથી પસાર થયા છે, પણ તેમણે ક્યારેય પોતાની નમ્રતા અને સ્મિત ગુમાવ્યું નથી. તેમની જીવનશૈલીમાં એક પ્રકારની સાદગી છે જે આપણને શીખવે છે કે સફળતાનો અર્થ અહંકાર નથી, પણ વધુ જવાબદારી છે. તેઓ આજે પણ નવા આઈડિયાઝ શીખવા માટે એટલા જ આતુર હોય છે જેટલા તેઓ 20 વર્ષ પહેલાં હતા.
1: ખરેખર આપણે ફાલ્ગુની નાયરના વ્યક્તિત્વના અનેક પાસાઓ સ્પર્શ્યા. પછી એ તેમની સાહસવૃત્તિ હોય, તેમની ટેકનિકલ સમજ હોય કે પછી તેમની વિનમ્રતા. આકાશવાણીના શ્રોતાઓ અને ખાસ કરીને યુવા મિત્રો જેઓ અત્યારે આ સાંભળી રહ્યા છે, તેમના માટે આ માત્ર એક સફળતાની વાત નથી, પણ પોતાની જાતને શોધવાની એક પ્રક્રિયા છે.
0: બિલકુલ, જો તમે તમારી જાત ઉપર શંકા કરવાનું છોડી દો અને કામ કરવાનું શરૂ કરો તો કુદરત પણ તમને રસ્તો બતાવશે. ફાલ્ગુની નાયર એ રસ્તા ઉપર ચાલનાર એક પ્રખર મુસાફર છે જેમણે પાછળ આવનારાઓ માટે રસ્તો કંડાર્યો છે.
1: ખૂબ જ સુંદર વાત કરી. શ્રોતા મિત્રો, ફાલ્ગુની નાયર એટલે હિંમત, હોશિયારી અને હાર્ડવર્કનું અદ્ભુત મિશ્રણ. આશા છે કે આજના આ સંવાદે તમારામાં એક નવો ઉત્સાહ ભર્યો હશે.
0: ચોક્કસ, મને લાગે છે કે હવે શ્રોતાઓ પણ પોતાના સપનાની ડાયરી ખોલીને બેસશે.
1: હા, અને એ જ આપણી આ ચર્ચાની સાચી સફળતા ગણાશે.
0: ચોક્કસ, ફાલ્ગુની ઘણીવાર કહે છે કે તમે તમારા જીવનના પાયલોટ બનો, પેસેન્જર નહીં. આજના યુવાનો માટે આ વાત ખૂબ જ મહત્વની છે. આપણે ઘણીવાર સંજોગો કે નસીબના ભરોસે બેસી રહીએ છીએ, પણ ફાલ્ગુનીએ પોતે સ્ટીયરિંગ વ્હીલ પકડ્યું અને પોતાની દિશા પોતે નક્કી કરી.
1: કેટલી સચોટ વાત. પાયલોટ બનવા માટે આત્મવિશ્વાસ જોઈએ, અને ફાલ્ગુનીએ સાબિત કર્યું છે કે જ્યારે તમે તમારા વિઝન પર સ્પષ્ટ હો ત્યારે આખી દુનિયા તમારી પાછળ આવે છે. આપણે એ પણ નોંધવું જોઈએ કે તેમણે ક્યારેય સ્ત્રી હોવાને કારણે કોઈ વિક્ટિમ કાર્ડ નથી વાપર્યું. તેમણે હંમેશા પોતાની ક્ષમતા પર જ ભાર મૂક્યો છે.
0: બિલકુલ, અને એ જ સાચું સશક્તિકરણ છે. તેમણે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું સ્ત્રી છું એટલે મને ઓછી તકો મળશે અથવા મારે કોઈની દયાની જરૂર છે. તેમણે પોતાની મહેનતથી એવું સ્થાન જમાવ્યું કે આજે મોટા મોટા ઇન્વેસ્ટર્સ તેમની સામે લાઈન લગાવીને ઊભા રહે છે. યુવા પેઢીએ આમાંથી એ શીખવાનું છે કે તમારી લાયકાત જ તમારો સૌથી મોટો પરિચય છે.
1: ખરેખર આજના આધુનિક યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર ફેમ મેળવવાની હોડ જામી છે, ત્યાં ફાલ્ગુનીએ સોલિડ બિઝનેસ વેલ્યુઝ ઊભી કરી છે. તેઓ લાઇમલાઇટમાં રહેવા કરતાં પોતાના ગ્રાહકોના ફીડબેક વાંચવામાં વધુ સમય વિતાવે છે.
0: સાચું કહ્યું, ગ્રાહકનો સંતોષ એ જ તેમની સૌથી મોટી એડવર્ટાઇઝમેન્ટ છે. મને લાગે છે કે આપણે આ સંવાદના માધ્યમથી એ પણ સંદેશ આપવો જોઈએ કે સફળતા રાતોરાત નથી મળતી. ફાલ્ગુનીના આજના વટવૃક્ષ પાછળ વર્ષોની તપસ્યા અને અનેક રાતોના ઉજાગરા છે, એટલે યુવાનોએ ઇન્સ્ટન્ટ સક્સેસના મોહમાંથી બહાર નીકળવું પડશે.
1: તો મિત્રો, આજની આ સફર માત્ર સક્સેસફુલ બિઝનેસ વુમનની સ્ટોરી નહોતી. આ વાત હતી વિશ્વાસની, નવી શરૂઆત કરવાની હિંમતની અને પોતાના સપનાઓને ઉંમરથી મોટા માનવાની. ફાલ્ગુની નાયરે બતાવ્યું કે જીવનમાં કોઈપણ ક્ષણે નવો રસ્તો પસંદ કરી શકાય છે. કદાચ આજે ઘણા લિસનર્સ પોતાના જીવનના કોઈ ટર્નિંગ પોઈન્ટ પર હશે, કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા હશે, કોઈ ડરી રહ્યા હશે. તો બસ એટલું જ યાદ રાખજો, દરેક મોટું સપનું શરૂઆતમાં અશક્ય જ લાગે છે, પણ જો તમે તમારા પર વિશ્વાસ રાખો તો ધીમે ધીમે રસ્તાઓ ખુદ બનવા લાગે છે.
0: અને આજના કાર્યક્રમના અંતે બસ એક નાની વાત, લાઈફ હંમેશા પરફેક્ટ ટાઈમિંગ લઈને નથી આવતી. ઘણીવાર આપણને અનસર્ટેનિટી વચ્ચે જ પગલું ભરવું પડે છે. કદાચ સક્સેસ તરત ન મળે, કદાચ લોકો શરૂઆતમાં સમજે નહીં, પણ જો દિલથી કરેલી મહેનત સાચી હોય ને તો એક દિવસ એ જ સફર બીજા લોકો માટે પ્રેરણા બની જાય છે. તો સપનાઓ જોવાનું ક્યારેય બંધ ન કરશો, કારણ કે કદાચ તમારી લાઈફની સૌથી સુંદર શરૂઆત હજુ બાકી હોય.
1: તો મિત્રો, ફરી મળીશું નવા વિચારો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર

0: પરથી કરવામાં આવી.
1: પોલીસ?
2: મિસ સીમા.
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

યુવાણી આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17 થી 31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ KYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 33 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરિયાદી અને મકાનોની ગણતરી કરાશે. આ ઉપરાંત નાગરિકો આગામી 17 થી 31 મે સુધી અધિકૃત પોર્ટલ SE.census.gov.in પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન કરી પોતાની વિગત જાતે ભરી શકશે. કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ ફ્રી નંબર 1855 ઉપર સંપર્ક કરી શકાશે.
1: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપણી પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે આ વ્યક્તિ પોતે ભરી શકે છે. ઇન્યુમરેટરના જે 33 પ્રશ્નો છે 33 પ્રશ્નો સોલ્યુશન એપમાં તમને મળી રહેશે. આમાં તમે પોતાનો મોબાઈલ નંબર નાખો, એના કારણે તમારે કેપ્ચર જનરેટ થશે. તમારો મોબાઈલ નંબર OTP એક જ વાર આવશે. આમાં તમે આના એ 33 પ્રશ્નોનો સેમ મેનરમાં ઉત્તરણ આપો એટલે છેક છેલ્લે તમારે 33 જવાબ છે સેલ્ફ ઇન્યુમરેશન ID જનરેટ થશે. જેનો એક સ્ક્રીનશોટ તમારે મોબાઈલ રાખવાનો આવશે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્યુમરેશન ID જનરેટ થશે જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે.
0: રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે 3 મે લેવાયેલી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા નીટને રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં NTA જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરીથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવાની અને કોઈ વધારાની ફી

0: ભરવાની જરૂર નહીં પડે તેમ એનટીએના નિદેશક અભિષેક સિંહે જણાવ્યું.
1: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈં તો ઉનકે હિત મેં ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો હર ઉસ સ્કેમસ્ટર્સ કો કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો એનટીએ સરકાર બરદાશ્ત નહીં કરેગી હમને ઇસ મેટર કો સીબીઆઈ કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈં ઉનકો પકડેંગે ઉનકો જેલ ભેજેંગે તાકી બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો.
0: ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી.
2: આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે, પરંતુ હાલના પ્રસંગે એનટીએ જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી. અમુક લોકો આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા. એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા જે એના ટાઈમ ટેબલ
0: આપશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા સ્વરૂપે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂત લાભાર્થીઓએ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાનો ઉપયોગ કરીને ઓળખની ચકાસણી દ્વારા વાર્ષિક ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરાયા છે. રાજ્યના ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા ગ્રામ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે, તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા ઈગ્રામ કેન્દ્ર પર ઈ કેવાયસી કરાવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ નર્મદામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બંને મંત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ ગણાવ્યું.
3: निश्चित रूप से इस स्थान पर आकर के व्यक्ति के हृदय में राष्ट्रभक्ति का भाव और राष्ट्र के प्रति अपने आप को समर्पित कर देने का भाव स्वतः स्फूर्त रूप से जागृत होता है. ये स्थान देश के सभी तीर्थों से बड़ा महातीर्थ है और जिस तरह से प्रोफेशनली यहाँ व्यवस्थाओं का संधारण किया गया, छोटी से छोटी माइन्यूट डिटेल को देख करके विचार करके इस महान तीर्थ का संयोजन किया गया, वो निश्चित रूप से
0: જ્યારે શ્રી ગોપીએ દરેક ભારતીયને જીવનમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અનુરોધ કર્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. ડાંગના આહવા તાલુકામાં સમાવિષ્ટ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો NQAS માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ભારતીય ગુણવત્તા પરિષદ QCI દિલ્હીની ટીમના મૂલ્યાંકન બાદ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ કેન્દ્રને આ પ્રમાણપત્ર મળ્યું છે. આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇન્ટિંગલના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણી નર્સો આપણું ભવિષ્યનું વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાઈ રહ્યો છે. તાપીના વ્યારા તાલુકાના છિંડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ નીલિમા ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલના ઉંમરે આવતા દરેક દર્દીની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ હોલમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરેની ઉપસ્થિતિમાં આ દિવસ ઉજવાયો. દરમિયાન આરોગ્યમંત્રીએ નર્સિસની કામગીરીને બિરદાવી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.
4: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी और फिर उसके आगे 2-4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. कुछ कुछ क्षेत्रों में

0: 41 से 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीट वेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए, 12 से लेकर 14 मई तक।
1: दरमियान રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે. કચ્છમાં અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા સંસ્થાઓને દરિયામાં તણાઈને આવેલી 2 બિનવારસી વસ્તુઓ મળી આવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવ્યું છે કે સુરક્ષા સંસ્થાઓને ખીધર ટાપુ પરથી મળેલી સોલાર બેઝ અને સેટેલાઇટ આધારિત ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દરિયામાં જગ્યાને જાણવા ઉપયોગમાં લેવાય છે. બીજી એક ઘટનામાં સુલેમાનપીર ટાપુ વિસ્તારમાં દરિયામાં તણાઈ આવેલા ડ્રોનની તૂટેલી પાંખ મળી આવી. આ અંગે સુરક્ષા સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી. પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ માટે જેટકો, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, યુજીવીસીએલ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, જેડા અને સોલાર નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી. આ પરિયોજના માટે 4 સભ્યોની નિષ્ણાત સમિતિ રચાઈ છે. યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલ સાંડેસરાએ જણાવ્યું કે આગામી 6 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બોટાદમાં ઓનલાઇન ગેમિંગના વ્યસન સામે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. એક સામાજિક સંસ્થા દ્વારા હિફલી વિસ્તારમાં ઓનલાઇન ગેમિંગનું રાખો ધ્યાન નહીતર ખોશો તમારું જ્ઞાન સૂત્ર સાથે યોજાયેલા અભિયાનમાં હીરાના કારખાનાના યુવાનોને ઓનલાઇન ગેમિંગના અતિરેકથી થતી માનસિક, શારીરિક અને આર્થિક હાનિ અંગે માહિતગાર કરાયા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ હૈદરાબાદની ટીમે બોલિંગ પસંદ કરી છે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ હૈદરાબાદની ટીમ બીજા અને ગુજરાતની ટીમ ત્રીજા સ્થાન પર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17 થી 31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મેએ લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈકેવાયસી હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: માટેનો આ કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજના આ કાર્યક્રમમાં સાંભળશો હવામાન બદલાવ અને ટપક પદ્ધતિ વિશેનો વાર્તાલાપ. કમ્પેરિંગ ભાવિક મિસ્ત્રી.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. આજની વાત જણાવતા પહેલા એક ચિંતાનો ભાવ ઊભો થાય છે. આજનો સમય એક ભવિષ્યના ભયંકર ચિત્ર તરફ ઇશારો કરી રહ્યો છે. આજે દરેક જગ્યાએ ભેળસેળ અને નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો મળવા લાગ્યા છે. માંગ ખેડૂત મિત્રો કૂદકે ને ભૂસકે વધતી જાય છે, પરંતુ સામે સારી ગુણવત્તાવાળું મળતું ન હોવાથી નકલી વસ્તુઓનું વેચાણ વધી ગયું છે. માણસની અમર્યાદિત ઈચ્છાઓ અને આકાંક્ષાઓએ માણસને મશીન બનાવી દીધો છે અને પ્રકૃતિ અને કુદરતથી દૂર કરી દીધો છે. એટલે જ એ વૃક્ષોનું નિકંદન, વાહનોના ધુમાડા અને ઝેરી ભૂગર્ભજળ માટે કારણભૂત બન્યો છે. ખેડૂત મિત્રો, એક સર્વે અનુસાર તો આજે પર્યાવરણ વિષય છે એ વિષય પર વાત કરવા માટે પણ ભેગા થયેલા જે મહાનુભાવો છે દુનિયાના, એમની વ્યવસ્થા માટે જે એસી વાહનો, એસી રૂમો અને જનરેટરો વપરાય છે એને લીધે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ બમણો ઠલવાય છે. આજે દુનિયાના મોટાભાગના દેશોમાં હવામાનમાં બદલાવ એટલે કે ક્લાઇમેટ ચેન્જ વિશે ચર્ચા ચાલે છે. તે અંગે સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ અને તાલીમનું આયોજન પણ થાય છે. દરેક દેશ માટે આજે આ એક ચિંતાનો વિષય છે અને આપણી માટે પણ છે જ. સૌ પ્રથમ હવામાનમાં થતો બદલાવ કયા કારણથી થાય છે તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આપણી ખેતીની વાત કરીએ તો આજે હવામાનમાં થતા બદલાવની જે જીવાતો પર અસર થાય છે એના વિશે આપણે આજે વાત કરીએ. તો ખેડૂત મિત્રો, વિશ્વના છેલ્લા 2 સૈકાના હવામાનના આંકડા જોઈએ તો સહેજે ખ્યાલ આવશે કે ખાસ કરીને તાપમાન અને વરસાદમાં અસામાન્ય બદલાવ જોવા મળે છે. પૃથ્વીના વિવિધ ભાગોમાં વરસાદી તાંડવ, દુષ્કાળ, ઠંડી, ગરમીમાં અસહ્ય વધઘટ હવામાનમાં થયેલ બદલાવની પુષ્ટિ કરી રહ્યા છે. હવામાનમાં થતો આ બદલાવ દરેક ક્ષેત્રને થોડા ઘણા પ્રમાણમાં તો અસર કરે જ છે. તે પૈકી સૌથી વધુ અસર આપણા કૃષિ ક્ષેત્રે થાય છે. આપ સૌએ પેપરમાં વાંચ્યું જ હશે કે આંબાના ઝાડ પર સામાન્ય રીતે ગરમીની શરૂઆતમાં મોર જોવા મળે છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારમાં શિયાળાની મધ્યમાં પણ આંબા પર મોર જોવા મળી. આ કદાચ હવામાનમાં થતા બદલાવને લીધે જ હોઈ શકે. ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો પૃથ્વી પરના જે દરેક સજીવો છે એમાં બધા જ આવી ગયા તેને સીધી કે આડકતરી રીતે હવામાનની અસર થાય છે. આ સજીવો પૈકી કૃષિ પાકો સાથે સંકળાયેલા જે જીવાતો છે, કીટકો છે, તેની પર પણ એની ખાસ અસર થાય છે. હવામાનમાં થતા બદલાવની જીવાતો પર થતી અસર વિશે આપણે ત્યાં ખાસ અભ્યાસ થયો નથી, પરંતુ વિશ્વના જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકોએ વાતાવરણમાં થતા બદલાવની જીવાતો પર પરોક્ષ કે આડકતરી અસર વિશે વાત કરી છે અને અલગ અલગ સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે બંને છે નકારાત્મક અને સકારાત્મક. ખેડૂત મિત્રો, માનવીની કેટલીક પ્રવૃત્તિઓની લીધે વાતાવરણમાં જે ગ્રીનહાઉસ વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, એના લીધે વનસ્પતિમાં જે છે એ કાર્બન અને નાઇટ્રોજનનો ગુણોત્તર, જેને આપણે CN રેશિયો કહીએ છીએ, તેમાં ફેરફાર થવાની શક્યતા પણ વધી જાય છે અને જે છોડની સીધી દેહધાર્મિક ક્રિયાઓ પર અસર કરે છે, જેને લીધે વનસ્પતિ પર નભતા જે કીટકો છે એ લોકોનું ખોરાક લેવાનું પ્રમાણ વધી શકે છે. તે ઉપરાંત પાકમાં કેટલીક જીવાતો અને રોગનું આક્રમણ વધવાની પણ શક્યતા રહે છે. આપણે સૌએ જોયેલું છે કે અગાઉ અમુક જીવાતોનું ખાસ કોઈ મહત્ત્વ ન હતું અથવા તો એની વસ્તી નગણ્ય હતી, પરંતુ ધીરે ધીરે તેનું પ્રમાણ વધતું જતાં તેના નિયંત્રણ માટે પણ હવે પગલાં લેવા પડે છે. તેનાથી વિપરીત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા કેટલીક વનસ્પતિના મૂળમાં કાર્બનનો વધુ સંગ્રહ થાય છે, જેથી જમીનજન્ય જીવાતો અને રોગોના ઘટાડા માટે કારણભૂત બને છે. ખેડૂત મિત્રો, હવે વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થતાં તે પરોક્ષ રીતે પાકને વધારે પ્રમાણમાં નાઇટ્રોજન પૂરો પાડે છે, જેને લીધે વનસ્પતિનો જે વાનસ્પતિક વિકાસ છે એ ઝડપી બની જાય છે અને આ વાનસ્પતિ

પ્રતિક વિકાસ ઝડપી બનતા આ વનસ્પતિ જીવાતના વધુ આક્રમણનો ભોગ બને છે. તાપમાનમાં થતો વધારો અમુક જીવાતોના જીવનક્રમમાં પણ ઘટાડો કરે છે, જેની લીધે વર્ષ દરમિયાન જોવા મળતી તે જીવાતોની પેઢીઓમાં ખાસ કરીને વધારો જોવા મળે છે. આમ થતાં આવી જીવાતોથી થતા નુકસાનનું પ્રમાણ વધી શકે છે. એક ઉદાહરણની વાત કરીએ તો દક્ષિણ અલાસ્કાના જંગલોમાં 1970 પછી ઘણા મોટા પ્રમાણમાં ઝાડની છાલ કાપી ખાનાર ઢાલપક્ષ એટલે કે બાર્ક બીટલનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો, અને તેને માટે આ વાતાવરણમાં થતો તાપમાનનો વધારો જવાબદાર માનવામાં આવે છે. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો ગરમ અને હૂંફાળા વાતાવરણમાં આ જીવાતોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તો ઊંચા તાપમાને જીવાતની ચયાપચયની ક્રિયા વધવા લાગે છે. આ કારણોને લીધે જ પાકમાં નુકસાન કરતી જીવાતોના આક્રમણમાં વધઘટ થવાની પણ સંભાવના રહેલી છે. સામાન્ય રીતે જોઈએ તો ગરમ વાતાવરણમાં જીવાતની પ્રજનન શક્તિ અને વૃદ્ધિ વધે છે, અને શિયાળામાં એ વૃદ્ધિ મર્યાદિત જોવા મળે છે. તાપમાનમાં વધઘટ થતાં જીવાતની વૃદ્ધિ પર એ સીધી અસર કરે છે. કેટલીક જીવાતો વાતાવરણની વિપરીત પરિસ્થિતિ એટલે કે વધુ પડતી ગરમી કે ઠંડીમાં ટકવા માટે સુષુપ્તાવસ્થામાં હોય છે, એટલે કે જીવાત જમીનમાં કે અન્ય યોગ્ય જગ્યાએ નિષ્ક્રિય રીતે રહે છે અને સાનુકૂળ વાતાવરણ મળતા ફરીથી તેનો જીવનક્રમ શરૂ કરે છે. આમ વાતાવરણમાં ગરમી કે ઠંડીની વધઘટ થાય તો આ જીવાતની સુષુપ્તાવસ્થામાં પણ વધઘટ થવાની એ સીધી જ પાક પર અસર કરે. અગાઉ આપણે વાત કરી એમ વાતાવરણમાં થતો બદલાવ પ્રાણીઓ અને વનસ્પતિ પર પણ અસર કરે. વાતાવરણમાં બદલાવને લીધે અમુક વનસ્પતિઓ ધીરે ધીરે ઓછી થઈ જાય છે અથવા તો લુપ્ત થઈ જાય છે. હવે આવા કેસમાં લુપ્ત થઈ જતી જે વનસ્પતિ છે એની પર નપતા જે કીટકો છે, એની પર નપતા કુદરતી દુશ્મનો પણ જે છે, પરજીવી અને પરભક્ષી કીટકો, એની વસ્તી કાં તો મૃતપ્રાય બની જાય છે અથવા તો એ પોતાના નિવાસસ્થાનો બદલીને અનુકૂળ જગ્યાએ સ્થિર થવા માટે સ્થળાંતર કરે છે. પવનની દિશા અને ગતિ એ જીવાતોના સ્થળાંતર માટે ખૂબ અગત્યનું છે એ આપણે જાણીએ છીએ. તો હવામાનમાં થતા આવા બદલાવને લીધે જીવાતોના જે વિસ્તાર અને પ્રદેશ છે એ અનુકૂળ વિસ્તાર પ્રદેશ તરફ જવા લાગે છે. તેથી જ જે તે વિસ્તાર અને પ્રદેશની પાક પદ્ધતિ બદલાઈ જાય છે. આવી પાક પદ્ધતિ જીવાતને અનુકૂળ ન આવતા તે સ્થળાંતર કરે તેવી સંભાવના રહે છે. એવું પણ બને કે હવામાનમાં લાંબે ગાળે મોટો બદલાવ આવે તો જીવાતોની અમુક પ્રજાતિ કે જાતિ લુપ્ત થઈ વિનાશ પામવાની પણ સંભાવના રહે. ખેડૂત મિત્રો, વાતાવરણમાં રહેલો જે ભેજ છે એ પાકમાં રોગ અને જીવાતના આક્રમણ માટે ખૂબ જ અગત્યનો સાબિત થયેલ છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એમ વાતાવરણમાં જે ભેજ છે એ જીવાતો પર સીધી અસર કરે છે. જીવાતના આક્રમણ માટે એ અગત્યનો સાબિત થાય છે. સામાન્ય રીતે વાતાવરણમાં જો ભેજનું પ્રમાણ વધે તો પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધે. વાતાવરણમાંનો ભેજ અને જમીનમાં સુષુપ્તાવસ્થા પસાર કરતી જીવાતો વચ્ચે ગાઢ સંબંધ છે. ઉનાળાના પાછલા દિવસોમાં કમોસમી માવઠું થાય તો ઘણી વખતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય, પરિણામે જીવાતની સુષુપ્તાવસ્થા ટૂંકાઈ જાય. આવા કિસ્સામાં જીવાત વહેલી સક્રિય થાય અને એનાથી વિપરીત જો પૂરની પરિસ્થિતિ હોય તો જમીનજન્ય જીવાતોનો મોટા પ્રમાણમાં નાશ થઈ જાય. ખેડૂત મિત્રો, હવે આ હવામાનમાં થતો આ બદલાવ ધીમી ગતિથી થઈ રહ્યો છે, તે રાતોરાત જોવા મળતો નથી, પરંતુ આ બદલાવને આપણે નકારી ન શકીએ. આ બદલાવને ધ્યાનમાં રાખી વનસ્પતિ અને તેના પર નભતી જીવાતો પર આપણે ખાસ ધ્યાન અત્યારથી જ આપવું જરૂરી છે. વાતાવરણમાં થતા આવા બદલાવને કારણે ભવિષ્યમાં માનવીએ ન કલ્પેલા કૃષિ ફેરફારો થવાની સંભાવના રહેલી છે. તેને અનુલક્ષીને બદલાતા હવામાન સામે ટકી રહે તેવી જાતો અને એને અનુરૂપ ખેતી પદ્ધતિમાં ફેરફાર કરવા, ખેડૂત મિત્રો, આપણી માટે ખૂબ જ અગત્યનું છે. તો આ વાત હતી હવામાનમાં બદલાવની જીવાતો પર અસર વિશેની. તો નાની લાગતી જીવાતો આપણા જીવન પર કેટલી મોટી અસર કરી શકે છે એ આપણે જોયું. હવે આ વસ્તુનું નિયમન પણ આપણે જ કરવું પડશે.

કારણ કે પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી પ્રાણી તો આપણે જ છે. તો ખેડૂત મિત્રો, શરૂઆત આપણે કુદરતી સ્ત્રોત અને જેના વગર જીવન શક્ય નથી એવા જળથી કરી શકીએ. પાણીનો હું મારા દ્વારા કેટલો મર્યાદિત ઉપયોગ કરું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ અગત્યનું છે. તો વાત કરીએ ફળ પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિના આયોજન વિશે. ખેડૂત મિત્રો, પહેલાં તો આપણે ટપક પદ્ધતિના પ્રકારોની વાત કરીએ. તો ઓછા દબાણે થતી ટપક પિયત પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિમાં ટપક પ્રણાલીના ભાગો જેવા કે પાણીની ટાંકી, કંટ્રોલ વાલ, ફિલ્ટર, મુખ્ય લાઇન અને સબ લાઇન જમીનથી ઊંચાઈ પર રાખવાથી ઓછા વાતાવરણના દબાણ હેઠળ નાના વિસ્તારમાં ઓછા ખર્ચે ટપક પદ્ધતિથી પિયત આપવાની આ અનુકૂળ પદ્ધતિ છે. આપણા દેશમાં આ પદ્ધતિ આદિવાસી વિસ્તારમાં અથવા ઓછા વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો 6 થી 8 વર્ષ સુધી આ પદ્ધતિ સારી રીતે ચાલી શકે છે. હવે વધુ દબાણે થતી ટપક પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિમાં ટપક પ્રણાલીના ભાગો જેવા કે પાણીની ટાંકી, કંટ્રોલ વાલ, ફિલ્ટર અને મુખ્ય લાઇન અને સબ લાઇન જમીનની સપાટી પર લેવલમાં હોય છે અને પાણીના દબાણથી કે ઇલેક્ટ્રિક મોટર દ્વારા દબાણથી 30 PSI થી વધારે પિયત આપવામાં આવે છે. આ ટપક સિંચાઈ પદ્ધતિથી છોડના કાર્યક્ષમ મૂળ વિસ્તારમાં જ સપ્રમાણ પાણી આપવામાં આવતું હોવાથી પાણી વપરાશની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે અને પોષક તત્વોની કાર્યક્ષમતા પણ વધારી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ પદ્ધતિમાં ખર્ચ વધુ આવે છે. ગુજરાતના અગત્યના ફળ પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ માટે વિવિધ ફળ વિશે આપણે આગળ વાત કરીએ તો ચીકુ વિશે પહેલાં વાત કરીએ. મધ્ય ગુજરાતની ગોરાળું જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે 10 મીટર બાય 10 મીટરના અંતરે રોપેલ ચીકુની કાલીપત્તી જાતમાં 16 મિલીમીટરના માપની લેટરલ ગોઠવી કે જેના પર ઝાડ દીઠ 12 ડ્રીપર એટલે કે 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા ડ્રીપરો ગોઠવી ઓક્ટોબર માસ દરમિયાન 7 કલાક અને 30 મિનિટ અને નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 6 કલાક અને 5 મિનિટ એકાંતરે દિવસે અને માર્ચથી જૂન માસ દરમિયાન દરરોજ 7 કલાક અને 10 મિનિટ ટપક પદ્ધતિ પ્રણાલી ચલાવવાથી આપણે 25% ખાતરનો બચાવ અને 20% પાણીની બચત કરી શકીએ. દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે એટલે કે 10 વર્ષથી મોટા ઝાડના થડની 1 મીટરના અંતરે 2 ટપકણીયા વચ્ચે 40 સેન્ટીમીટર અંતર રાખી 8 લીટર પ્રતિ કલાકના નિકાસ દરવાળા કુલ 8 ટપકણીયા થડની ફરતે પ્રશાખામાં નળીઓને ગોઠવી શિયાળામાં 2 દિવસના અંતરે 4 થી 5 કલાક અને ઉનાળામાં 8 થી 10 કલાક ટપક પદ્ધતિથી પાણીનો બચાવ આપણે 14% જેટલો કરી શકીએ. ખેડૂત મિત્રો, વાત કરીએ તો ચીકુના દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પુખ્ત ઉંમરના એટલે કે 15 થી 20 વર્ષના ઝાડની વાત કરીએ તો એ ઝાડને ઉનાળામાં માર્ચથી લઈને જૂન સુધી 72 લીટર પાણી તથા શિયાળામાં ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરીમાં 52 લીટર પાણી ટપક પદ્ધતિ દ્વારા દરરોજ ઝાડ દીઠ 4 ડ્રીપર રાખી 0.60 બાષ્પીભવન ગુણાંકે ચલાવવાથી 32.6% પાણીનો બચાવ થાય છે. ટપક પ્રણાલી 1.2 કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દબાણે ચલાવવી આવશ્યક છે. આગળ આપણે બીજા ફળપાક કેળની વાત કરીએ તો મધ્ય ગુજરાતની ગોરાળું જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે કેળમાં બસરાઈ જાત માટે 1.8 મીટરના દરેક હારમાં દરેક

પોઈન્ટ 2 કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દબાણે ચલાવવી આવશ્યક છે. આગળ આપણે બીજા ફળપાક કેળની વાત કરીએ તો મધ્ય ગુજરાતની ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે કેળમાં બસરાઈ જાત માટે 1.8 મીટરના દરેક હારમાં દરેક છોડની બંને તરફ 30 સેન્ટીમીટરના અંતરે 4 લીટર પ્રતિ કલાકના દરે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 2.5 કલાક સુધી અને માર્ચથી ચોમાસાની શરૂઆત સુધી 5 કલાક સુધી એકાંતરે દિવસે ટપક પ્રણાલી ચલાવવી. દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે કેળમાં ગ્રાન્ડ નઈન જાતના 1.8 મીટર બાય 1.8 મીટરના અંતરે વાવેતર કરેલ પાક માટે નળીઓ વચ્ચેનું અંતર જે છે એ 1.8 મીટર, ટપકણિયા વચ્ચેનું અંતર છોડના થડની બંને બાજુએ 30 સેન્ટીમીટર એટલે કે 2 ટપકણિયા, 4 લીટર પ્રતિ કલાકની ક્ષમતા દરથી શિયાળામાં 120 થી 130 મિનિટ અને ઉનાળામાં 170 થી 180 મિનિટ ટપક પદ્ધતિ 0.70 બાષ્પીભવન ગુણાંકે ચલાવવી. 20% ઉત્પાદન સાથે વધુ 20% પાણીની બચત થાય છે. ખેડૂત મિત્રો, આગળનું ફળપાક એટલે કે પપૈયા વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે મધુબિંદુ પપૈયામાં 2 લેટર વચ્ચેનું અંતર 2.5 મીટર રાખી છોડના થડની બંને બાજુએ 45 સેન્ટીમીટરના અંતરે 4 લીટરના દરે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 5 કલાક 20 મિનિટ અને માર્ચથી ચોમાસાની શરૂઆત સુધી 10 કલાક 40 મિનિટ એકાંતરે દિવસે ટપક પદ્ધતિથી 20% પાણીની બચત આપણે કરી શકીએ. દક્ષિણ ગુજરાતના ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે 2 લેટરલ વચ્ચેનું અંતર 2.5 મીટર, 2 ટપકણિયા થડની બંને બાજુએ 30 સેન્ટીમીટરના અંતરે 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાના દરથી શિયાળામાં એકાંતર દિવસે 20 થી 30 લીટર પ્રતિ છોડ અને શિયાળામાં એકાંતર દિવસે 30 થી 50 લીટર પ્રતિ છોડની ટપક પદ્ધતિથી ચલાવવાથી 40% પાણીનો જે બચાવ છે એ આપણે કરી શકીએ. અહીંયા ટપક પ્રણાલી 1.2 કિલો પ્રતિ ચોરસ સેન્ટીમીટરના દબાણે ચલાવવી. આગળનો ફળપાક એટલે કે જામફળ વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે 6 મીટર બાય 6 મીટરના અંતરે વાવેલ જામફળ લખનૌ 49 જાત માટે ઝાડ દીઠ 8 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા 8 ડ્રીપર 6 મીટરના અંતરે ગોઠવી ટપક પ્રણાલી એકાંતરે દિવસે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસમાં 3 કલાક અને નવેમ્બરથી જાન્યુઆરી માસમાં 2 કલાક અને 30 મિનિટ 0.70 બાષ્પીભવન ગુણાંકે ચલાવવી, જેનાથી આપણે 34% પાણીનો બચાવ કરી શકીએ. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જામફળની ભાવનગર લાલ જાત માટે ટપક સિંચાઈ પદ્ધતિ ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધી દરરોજ 3 કલાક અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દરરોજ 4 કલાક, એક ઝાડ દીઠ 4 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા 4 ટપકણિયા ઝાડના થડની 1 મીટર દૂર રાખીને ટપક પદ્ધતિ ચલાવવાથી 40.69% પાણીનો બચત થાય છે. અને અહીં ટપક પ્રણાલી 1.2 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટરના દબાણે ચલાવવી. લીંબુની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોરાળુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે કાગદી લીંબુની જાત 6 મીટર બાય 6 મીટરના અંતરે ઉછેરતા ઝાડને ટપક પ્રણાલી પ્રમાણે ઝાડના થડની ફરતે 1 મીટરના અંતરે 4 લીટર પ્રતિ કલાકના પ્રવાહના દરે 4 ટપકણિયા ગોઠવી જાન્યુઆરી માસમાં 2 કલાક, ફેબ્રુઆરી માસમાં 3 કલાક, માર્ચ માસમાં 4 કલાક, એપ્રિલથી જૂન 5 કલાક, જુલાઈ સપ્ટેમ્બર 2 કલાક, જો વરસાદ ખેંચાય તો ઓક્ટોબર ડિસેમ્બર માસમાં 3 કલાક પ્રમાણે ટપક પદ્ધતિ ચલાવવાથી આપણે 63% જેટલો પાણીનો બચાવ કરી શકીએ. અહીં ખાસ નોંધવું કે ટપક પ્રણાલી 1.3 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટરના દબાણે ચલાવવી. નારિયેળની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટપક સિંચાઈ પિયત માટે નારિયેળની DT જાતમાં થડ ફરતે 1 મીટરના અંતરે
चार ड्रीपर गोठवी

દરેક ડ્રીપરનો પ્રવાહ 8 લીટર પ્રતિ કલાક રાખી ટપક પદ્ધતિ ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન દરરોજ 1.5 કલાક અને માર્ચથી આગળ દરરોજ 2.5 કલાક ચાલુ રાખવાથી 47% પાણીનો બચાવ આપણે કરી શકીએ. તો ખેડૂત મિત્રો, જોયું ને અલગ અલગ ફળ પાકમાં સિંચાઈ પદ્ધતિથી આપણે કેટલો બધો પાણીનો બચાવ કરી શકીએ. આવા જ કુદરતી સંસાધનો જળ, વાયુ અને જમીનનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો સારા ભવિષ્યનું ચિત્ર પણ આપણી સામે બની શકે છે. શરૂઆતમાં જે ચિંતાનો ભાવ હતો એ હાશકારામાં પરિણમે છે, પરંતુ એ હાશકારો ત્યારે જ અનુભવાશે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી, પાણીનો યોગ્ય ઉપયોગ, નવીન ટેકનોલોજીનો ઉપયોગ અને કૃષિ વૈજ્ઞાનિકનું માર્ગદર્શનથી આગળ વધીશું. તો ખેડૂત મિત્રો, રાજ્યમાં મોટાભાગની ખેતીમાં કૂવા કે બોર દ્વારા પિયત કરવામાં આવે છે, જેનો મુખ્ય આધાર ભૂગર્ભ જળ પર રહેલો છે. આજે દિવસે ને દિવસે ભૂગર્ભ જળના તળ નીચે જતા જાય છે, પરિણામે કૂવા કે બોર બનાવવાનો ખર્ચ વધતો જાય છે. આ સમસ્યાનો ઉપાય છે ટપક સિંચાઈ પદ્ધતિ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે આ યોજના હેઠળ પાણી સંગ્રહના ટાંકા બનાવવાના કુલ ખર્ચના 50% સબસિડી સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ એમ ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી સીધું જ છોડના મૂળમાં પડતું હોવાથી ઓછા પાણીમાં વધુ પિયત આપણે કરી શકીએ છીએ. તેનાથી આગળ જણાવ્યું એમ 40-60% જેટલી પાણીની બચત તો થાય જ છે, સાથે સાથે જમીનમાં ભેજ અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહેતું હોવાથી છોડની પણ ઝડપથી વૃદ્ધિ થાય છે. પાણીમાં ભેળવીને જંતુનાશક દવા તથા પોષક તત્વો પણ સીધા જ મૂળમાં સપ્રમાણમાં આપી શકીએ છીએ, જેના પ્રમાણે ખાતરની તથા અન્ય મજૂરીના ખર્ચ પણ બચી જાય છે. વીજળીની પણ આપણે 30% જેટલી બચત કરી શકીએ છીએ, જેના પરિણામે ખેડૂતની આવક વધે છે. ખેડૂત મિત્રો, આપણને ખબર છે એમ ટપક સિંચાઈ પદ્ધતિ માટે ટાંકા બનાવવા સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઓછા પાણીવાળા વિસ્તારમાં તથા જે ખેડૂતો પાસે પોતાના ઘરનો પાણીનો બોર કે કૂવો નથી તેવા ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરીને ખર્ચમાં બચત તથા પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સરકાર દ્વારા આ ટપક સિંચાઈ પદ્ધતિને આજે પ્રોત્સાહન આપવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ટપક સિંચાઈ પદ્ધતિ વિશેની અને હવામાનમાં થતા ફેરફારો વિશેની. આવી જ વાતો સાથે મળતા રહીશું. હવે આપણે સાંભળીશું એક ગુજરાતી ગીત.

અને મિત્રો, આ ગીત બાદ હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, તેમજ ગરમીનું મોજું યથાવત રહેશે. આગામી 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર. દેશભરમાં 3 મેએ લેવાયેલી નીટ પરીક્ષા રદ. પેપર લીક ઘટનામાં સામેલ લોકોને સજા કરાશે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની એક બેઠક. ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન 2026 બેડમિન્ટન સ્પર્ધામાં જીતથી ભારતનો વિજય પ્રારંભ કરાવ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ભાર મૂક્યો કે સાયબર ગુનાઓને રોકવા માટે મ્યુઅલ ખાતાઓ એક મોટો પડકાર છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર આઈ4સીએ આજે રિઝર્વ બેંક ઇનોવેશન હબ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી સાયબર સક્ષમ નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા અને બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણી ઇકોસિસ્ટમમાં મ્યુલ ખાતાઓને ઘટાડવામાં મદદ મળશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે આ પગલાંથી આઈ4સીની શંકાસ્પદ રજિસ્ટ્રીમાંથી એઆઈ સંચાલિત છેતરપિંડી શોધ સિસ્ટમમાં ડેટા નાખીને છુપાયેલા મ્યુઅલ ખાતાઓને ઝડપથી શોધી તેને દૂર કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ વ્યવસ્થા

0: વ્યવસ્થા નાગરિકોને સાયબર ગુના સામે ઢાલ તરીકે સેવા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી યુએઈ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે તેમની આ મુલાકાત દરમિયાન ઉર્જા અને સુરક્ષા પર વિશેષ ચર્ચા થશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત યુએઈ સાથે બહુપક્ષીય સંબંધો ધરાવે છે અને ઉર્જા સુરક્ષા તેનો એક આવશ્યક ભાગ છે. તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર પણ ચર્ચા થશે. પ્રધાનમંત્રીની આગામી વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: સંયુક્ત અરબ અમીરાત દૌરે કે દૌરાન ભી ઉર્જા સુરક્ષા પર બાતચીત હોગી. જિસ પ્રકાર કા હમારી ઉનસે સાઝેદારી ચલ રહી હૈ, કૈસે ઇસકો ઓર વ્યાપક કિયા જાય તાકી હમ અપને જો ઉર્જા સુરક્ષા હમારી હૈ ઉસકો હમ મજબૂત કર સકે. ઉસકે અલાવે જો ચાર અન્ય દેશ હૈ, નોર્ડિક સમિટ હોને વાલા હૈ, નોર્વે કી યાત્રા હૈ, સ્વીડન કી યાત્રા હૈ, ઇટલી કી યાત્રા, નેધરલેન્ડ્સ કી યાત્રા હૈ, યહાં પર ભી યે દેશ મેં સે કે નવાચાર કે બહોત બડા કેન્દ્ર હૈ. ઇનોવેશન ઇકોસિસ્ટમ મેં ભારત મેં બહોત કામ હો રહા હૈ ઓર ક્લીન એનર્જી ટેકનોલોજીઝ મેં યે લોગ ઓર ગ્રીન ટ્રાન્ઝિશન મેં કાફી આગે હૈ. તો ઇન સભી મુદ્દે પર હમારી બાતચીત હોગી.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત આર્થિક, ટેકનોલોજીકલ કે ભૂરાજકીય તમામ અવરોધો સામે પોતાને મજબૂત બનાવવા સક્ષમ છે. નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટ 2026માં બોલતા તેમણે કહ્યું કે વિભાજિત ભૂરાજકીય અને વ્યાપારિક પરિસ્થિતિઓને કારણે વિશ્વ દરરોજ કટોકટીનો સામનો કરી રહ્યું છે, પરંતુ ભારતે સતત પ્રતિકૂળતાને તકમાં રૂપાંતરિત કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના ધોરણોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશમાં હાલમાં લગભગ 11 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો વિદેશી હૂંડિયામણ ભંડાર છે, જે દેશને વૈશ્વિક સ્તરે ખૂબ જ મજબૂત સ્થિતિમાં રાખે છે. ભારતીય આર્થિક મૂળભૂત બાબતોને મજબૂત ગણાવતા શ્રી ગોયલે જણાવ્યું કે દેશ ક્યારેય દબાણ હેઠળ ઝૂક્યો નથી અને પડકારજનક સમયમાં હંમેશા મજબૂત બન્યો છે. સરકારે કહ્યું છે કે કથિત નીટ પેપર લીક ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર નહીં પડે. નવી દિલ્હીમાં નીટ પરીક્ષા રદ કરવા અંગે એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએના મહાનિયામક અભિષેક સિંહે જણાવ્યું કે એજન્સી વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા ફીની રકમ પરત કરશે. તેમણે કહ્યું કે એનટીએ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેશે અને તે ન્યાયી રીતે લેવામાં આવશે અને ફરીથી પરીક્ષા માટે કોઈ જ વધારાની ફી લેવામાં આવશે નહીં.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ. તો ઉનકે હિત મેં ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો, હર ઉસ સ્કેમસ્ટર્સ કો, કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો એનટીએ સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો સીબીઆઈ કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે, ઉનકો જેલ ભેજેંગે, તાકિ બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો. ઇસકે સાથ હી હમને યે ભી કહા કે બચ્ચો કે લિયે હમ દોબારા પરીક્ષા કરાયેંગે જો કિ એકદમ ફેર તરીકે સે હોગી, જિસમે કિસી ભી તરહ કી અનિયમિતતા નહીં હોગી.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા સરકાર માતૃભાષા, ભારતીય જ્ઞાન પરંપરાઓ અને એઆઈ સંચાલિત શિક્ષણ પર આધારિત સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ આઈસીએસએસઆરના 58મા સ્થાપના દિવસને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કરી. આઈસીએસએસઆરની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે આ સંગઠન ભારતીય દ્રષ્ટિકોણથી સામાજિક વિજ્ઞાન સંશોધનને નવી દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.
3: આઈસીએસઆર સમય કો આગે જાતે હુએ આને વાલે 10-15 સાલ ભારત કો 2047 કી રોડમેપ મે પહોંચને કે લિયે, લક્ષ્ય તક પહોંચને કે લિયે કિસ કિસ પ્રકાર કી સોશિયલ ચેલેન્જીસ કો ધ્યાન દેના પડેગા, યે આઈસીએસઆર કે આને વાલે 10-15 સાલ કે કામ હોની ચાહિયે. હમે અપની ભાષા કો મહત્વ દેના પડેગા, હમારી અર્થનીતિ કો મજબૂત કરના હૈ તો હમારી ભાષા કો હમે મહત્વ દેના પડેગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે સરકારે કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર વધાર્યો છે અને દેશના ઉદ્યોગો પર અનુપાલન બોજ ઘટાડ્યો છે. શ્રી માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટ 2026ને સંબોધતા આ મુજબ કહ્યું. તેમણે જણાવ્યું કે સામાજિક સુરક્ષા કવરેજ 290 મિલિયન લોકોથી વધીને હાલમાં 940 મિલિયન થયું છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગરીબ કેન્દ્રિત, ખેડૂત કેન્દ્રિત અને ઉદ્યોગ કેન્દ્રિત બનવા માટે પ્રતિબદ્ધ છે.

0: જિલ્લામાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 34 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે. ઉપરાંત નાગરિકો આગામી 17-31 મે સુધી અધિકૃત પોર્ટલ પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનનો વિકલ્પનો ઉપયોગ કરી પોતાની વિગતો જાતે ભરી શકશે. ભારતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે દેશભરની અદાલતોના આધુનિકરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને આ માટે 40-50 હજાર કરોડ રૂપિયાની સરકારી ફાળવણી સુરક્ષિત કરવા એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદ કુમાર આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ ન્યાયિક માળખાગત સલાહકાર સમિતિ સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય દ્વારા અદાલતોમાં માળખાગત ખામીઓને દૂર કરશે. ભારત આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે બ્રિક્સના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. જાહેર ક્ષેત્રની બેન્કોએ વર્ષ 2025-26માં સતત ચોથા વર્ષે 1,98,000 કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું કે ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રની ધિરાણ જરૂરિયાતોને ટેકો આપવા માટે જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિસ્થાપકતા, સ્થિરતા અને સંસ્થાકીય ક્ષમતાઓ વધી છે. બેડમિન્ટનમાં ભારતીય શટલર સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં નીમી બુટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધા જીતથી શાનદાર શરૂઆત કરી છે. ભારતની આ જોડીએ ઇન્ડોનેશિયાના ખેલાડીઓને 21-19, 23-21, 21-10 હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે આ વર્ષે બેંગકોકમાં બીડબ્લ્યુએફ સુપર 500 ટુર્નામેન્ટમાં ભાગ લેવા 27 ખેલાડીઓની એક મોટી ટુકડી મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 5 ઓવરમાં 1 વિકેટે 26 રન બનાવ્યા છે. ગુજરાતના ગાંધીનગરના એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ડીપીઆર કોરિયાના ઉંચોલ પેંગે સ્નેચમાં 130 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 174 કિલો વજનવર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે મલેશિયાના બિન કાઝદાન મોહમ્મદ અનીકે સ્નેચમાં 122 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 155 કિલો અને કુલ 277 કિલોગ્રામ વજન ઉઠાવી રજત ચંદ્રક મેળવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર. દેશભરમાં 3 મેએ લેવાયેલી નીટ પરીક્ષા રદ, પેપર લીક મામલે લોકોને સજા કરાશે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠક અને ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં જીતથી ભારતનો વિજય પ્રારંભ કરાવ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. સારેગામા કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ કિનારા ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને ભૂપિંદરનો યુગલ સ્વર, સંગીતકાર આર ડી બર્મન, શબ્દરચના ગુલઝારની.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો.

0: અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: પ્યાર કા સાયા ફિલ્મનું ગીત સાંભળીએ આશા ભોસલે અને કુમાર સાનુના સ્વરમાં. સંગીત રચના નદીમ શ્રવણની.

0: સુધારો
1: થશે, મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: પ્રીત સાગરના કંઠે સાંભળીએ જુલી ફિલ્મનું ગીત. સંગીત નિયોજક રાજેશ રોશન, ગીતકાર એચ ચટ્ટોપાધ્યાય.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત નો કાર્યક્રમ સારેગામા, આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. કાર્યક્રમમાં હવે સાંભળીએ ધર્માત્મા ફિલ્મમાં મુકેશ અને કંચનનો યુગલસ્વર. ઇન્દિવરના શબ્દોને સંગીતથી સજાવ્યું છે કલ્યાણજી આનંદજીએ.

રજૂ કરીએ પ્રેમ ગ્રંથ ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિક અને વિનોદ રાઠોડના કંઠે શબ્દો આનંદ બક્ષીના, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

જાબાસ. આ છે ફિલ્મનું નામ. કલ્યાણજી આનંદજીના સંગીતમાં સ્વર આપ્યો છે મનરુદાસ અને સાધના સરગમે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરવામાં આવ્યો. થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે તેમણે ઉમેર્યું 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર નહોતો પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો
1: આજ કે દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના એ કોઈ સાધારણ અવસર નહીં થા અગર 1947 મે ભારત આઝાદ હુઆ થા તો 1951 મે સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠાને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા આઝાદી કે સમય સરદાર સાહેબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડકર એક ભારત કા આધુનિક સ્વરૂપ ગણા થા તો સાથ હી સોમનાથ કે પુનર્નિર્માણ સે ઉન્હોને દુનિયા કો બતાયા થા ભારત કેવલ આઝાદ નહીં હુઆ હૈ ભારત અપને પ્રાચીન ગૌરવ કો પુનઃ હાસિલ કરને કે માર્ગ પર ભી અબ આગે બઢ ચુકા હૈ યહાં દેખ રહા હું વિનાશ મેં સૃજન કે સંકલ્પ કો જીસે સોમનાથ ને ચરિતાર્થ કિયા હૈ મેં યહાં દેખ રહા હું અસત્ય પર સત્ય કી વિજય કો જીસે પ્રભાસ પાટણ ને બાર બાર જીયા હૈ મેં યહાં દેખ રહા હું હજારો વર્ષો કી આધ્યાત્મિક ચેતના કો જીસને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો જીસે સદીઓ કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે પુનર્નિર્મિત સોમનાથ મંદિર મેં 75 વર્ષ પહેલે પ્રાણ પ્રતિષ્ઠા હુઈ તબ ભારત ને એક નઈ ચેતના યાત્રા શરૂ કી થી આજ 75 વર્ષ બાદ વહી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મેં હમારે સામને હૈ હમે ઇસે નઈ ઊંચાઈ પર લેકર જાના હૈ હમારે સંકલ્પો કો પૂરા કરને મેં દાદા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે યહી પ્રાર્થના હૈ
0: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળોમાંથી લવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરૂના નાદ સાથે મંદિરમાં હર હર મહાદેવનો નારો ગુંજી ઉઠ્યો હતો વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી આ સાથે સોમનાથમાં ધર્મભક્તિ દેશભક્તિ અને સૈન્ય શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો

0: સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી બાદ વડોદરામાં જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ દેશના વિકાસ માટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સૌને સ્વદેશી અપનાવવા, સોનું નહીં ખરીદવા, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો.
1: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो, हम सोने की खरीद को टाले.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. સોમનાથ મંદિર દરેક વિનાશ બાદ વધુ તેજસ્વીતા સાથે ફરી ઉભું થયું છે. લોહપુરૂષ સરદાર પટેલે ભગવાન સોમનાથના આ પુરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુનઃનિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ 1951ની 11મી મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે.
2: આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: ગાંધીનગરમાં 11મી મેથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. પહેલા જ દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડીઓ સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ સાંભળીએ.
3: આંતરરાષ્ટ્રીય સ્તરની એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નો પ્રારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11 મેથી થઈ ગયો છે. 11 મેથી 17 મે દરમિયાન આ જે છે વેઇટલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ભારતના કુલ 16 ખેલાડીઓ પણ ભાગ લેવાના છે, તેમજ અન્ય દેશના જે છે કુલ 31 એશિયાના દેશોના ખેલાડીઓ આ રમતની અંદર ભાગ લેવા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પહોંચ્યા છે. ખાસ 200થી વધુ ખેલાડીઓ આ રમતની અંદર ભાગ લેશે અને 200થી વધુ સ્પોર્ટ સ્ટાફ પણ તેઓની સાથે ઉપસ્થિત રહેશે. 11 મેના રોજ પ્રથમ દિવસે તે 48 કિલો મહિલા કેટેગરીમાં ચાઇનીઝ તાઇપેન ના 2 ખેલાડીઓના ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા હતા, જ્યારે ભારતની કોમલ કોહારને ક્લીન એન્ડ જર્ક એન્ડ ટોટલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાતના કુલ જે છે 16 ખેલાડીઓ આ રમતની અંદર ભાગ લેવાના છે. 11 થી 17 મે દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અલગ અલગ કેટેગરી વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ આયોજનની અંદર મોટી સંખ્યામાં વિદેશી લોકો પણ ઉપસ્થિત રહેવાના છે.
0: દરમિયાન ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઇટલિફ્ટિંગ વિશ્વકપ ગુજરાતમાં રમાશે, જેના માટે સરકાર સાથે ચર્ચા કરાશે.
4: इसका सबसे बड़ा फायदा है हमें कॉमनवेल्थ का क्वालिफाइंग है. जो हमारी बच्चे यहाँ क्वालिफाई करेंगे वो सीधे कॉमनवेल्थ में जाएंगे. तो एक ये जो आने वाले 2030 में जो कॉमनवेल्थ गेम्स हो रहे हैं उसका ये टेस्ट इवेंट मानिए आप. तो उसका हमने टेस्ट इवेंट करके दिखा दिया इंडिया कुछ भी कर सकता है. इसमें 28 कंट्री एशिया की है और 2 कंट्रीज में कॉमनवेल्थ का क्वालिफाइंग करने के लिए आई हुई है, न्यूजीलैंड ऑस्ट्रेलिया. 172-173 प्लेयर है मेन और 77 वुमेन है.
0: હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં ઘણા દિવસોથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. હજુ પણ કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હીટવેવની સ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
5: અભી જો ફોરકાસ્ટ આગલે હીટવેવ

0: बोला जा रहा है, कुछ कुछ क्षेत्रों में 41 से 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीट वेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए, 12 से लेकर 14 मई तक। इसमें गुजरात रीजन में आज ऑरेंज वार्निंग दिया गया है सूरत डिस्ट्रिक्ट के लिए, और येलो वार्निंग दिया गया है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, बड़ौदा एंड पाटन के लिए दिया गया है येलो वार्निंग। सौराष्ट्र कच्छ में आज ऑरेंज वार्निंग दिया गया है 2 डिस्ट्रिक्ट के लिए, सुरेंद्रनगर और कच्छ के लिए, और येलो वार्निंग दिया गया है राजकोट, अमरेली, द्वारका और बोटाद के लिए। अगले 3 दिन ऐसा स्थिति बने रहेगी।
1: मध्य प्रदेश ना कुनो नेशनल पार्क बाद हवे गुजरात देश नु बीजू एवं राज्य बनशे ज्या आफ्रिकन चित्ताओनु पुनर्वसन करवामां आवशे। केन्द्र सरकार अने नेशनल टाइगर कंजर्वेशन ऑथोरिटी द्वारा कच्छना बनी घासिया मैदानों में 4 आफ्रिकन चित्ताओं वसावा माटे सत्तावार मंजूरी आपवामां आवी छे। आगामी जुलाई अथवा ऑगस्ट सुधी में 2 नर અને 2 માદા ચિત્તાઓને ने કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ઉભું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમારા પ્રતિનિધિ હેમાંગ પટનીનો અહેવાલ સાંભળીએ।
2: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે। કચ્છના બનીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે। બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે।
1: આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક સમાપ્ત થયો। સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવે છે। લેખન, સંકલન અને રજૂઆત જયેશ વેગડા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
3: અમારો હવે પછીનો કાર્યક્રમ આજ કે ફનકાર, થોડી ક્ષણોમાં।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગે હિન્દી ભાષામાં અને 11:05 મિનિટે અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.